મિત્રો, આ સાથે જ ભક્તિરસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક જ ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, અષાઢ, દિનાંક 21, શક સંવત 1948, જેઠવદ 13, વિક્રમ સંવત 2082 અને તારીખ 12 જુલાઈ 2026. અત્યારે સવારના 5:53 થઈ રહી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સૌનું પ્રાતઃવંદન સહ ભાવભર્યું સ્વાગત છે. આવો મિત્રો, આજના મંગલમય દિનની શરૂઆત મંગલ ધ્વનિથી કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતીથી આપને અવગત કરાવીએ. બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાના, 6:30 અમૃતધારા શ્રીરામચરિત માનસ ગાન ભાગ 216 6:35. જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45. સદાબહાર ગીતો 7:07:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સદાબહાર ગીતો 8:30 9:00 માહિતી અને મનોરંજનનું દૈનિક કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 10:02 હિન્દી ફિલ્મ સંગીત. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત વિભિન્ન સ્વરમાં. 11:02 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. ગેરફિલ્મી હિન્દી ગીતો માણી શકશો 11:30. બપોરે 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત વિભિન્ન સ્વરમાં. ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30. 2:40 સંઘગાન શિક્ષણ આજનું શિક્ષણ ઓડિયા ભાષામાં. અમારી સંધ્યાકાલીન સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોક સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો માવજીભાઈ પરમારના સ્વરમાં અને લોકગીતો દુર્ગાબેન ગજ્જરના કંઠે સાંભળી શકશો. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 6:30. 7:00 ગેરફિલ્મી ગીતો. 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અમારા રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. રાત્રે 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત. ગુજરાતી ગેરફિલ્મી ગીતો 8:30 અને 9:30 આજ કે ફનકાર. રાત્રે 10:00 રવિવાસરીય સંગીત સભામાં કુમાર મરદૂરનું ગાયન. તો આ હતી માહિતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. જે સાંભળવા જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. તેમજ લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. સવારે 5:30

માન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તેમજ સવારે 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 75% નોંધાયું. હવામાન ખાતાની માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન આકાશ અંશત વાદળછાયું રહેશે. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા. અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

ભક્તિ એ ઈશ્વર સાથેના જોડાણનું માધ્યમ છે, જે જીવનને સાર્થક બનાવે છે. આવો મિત્રો, જીવનને સાર્થક કરતું નંદકુમાર અષ્ટકમ શ્યામલ મુનશીના સ્વરમાં સાંભળીએ.

સૃષ્ટિના કણકણમાં ઈશ્વરનો વ્યાસ છે. શબ્દો ભલે ગમે તેટલા સાદા હોય, પણ શ્રદ્ધા સાચી હોય તો ઈશ્વર સાંભળે જ છે. સાંભળીએ સુરદાસની આ રચના સોનલ રાવલના સ્વરમાં.

નાણાંથી કરેલી ભક્તિની નોંધ સમાજ રાખે છે, પરંતુ શ્રદ્ધાથી કરેલી ભક્તિની નોંધ ઈશ્વર રાખે છે. હનુમાન ગુંજન સાંભળીએ નીતિન મુકેશના સ્વરમાં.

પ્રભુ સ્મરણની એક પળ પણ જીવનની હજારો મુશ્કેલીઓનો અંત લાવે છે. તેથી સત્સંગથી સારા વિચારો ગ્રહણ કરી આધ્યાત્મિકતાથી આત્માની પુષ્ટિ ભરીએ. સાંભળીએ રણજીત પટેલની આ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આજે સાંભળશો મધુરમ, આ વિષય પર વક્તા દ્વારકેશ લાલજી મહારાજને.
1: મધુરમનો અર્થ છે જેમાં માધુર્ય છે, જેનામાં રસાત્મકતા છે, જે રસનો પ્રતીક છે અને જે રસનું સાગર છે. સૃષ્ટિનું કોઈ પણ તત્વ માધુર્ય વગરનું હોઈ શકતું નથી. દરેક વસ્તુ જળજીવ ચૈતન્યનું પોતાનું એક સિગ્નિફિકન્સ છે, એનું પોતાનું એક અસ્તિત્વ છે, એનું પોતાનું એક માધુર્ય છે. પહાડ અગર પહાડની જગ્યાએ ઊભો છે તો એ પહાડની હયાતી પણ એનું એક સ્વતંત્ર માધુર્ય પાથરે છે. નદી અગર નદીથી પ્રવાહિત થઈ રહી છે તો એ નદીના પ્રવાહનું ખળભળાટ, એનું એક ગુંજન, એની એક ગતિ, એનો એક પ્રવાહ, એમાં સ્વતંત્ર એનું એક માધુર્ય રહેલું છે. એમ વ્યક્તિનો સ્વભાવ, પ્રકૃતિ અને એની તમામ ગતિવિધિઓ જ્યારે કલાથી અથવા જીવનની પ્રત્યેક આયામ અને અનુભૂતિઓથી આપ્લાવિત થાય છે ત્યારે એમાં માધુર્ય રસ ઝલકતું હોય છે. કારણ કે આ બધામાં જડજીવ ચૈતન્ય સ્વરૂપ થઈને જે વિલસી રહ્યું છે એ પરમ તત્વ, એ પરમ ચેતના માધુર્ય છે, એનું સ્વરૂપ મધુર છે. એટલે જ વલ્લભાચાર્યજીએ કહ્યું મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલમ મધુરમની જે વાત કહી છે એ 14 બ્રહ્માંડમાં અલગ અલગ સ્વરૂપે વિલસે છે, પણ એનું મૂળભૂત સ્વરૂપ જે માધુર્યવાન છે એ માધુર્ય સ્વરૂપમાં ક્યાં પણ કોઈ અંતર આવતો નથી, એને અનુભવી શકાય છે, અભિવ્યક્ત કરી શકાતું નથી. દીકરો બેઠો હોય, બા હાથ ફેરવતી હોય માથે, પણ એ હાથ ફેરવવાની ક્રિયાને અગર કહેવામાં આવે તો આપણે એટલું જ કહી શકાય કે બા દીકરાને વાલ કરે છે, પણ એ વાલનું વજન, રંગ કે આકૃતિ આપણે અભિવ્યક્ત કરી શકતા નથી, કારણ કે એ અનુભવિક લભ્ય છે અને વિશ્વાસ એનું બહુ જ મોટું સૂત્રધાર છે. અને જ્યારે એ માધુર્ય સંબંધોમાં પ્રગટે છે ત્યારે જ એ ધીમે ધીમે આગળ જઈ એ સંબંધો ભક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે. એક પથ્થર હોય, એના તરફ આપના દ્વારા વધેલી શ્રદ્ધા, આપના દ્વારા અભિવ્યક્ત થયેલો વિશ્વાસ જ્યારે ચરમ સીમાએ પહોંચે છે ત્યારે એ પાષાણ અને આપની આત્મા વચ્ચેનું જે માધુર્ય છે એ માધુર્ય જ સાચા અર્થોમાં ભક્તિ થઈને વિલસે છે. આનું જ નામ મધુરમ છે. મધુરાધિપતે અખિલમ મધુરમની જે વાત કરીએ છે એ સાચા અર્થોમાં એ માધુર્ય ત્યારે જ અનુભવ થઈ શકે જ્યારે એ મધુર સ્વરૂપને હૃદયસ્થ કરવા માટે આપણે સ્વયં આપણી મનોવૃત્તિને, આપણી ઇન્દ્રિયોને, આપણી વાસનાને, આપણી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોને માધુર્ય યુક્ત કરીએ છીએ ત્યારે સાચા અર્થોમાં એ વૈશ્વિક જે સત્ય છે એ પરમ માધુર્ય બની આપણે હૃદયમાં સ્થિર થવા માટે સામર્થ્યવાન બને છે. એ તો પ્રતિક્ષણ સામર્થ્યવાન છે, આવશ્યકતા વિશ્વાસની છે. એ મધુર સ્વરૂપને કઈ રીતે, શ્રુતિઓએ કહ્યું કે રસો વૈસહ, એ રસાત્મક છે. તો રસાત્મક નો મતલબ કેમિસ્ટ્રીના અંતર્ગત આવેલી અલ્કેમી નથી, પણ એ રસાત્મકનો મતલબ છે એનામાં રહેલું

0: માધુર્ય, જળજીવ ચૈતન્યમાં જે માધુર્ય સ્વરૂપે વિલસે છે એની વાત છે. કયા શકનમાં નદીને પહાડે આપી હશે વિદાય, કયા શકનમાં નદીને પહાડે આપી હશે વિદાય, કે ક્યારની એ વહી છતાંય આજે પણ કદીએ વળી નથી. જો હોય વાત વિશ્વાસની તો ખુશામતની શું જરૂર છે, કારણ કે સારાએ ગીતાના સારમાં ક્યાંય કૃષ્ણની સહી નથી. આ વાત જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધોની, એનામાં રહેલા માધુર્યની, એનામાં રહેલા એ પરમ તત્વની જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે સાચા અર્થોમાં એ અંતરાત્મામાં જીવાત્મામાં રહેલું એ માધુર્ય એ પરમાત્મા તરફ અથવા સૂક્ષ્મમાંથી વિરાટ તરફની જે યાત્રા છે એ જ્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની પ્રત્યેક ક્રિયા એ મધુરમ બની જાય છે, પ્રત્યેક ક્રિયા એ માધુર્યયુક્ત બની જાય છે. તો એ ક્રિયા પરમ માધુર્યને પામે અને એ મનમોહન મદનમોહન પરમ માધુર્ય સ્વરૂપ પરમાત્માને આપણે આપણી કલાથી, આપણી ચેષ્ટાઓથી, આપણા પુરુષાર્થથી, આપણા પ્રયત્નથી અને અંતે આપણા પ્રેમથી પામીએ તો જ એ પરમ માધુર્યને આત્મસાત કરવાનું સામર્થ્ય ઈશ્વર આપણને પ્રદાન કરે છે. તો એ માધુર્ય સ્વરૂપ આપણા હૃદયસ્થ થાય એ મનમોહન પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં મારી અભ્યર્થના. એતિશમ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ શ્રીરામચરિત માનસ ગાન ભાગ 216. આજના કલાકાર છે સુરેશ વાડકર અને એ હરિહરન. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિતમાનસ ગાન ભાગ 216. આજના કલાકાર હતા સુરેશ વાડકર અને એ હરિહર. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની અવિરત સેવાને સંગ. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ગીત ગાયા ચલ ફિલ્મનું આ ગીત જસપાલ સિંઘના સ્વરમાં.

0: આ સાથે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.
1: સંપ્રતિ વાર્તા હશ્રુયંતામ પ્રવાચિકા ઋચા ઝા.

0: છે, યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ સાવન ભાદો ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામ થી નહીં
1: કરું છું. RBI કહે

આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5 લાખ કરતાં વધુ કેસોનો નિકાલ. અને પાંચમી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે, તેમજ વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં AMC પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં NDDB પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજના હેઠળ મોટા પાયે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશમાં મોડેલ હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સંકલ્પ કરાયો છે. તે મુજબ રાજ્યના વન વિભાગ દ્વારા 23 હેક્ટર જમીનમાં સુધારણા સાથે 2,30,000 વૃક્ષ વાવવાનું કામ શરૂ કરાયું છે. સાંભળીએ એક અહેવાલ.
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર હરિયાળી લોકસભા પરિયોજનાના હેઠળ આ વર્ષે 25 કરોડ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. તે મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 82 સ્થળોએ 540 હેક્ટરથી વધુના વિસ્તારમાં 60 લાખ રોપા વાવાશે. આ પરિયોજનામાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકાયો છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતીપૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું. રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતી અને સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચુસ્ત વ્યવસ્થાઓ કરવા પણ તેમણે સૂચનાઓ આપી હતી. શહેર પોલીસ તંત્ર ઝીરો રિસ્ક અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31,000થી વધુ પોલીસ કર્મીઓની સેવા સાથે આ 149મી રથયાત્રા શાંતિપૂર્વક પાર પાડે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નજર રાખશે. સુરત શહેરના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 2,887 લાભાર્થીઓને 65,21,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં 1,918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે 17.26 લાખથી વધુની કેશ ડોલ સહાય ચૂકવવામાં આવી છે. 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે 47,95,000 રૂપિયાની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. પૂરગ્રસ્ત

0: સુરતના લોકોને આર્થિક સહાય આપવા માટે વરાછા સહકારી બેન્કે 9% વ્યાજ સાથે 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન યોજનાનો આરંભ કર્યો છે. પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. વરાછા બેન્કની મુખ્ય કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા 72 કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 80% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલે બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. રાજ્યની વિવિધ કોર્ટોમાં યોજાયેલી આ લોક અદાલતોમાં 5 લાખથી વધુ કેસોનો સુખદ નિકાલ કરાયો હતો. ગુજરાતની ઔદ્યોગિક અને મજૂર અદાલતોમાં નેશનલ લોક અદાલતનું ગઈકાલે સફળ આયોજન કરાયું, જેમાં 1508 કેસોનો સુખદ નિકાલ કરાયો. પક્ષકારો વચ્ચે પરસ્પર સમજાવટથી 2.18 કરોડ રૂપિયાથી વધુની રકમનું ઐતિહાસિક સેટલમેન્ટ કરાયું હતું. સુરત જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત દરમિયાન ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત, વળતર, બેંક તથા DVGCLના લેણા, દીવાની, પારિવારિક, લગ્ન વિષયક તેમાં સમાધાન લાયક ફોજદારી કેસો સહિત વિવિધ પ્રકારના કેસોની બહોળી સંખ્યામાં સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો અને અનેક પક્ષકારોને વળતરની રકમનું ત્વરિત વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 1587થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, વાગરા, અમોદ, જબુસર અને હાંસોટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર અકસ્માત, ભરણ પોષણ, મજૂર તકરાર સહિતના કેસોનો નિકાલ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જનસંવાદથી જનવિકાસ અભિયાનને સફળ બનાવવા માટે લોકસભાના સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જનસંવાદથી જનવિકાસ અભિયાન અંતર્ગત જિલ્લાના અંતરિયાળ ગામોમાં આવેલી લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું.
1: ગામની જે માળખાકીય સુવિધાઓમાં એ શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ કે તમામ બાબતોમાં કોઈ જો કમી રહી ગઈ હોય એનું પૂર્ણ નિરાકરણ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. વિશેષતઃ કવાંટ, છોટાઉદેપુર અને નસવાડીના જે ડુંગર વિસ્તાર છે અને જ્યાં પાણીની પ્રશ્નો હોય કે જે શિક્ષણના અંદર જે ઓરડાના પ્રશ્નો હોય, આંગણવાડીના હોય, એમાં કોઈ ક્ષતિ રહી ગયું હોય એમાં સંપૂર્ણ ધ્યાન રાખીને એનું નિરાકરણની દિશામાં આજે ચર્ચા કરવામાં આવી.
0: આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા છે. ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન રેમ્બો અંતર્ગત વિવિધ ગુનાઓમાં આવેલા આરોપીઓને ઝડપી પાડતા 70થી વધારે અસામાજિક તત્વો પાસેથી તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હોવાનું સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝબીરે કહ્યું હતું.
2: અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વા ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે.
0: ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારો માટે આગામી 2 દિવસ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40-50 કિલોમીટર અને દરિયામાં કરંટ વધતા વધુમાં વધુ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેમ છે. ક્રિકેટમાં ગઈકાલે સાઉથપ્રમમાં રમાયેલી 5મી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 257 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 201 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જોશ બટલરે માત્ર 64 બોલમાં 131 રનની રમત રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. મંગળવારે ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણીની પ્રથમ મેચ રમાશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. વલસાડ એસઓજીએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ખેતીની જમીનમાંથી 20 લીલા ગાંજાના છોડ સાથે એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 9,55,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલા રંગોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યો હોવાની ઘટના બની છે. આના કારણે ડેમમાં સંગ્રહિત લાખો લીટર પાણીનો જથ્થો નિરર્થક વહી રહ્યો છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્ષતિગ્રસ્ત દરવાજાઓનું રિપેરિંગ કામ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજથી અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરાવશે. વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 6,21,000થી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5,00,000 કરતાં વધુ કેસોનો નિકાલ અને 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ તુલસીદાસની આ રચના સિદ્ધ દેસાઈના સ્વરમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ કબીરની આ રચના મોના આશીષના સ્વરમાં.

આ સાથે જ ગુજરાતી ગર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 7:45 મિનિટે ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા માટે રવાના થયા છે. 4 દાયકાથી વધુ સમયમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો. મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ, પર્યટન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. ઓકલેન્ડના સ્પાર્ક એરેના ખાતે યોજાયેલા સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના 10,000થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અને ન્યૂઝીલેન્ડનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને દ્વિપક્ષીય વેપાર કરાર ભારતની વિકસિત રાષ્ટ્ર તરફની યાત્રાને વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિવિધ જાહેર વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં એક મહત્વાકાંક્ષી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અપને સંસદીય ક્ષેત્ર કો દેશ મેં સબસે હરા ભરા બનાને કે લિયે મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાલી લોકસભા અભિયાન કી શરૂઆત કર રહે હૈ, જિસકે તહેત ઇસ સાલ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર મેં 1.25 કરોડ સે અધિક પૌધે લગાયે જાયેંગે. ઇસ અભિયાન કે તહેત વન વિભાગ અમદાવાદ ઓર ગાંધીનગર જિલો મેં વન કવચ મોડેલ કે માધ્યમ સે લગભગ 60 લાખ સ્વદેશી પૌધે લગાયેગા, જો ત્વરિત પર્યાવરણ સુધાર કે લિયે જાપાની મિયાવાકી પદ્ધતિ કા ગુજરાતી સ્વદેશી સંસ્કરણ હૈ. અપને દોરે કે આખરે દિન શ્રી શાહ કલ ગાંધીનગર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસર મેં 11વી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ બેઠક ઓર પહેલી આંતરરાષ્ટ્રીય અન્વેષક અપરાધ પ્રતિયોગિતા કા ઉદઘાટન કરેંગે. ઇસકે બાદ વે દહેગાંવ મેં નવનિર્મિત એપીએમસી સબ્ઝી મંડી કા ભી લોકાર્પણ કરેંગે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા. મુંબઈમાં વિયેતનામના મહાવાણિજ્ય દૂતાવાસના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ અધિકારીઓને દુર્ઘટનાનું કારણ જાણવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ઇજાગ્રસ્તોને સારવાર આપવા અને મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યો. ગઈકાલે આ દુર્ઘટના બની ત્યારે બની હતી જ્યારે 36 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અચાનક ઊંચા મોજાની ઝપેટમાં આવી ગઈ અને ફુ ક્વોક ટાપુ પાસે પલટી ગઈ હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: દૂતાવાસ કે અનુસાર મૃતકો મેં સે 10 તમિલનાડુ સે, 3 આંધ્રપ્રદેશ સે ઓર

0: प्रभावित परिवारों को जानकारी और सहायता प्रदान करने के लिए हो ची मिन्ह सिटी स्थित भारतीय दूतावास में एक नियंत्रण कक्ष स्थापित किया गया है। विश्व दर्पण के लिए समाचार कक्ष से विशाल शर्मा।
1: दरमियान विदेश मंत्री डॉक्टर एस जयशंकरे वियतनामना फूक वक टापू नजीक बोट दुर्घटनामां 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓ આ દુઃખદ બોટ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે। વિદેશમંત્રીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી। ખાદ્ય સુરક્ષા અને માનાંક સત્તામંડળ FSSAIએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ જણાવ્યું હતું કે સ્વીગીને વિગતવાર સમજૂતી અને પાલન અહેવાલ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અહેવાલ રજૂ નહીં કરતા કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ગ્રાહકોની ફરિયાદમાં સ્વીગી ઇન્સ્ટામાર્ક પર સમયસીમા સમાપ્ત, બગડેલું, સડેલું, દૂષિત અને અન્ય રીતે અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો ગ્રાહકોને આપવાનો આરોપ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। હોર્મુઝ સામુદ્રધુનીમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા છે। અમેરિકી સૈન્યએ જણાવ્યું કે આ હુમલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર કરવામાં આવ્યા હતા। વેપારી જહાજ પર થયેલા હુમલામાં એક નાગરિક ક્રુ સભ્ય ગુમ છે અને જહાજને આગથી ઘણું નુકસાન થયું છે। દરમિયાન ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કર્યું છે। ઈરાની નૌકાદળે જણાવ્યું હતું કે એક જહાજ દ્વારા અનધિકૃત માર્ગનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને બંધ કરવામાં આવ્યું છે। નૌકાદળે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ વિસ્તારમાં અમેરિકાની દખલગીરી બંધ ન થાય ત્યાં સુધી કોઈપણ જહાજોને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં। નૌકાદળે જણાવ્યું હતું કે સામુદ્રધુનીમાં આ ઘટના અંગે અમેરિકાની કોઈપણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે। અમેરિકા ઈરાન પાસેથી જાહેર ખાતરી માંગે છે કે તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરશે નહીં। દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તણાવ છતાં ઈરાન સાથે તેઓ વાતચીત ચાલુ રાખશે। ઈરાને જણાવ્યું હતું કે હોર્મુઝ સામુદ્રધુની તેના નિયંત્રણ હેઠળ રહેશે અને તેમાંથી પસાર થતા જહાજોએ ફી ચૂકવવી પડશે। ફિફા વિશ્વકપમાં આજે વહેલી સવારે ફ્લોરિડાના મિયામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નોર્વેને 2-1થી હરાવીને ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો। ઇંગ્લેન્ડના જુડ બેંગહામે વધારાના સમયમાં 2 ગોલ કરી વિજય મેળવ્યો હતો। ઇંગ્લેન્ડ ત્રીજીવાર વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે। આ અગાઉ સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે। વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય લિન્ડા નોસ્કોવાએ ગઈકાલે રાત્રે લંડનમાં ચેક રિપબ્લિકની કેરોલિનાને 6-2, 5-7, 6-3થી હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો। દરમિયાન આજે વિશ્વના એક નંબર યાનિક સિનર પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે। હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી છે। હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ।
2: આજના અખબારોમાં વિયેતનામમાં સ્પીડબોટ પલટી સહિત વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે। સંદેશની હેડલાઇન છે, વિયેતનામમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતા 15 ભારતીયોના મોત। નવ ગુજરાત સમયની હેડલાઇન છે, ખૂન કા બદલા ખૂન, મોજ તબાનું પ્રણ, હત્યા થઈ તો ઈરાનનો નાશ, ટ્રમ્પ। ગુજરાત સમાચાર લખે છે, ઇથેનોલમાં પીછેહઠ થાય તો ₹1,00,000 કરોડનું રોકાણ જોખમમાં સરકાર। દિવ્ય ભાસ્કરે સિંહ ગિરનારની સીડીએથી 12 વર્ષના બાળકને ખેંચી ગયોના સમાચારને મુખ્ય પાના પર લીધા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડની તેમની ઐતિહાસિક 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ આવવા માટે રવાના થયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે।

0: વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુ ક્વોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. ઇરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. ફિફા વિશ્વકપમાં નોર્વેને 2-1 હરાવીને ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં લિન્ડા નોસ્કોવાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારી નું ફળ.
1: RBI કહે છે સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
3: સાંભળીએ એક ગીત રમેશ ગુપ્તાની આ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

0: આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.
1: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએં.
2: જલ હૈ તો હમ હૈ. આઈએ ઘરોં ઓફિસોં મેં રેન વોટર હાર્વેસ્ટિંગ તકનીક અપનાએ, રિચાર્જ પિટ ઓર શાફ્ટ બનવાએ, અનુપયોગી બોરવેલો કો ઠીક કરે, જલાશયો સે ગાદ નિકાલે, અધિક સે અધિક પેડ લગાએ. ઇસ બારિશ આઈએ જુડે કેચ ધ રેન અભિયાન સે.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी की इंडोनेशिया, ऑस्ट्रेलिया और न्यूजीलैंड की 3 देशों की यात्रा संपन्न. न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन के साथ विस्तृत वार्ता के बाद स्वदेश रवाना. देश भर में आज व्यापक

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું સુહાગ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ, માણી રહ્યા છો સદાબહાર ગીતો. હવે સાંભળીએ વોરંટ ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં.

આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
1: સવારે સવારે
0: રજૂ કરીએ માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે સવારીમાં. આજે 12 જુલાઈ 2026. આજે પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શક બિમલ રોયની જન્મજયંતિ છે. 1909 12 જુલાઈએ જન્મેલા બિમલ રોય તેમની વાસ્તવિક અને સમાજવાદી ફિલ્મો માટે જાણીતા છે. ઇટાલિયન નવ વાસ્તવિકવાદી સિનેમાથી પ્રેરિત થઈને તેમણે વિટોરિયો ડી સિકાની સાયકલ થીવ્સ 1948માં જોઈ, તે પછી 2 બીઘા જમીન ફિલ્મનું નિર્માણ કર્યું. તેમની કારકિર્દી દરમિયાન 11 ફિલ્મફેર પુરસ્કાર, 2 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યા. તેમની ખૂબ જાણીતી ફિલ્મોમાં 2 બીઘા જમીન, પરિણીતા, બિરાજબહુ, દેવદાસ, મધુમતી, સુજાતા, બંદિની થી હિન્દી સિનેમા માટે એક નવો માર્ગ ખોલ્યો. તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ. સાંભળીએ તેમની ખૂબ જાણીતી ફિલ્મ 2 બીઘા જમીનનું આ ગીત.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चलो घर अने ऑफिस में रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए, रिचार्ज पिट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों में काप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए, चलो आ वरसाद में कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: मित्रों, आज रेत अने धूळना तोफानों सामे लड़वानो आंतरराष्ट्रीय दिवस छे। तमने आ सांभळीने नवाई लागती हशे के आवा आंतरराष्ट्रीय दिवस होय। हा मित्रों, रेत अने धूळ भरी आंधी एटले के सेंड एंड डस्ट स्टॉर्म ए एक कुदरती अने मानव सर्जित घटना छे। संयुक्त राष्ट्र द्वारा दर वर्षे 12 जुलाईना रोज आ दिवस उजवानी घोषणा कराई छे। मुख्य उद्देश्य स्वास्थ्य पर थता नुकसान अंगे जागृति लावानो छे। रेती अने धूळना तोफानोनी मानव स्वास्थ्य अने पर्यावरण, खेती अने अर्थतंत्र पर थती गंभीर असरो विषे जागृति फैलावी ते पण छे। आ घटनामां तेज पवन जमीन परथी धूळ अने रेतीना कणो उड़ाड़ीने वातावरणमां फैलावे छे। तेनाथी विजिबिलिटी घटी जाय छे अने स्वास्थ्यने गंभीर नुकसान थाय छे। આવી આંધીના પણ પ્રકાર છે। એક છે હબૂબ, આ એક પ્રકારનું ખૂબ જ ઘાટું અને વિશાળ ધૂળનું તોફાન છે જે સામાન્ય રીતે વાવાઝોડાના ઠંડા પવનોના કારણે ઉદ્ભવે છે। બીજું છે ધૂળની ડમરીઓ, ડસ્ટ ડેવિલ્સ। આ નાના સ્થાનિક અને ઓછા સમય માટે ચાલતા વંટોળિયા છે જે ગરમ દિવસે જમીનની ગરમીના કારણે સર્જાય છે। અને ત્રીજું છે વૈશ્વિક રેતીના તોફાનો, સિનોપ્ટિક સેન્ડ સ્ટોર્મ। આ તોફાનો વિશાળ ક્ષેત્રમાં ફૂંકાતા પવનોને લીધે થાય છે અને હજારો કિલોમીટર સુધી રેતીના રજકણો ફેલાવી શકે છે। અને કુદરતી કારણો પણ છે અને માનવસર્જિત કારણો પણ છે। માનવસર્જિત કારણોમાં જંગલોનો નાશ, બિન ટકાઉ ખેતી પદ્ધતિઓ જેમ કે વધુ પડતું ખેડાણ અને ઉદ્યોગો કે બાંધકામને લીધે જમીનનું ધોવાણ થવાથી ધૂળના તોફાનો વધે છે। તો કુદરતી કારણોમાં જોઈએ તો રણ પ્રદેશોમાં ઉચ્ચ તાપમાન અને નહિવત વરસાદને લીધે જમીન સૂકી અને અસ્થિર બની જાય છે, તેજ ગતિના

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1 લાખ આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
1: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
0: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ. તો મેરા ખાસ આગ્રહ હૈ, વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ.
5: જળ છે તો આપણી છીએ. ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ. રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ. બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ. જળાશયો માં કાપ દૂર કરીએ. વધુ ને વધુ વૃક્ષો વાવીએ. ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ.
6: મેં જો ધૂળ ઉડે, રેત ઉડે કે આંધી

વાવાઝોડું તોફાન લાગે ત્યારે આપણે બારી બારણા બંધ કરી દઈએ છીએ અને તેને શાંત થવાની રાહ જોઈએ છે. પરંતુ તે કેવી રીતે ઉદ્ભવે છે તે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આજે જોઈએ. રેતીના તોફાનો કુદરતી ઘટના છે જેમાં પવનથી ફૂંકાતા માટીના કણોની ગતિવિધિનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ અને માનવ પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અસર કરે છે. ધૂળના તોફાનો પવનના ધોવાણને કારણે થાય છે. જ્યારે પવનની ગતિ 13 માઇલ પ્રતિ કલાકથી વધુ હોય ત્યારે તે જમીનમાંથી હળવા માટીના કણો અને ખનિજોને ઉડાડી દે છે. તેનાથી વિપરીત રેતીના તોફાનોમાં મોટા કણો હોય અને તે સપાટીની નજીક રહે છે. ધૂળના તોફાનો હજારો માઇલ મુસાફરી કરી શકે છે અને આબોહવા, હવાની ગુણવત્તા અને વરસાદની પેટર્નને અસર કરે છે. જ્યારે પવનની ગતિ માટીની સપાટીથી 1 ફૂટ ઉપર 13 MPH થી વધુ હોય, જેના કારણે ખારાશ નાના કણો સપાટીથી ઉપર ઉઠે છે અને તેની ઊંચાઈ કરતાં 10 થી 15 ગણું અંતર કાપે છે અને એટલી તાકાતથી નીચે તરફ વળે છે, અન્ય માટીના કણોને દૂર કરે છે અને માટીના ઢગલા તોડી દે છે. સપાટીના ઘસારામાં મોટા કણો સપાટી પર લટકીને ઘસડાય છે. અસરગ્રસ્ત વિસ્તાર જેટલો મોટો હશે ખારાશ અને સપાટીના ઘસારાની સંચિત અસર એટલી જ વધુ હશે, જેના કારણે મધ્યમ પવનના ઝાપટા દરમિયાન પણ જમીન પર માટીના કણોની હિમપ્રપાત થાય છે. પરિણામી માટીનું વિસ્થાપન બાકીની માટીની રચના અને રચનાને નષ્ટ કરે છે, જમીનની ભેજ ઘટાડે છે, ખડકોને ખુલ્લા પાડે છે અને બાકીની માટી પર ઉગી શકે તેવા વનસ્પતિના પ્રકારોને મર્યાદિત કરે છે. ધૂળના આ વાવાઝોડા આંધી માટીના નાના હળવા કણોને વહન કરે છે, જે રણ સાથે સંકળાયેલા મોટા ગાઢ કણો અને દાણાદાર ખનિજોને પાછળ છોડી દે છે. તે ખડકોની સપાટીનું પણ ધોવાણ કરે છે, જેનાથી ધૂળ અને દાણાદાર કણો ઉત્પન્ન થાય છે. જેમ જેમ માટી સુકાઈ જાય છે અને જાડી થાય, જમીનનું આવરણ ઘટે, તેમ તેમ ધૂળના વાવાઝોડાની આવર્તન અને તીવ્રતા પણ વધે છે. શુષ્ક અથવા અર્ધશુષ્ક જમીન છેવટે રણ બની જાય છે. વાતાવરણમાં ધૂળ નીચલા વાતાવરણમાં ગરમીને ફસાવીને માટી અને હવાનું તાપમાન વધારે છે. ધૂળ સૂર્યના ગરમીના કિરણોને અવકાશમાં પાછું પ્રતિબિંબિત કરીને માટી અને હવાનું તાપમાન પણ ઘટાડી શકે છે. હવાના તાપમાનમાં ફેરફાર વાતાવરણમાં ધૂળ અને સૂકી જમીનની સપાટી સ્થાનિક વરસાદને ઘટાડે છે, જે જમીનના રણીકરણમાં ફાળો આપે છે. કરાનું તોફાન માટીના નાના હળવા કણો, ખનિજ કણો અને ક્ષીણ થતા વનસ્પતિ પદાર્થોના ફૂંકાવાથી થાય છે. ધૂળના તોફાનો કાંપ અને માટીના કણોને હવામાં ઘણા 100 યાર્ડ ઊંચા કરે છે. ટોર્નેડો સ્થાનિક વાવાઝોડા ઉત્પન્ન કરે છે, જે કાંપ માટી, ખનિજ કણો અને છોડના કાટમાળને 1 માઇલથી વધુ ઊંચાઈએ ઊંચા કરે છે અને તેમને સેંકડો ચોરસ માઇલ સુધી લઈ જાય છે. વાવાઝોડાની શરૂઆતમાં ચક્રવાત રચાય છે, ઘણા 100 માઇલથી વધુ ફેલાય છે, 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ઉત્પન્ન કરે છે અને કણો અને કાટમાળને વાતાવરણ અને જેટ સ્ટ્રીમમાં ઘણા માઇલ ઊંચા કરે છે, તેને સમગ્ર વિશ્વમાં વિતરિત કરે છે. સાંભળી લઈએ એક ગીત.

મિત્રો, રેત અને ધૂળના તોફાનોથી બચવાના ઉપાયોમાં ઘરની અંદર રહો, આંધી દરમિયાન ઘરમાં જ રહેવું, બારી દરવાજા અને વેન્ટિલેશન ચુસ્તપણે બંધ રાખવા, મોં અને આંખનું રક્ષણ કરવું, બહાર નીકળવું અનિવાર્ય હોય ત્યારે નાક અને મોંને ભીના કપડાં અથવા માસ્કથી ઢાંકો, આંખોના રક્ષણ માટે ગોગલ્સ ચશ્મા પહેરવા, વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી, જો વાહન ચલાવતા સમયે તોફાન આવી જાય તો વાહનને રસ્તાની બાજુમાં સલામત રીતે પાર્ક કરી દો, હેડલાઇટ બંધ કરી દેવી જેથી અન્ય વાહનોને અકસ્માત ન થાય. સ્વાસ્થ્યની સંભાળ માટે અસ્થમા કે હૃદયની બીમારીવાળા દર્દીઓએ ખાસ સતર્ક રહેવું અને દવાઓને સાથે રાખવી.

મિત્રો, ધૂળ, આંધી અને રેતીનું તોફાનની સમસ્યા તરત ઉકેલાય એમ નથી. એના માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, પાણી જમીનનું સંરક્ષણ કરવું, પર્યાવરણને સ્વસ્થ રાખવું અને દરેક નાગરિકે પ્રકૃતિ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

મિત્રો, આજનો દિવસ આપણે પર્યાવરણની સુરક્ષા અને માનવજીવનમાં આશાના મહત્વ વિશે જાગૃત કરે છે. જો આપણે સૌ મળીને પ્રકૃતિનું રક્ષણ કરીશું અને જીવનમાં સકારાત્મકતા અપનાવીશું તો આપણે સ્વસ્થ, સુંદર અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું. ચાલો આપણે સૌ પર્યાવરણને બચાવવાનો સંકલ્પ લઈ વધુમાં વધુ વૃક્ષો વાવીએ, વવરાવીએ અને દરેક પરિસ્થિતિમાં આશા તથા સકારાત્મક વિચાર સાથે આગળ વધીએ.

આ સાથે જ આજનો માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતીકાલે આ જ કાર્યક્રમમાં નવી માહિતી સંગ મનોરંજન લઈને આપની સમક્ષ હાજર થઈશું. સવારે સવારે.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 9:30 થઈ છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

હમણાં જ આપે હેમા દેસાઈના સ્વરમાં ગીત સાંભળ્યું અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ તુષાર શુક્લની રચના હસમુખ પાટડીયા અને ચેતના પાટડીયાના યુગલ સ્વરમાં.

0: આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વ ગાયિકા જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડાવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકવોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફુકવોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોઉમાં વાવાઝોડું ભાવિ ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા.

કર્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોશી લેન્ડફિલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના ચોથા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસએઆઈએ ખાદ્ય સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી અને ઇન્સ્ટામાર્ટને 9 નોટીસ ફટકારી. ઇરાને હોર્મુઝ સમુદ્ર ધની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. પૂર અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5,00,000 કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. આગામી 4 દિવસ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. 5મી અને અંતિમ T20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 56 રનથી હરાવી 4-0થી શ્રેણી જીતી. અને ફિફા વર્લ્ડ કપમાં નોર્વેને 2-1થી હરાવી ઇંગ્લેન્ડનો સેમીફાઇનલમાં પ્રવેશ. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમના આરંભે. સાંભળીએ કહીં પ્યાર ના હો જાય ફિલ્મનું આ ગીત નીતિન મુકેશ, કમલ ખાન, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ જોડાયેલા છો, માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. હવે સાંભળીએ ખલનાયક ફિલ્મનું આ ગીત, મનહર ઉદાસ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

વિધાતા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું આશા ભોંસલેના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ કુરબાની ફિલ્મનું આ ગીત નાઝિયા હસનના સ્વરમાં.

આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 354.36 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ સુગમ સંગીત. સાંભળીએ ભાસ્કર વોરાની આ રચના રાસબિહારી દેસાઈના સ્વરમાં.

શ્રોતા મિત્રો, વિભા દેસાઈ અને સાથીઓના સ્વરમાં હમણાં જ આપ ગુજરાતી ગીત સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. બરાબર 11 વાગે સાંભળીએ મુખ્ય સમાચારો.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત પાર્શ્વગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં શરૂ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ વ્યક્તિત્વ વિકાસમાં પુસ્તકાલયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી. વિયેતનામના પ્રધાનમંત્રી લે મિન હુને ફુકોક ટાપુ પાસે સ્પીડબોટ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો. દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિયેતનામના ફુકોક ટાપુ નજીક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં વાવાઝોડું બાવી ત્રાટક્યું. વાવાઝોડાના પગલે લગભગ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં મોસી લિનફેલ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ કામગીરીના 4થા દિવસે વધુ 7 મૃતદેહ મળી આવ્યા. એક વ્યક્તિ હજુ કચરાના ઢગલા નીચે ફસાયેલો છે. એફએસએસએઆઈએ ખાદ્ય

0: સુરક્ષા અને માનાંક કાયદા 2026 અંતર્ગત નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતી અસંખ્ય ગ્રાહકોની ફરિયાદો બાદ સ્વીગી ઇન્સ્ટામાર્ટને 9 નોટિસ ફટકારી. ઈરાને હોર્મુઝ સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. સુરતના 6 અસરગ્રસ્ત તાલુકાઓમાં 65,21,000થી વધુની સહાય ચૂકવાઈ. અસરગ્રસ્તોની મદદ માટે ફ્લડ લોન યોજના શરૂ. રાજ્યભરમાં યોજાયેલી લોક અદાલતમાં 5,00,000 કરતાં વધુ કેસોનો નિકાલ. આગામી રથયાત્રા પૂર્વે સુરત ક્રાઇમ બ્રાન્ચે કરેલી કાર્યવાહીમાં 70થી વધુ આરોપીઓ પકડાયા. અને વલસાડ જિલ્લામાં પોલીસે 9,55,000નો ગાંજો જપ્ત કર્યો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: .6 એટલે કે 846 કિલો હર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11:02 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ વિસરાતા સુર.
2: मैं रंगून से बोल रहा हूँ. मैं अपनी प्रीवी रेणुका देवी से बात करना चाहता हूँ. हाँ हाँ

શ્રોતા મિત્રો, વિસરાતા સુર કાર્યક્રમની શરૂઆતમાં આ હતું પતંગા ફિલ્મનું ગીત. શમશાદ બેગમ અને ચિતલકરનો સ્વર હતો, સંગીત હતું સી રામચંદ્રનું અને રાજેન્દ્ર કૃષ્ણની ગીત રચના હતી. આજે છે બોલિવૂડના જાણીતા કલાકાર રાજેન્દ્ર કુમારની પુણ્યતિથિ. શ્રોતા મિત્રો, આમ તો તેમનું આખું નામ રાજેન્દ્ર કુમાર તુલી, પરંતુ બોલિવૂડમાં તેમને માત્ર રાજેન્દ્ર કુમારના નામથી જ બધા ઓળખતા. ભારતીય અભિનેતા. 1949માં તેમણે તેમના કરિયરની શરૂઆત કરેલી અને 4 દશક સુધી તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. 1960નું જે દશક હતું તે તેમના માટે ખૂબ જ સફળ પુરવાર થયેલું. 1970માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલા. તેમને જસ્ટિસ ઓફ પીસનું સન્માન પણ પ્રાપ્ત થયેલું. ઉપરાંત તેમણે મહેંદી રંગ લાગ્યો એ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરેલું. તેમને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આવો કાર્યક્રમમાં હવે સાંભળીએ ગીતા દત્તના સ્વરમાં જોગન ફિલ્મનું ગીત, સંગીત બુલોસી રાનીનું અને ગીત રચના મીરાબાઈની.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર. મિત્રો, પતંગા અને જુગન 1949 અને 50માં આવેલી આ ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારની ભૂમિકા આમ નાની કહી શકાય, પરંતુ તેમના કરિયરની શરૂઆત હતી. ત્યારબાદ 1955માં દેવેન્દ્ર ગોયલની વચન ફિલ્મમાં તેમણે ગીતા બાલી સાથે મુખ્ય ભૂમિકા કરી અને બસ આ જ ફિલ્મ તેમની ખૂબ હિટ રહી અને ત્યારબાદ જ તેમની ઓળખ બોલિવૂડમાં થવા માંડી. આવો સાંભળીએ વચન ફિલ્મનું જ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીની ગીત રચના.
1: સંભળ કર ચલો જાના વરના ગિર જાગી આ જવાન મસ્ત હૈ ડગર.

શ્રોતા મિત્રો, 1957માં રાજેન્દ્ર કુમારે મધર ઇન્ડિયા ફિલ્મમાં કામ કર્યું, જે બનાવી હતી મહેબૂબ ખાને. એક મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેમણે અભિનેત્રી નરગિસના મોટા પુત્રની ભૂમિકા નિભાવી અને દર્શકોની ખૂબ જ સારી પ્રતિક્રિયા તેમને મળી. 1957ના વર્ષની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો. તો આવો સાંભળીએ મધર ઇન્ડિયા ફિલ્મનું શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલું આ ગીત. સાથ આપ્યો છે આશા, મન્ના અને મોહમ્મદ રફીએ અને ગીત રચના છે શકીલ બદાવનીની.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર. અને આજે વિસરાતા સુર કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરી રહી છું રાજેન્દ્ર કુમારની, અને સંભળાવી રહી છું એમની જ ફિલ્મોના ગીતો. રાજેન્દ્ર કુમારે 1959માં 3 બેક ટુ બેક હિટ ફિલ્મ આપી અને આ વર્ષમાં પ્રથમ હિટ ફિલ્મ તેમણે આપી વિજય ભટ્ટની રોમેન્ટિક સંગીતમય ફિલ્મ ગૂંજ ઉઠી શહેનાઈ, અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખૂબ જ સુપરહિટ સાબિત થઈ. આવો સાંભળીએ આજ ફિલ્મનું ગીત લતા મંગેશકર.

શ્રોતા મિત્રો, રાજેન્દ્ર કુમારે ગૂંજ ઉઠી શહેનાઈ પછી ચિરાગ કહાં રોશની કહાં ધૂલ કા ફૂલ કાનૂન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ત્યારબાદ મીના કુમારી સાથે તેમની ફિલ્મ આવી જિંદગી ઓર ખ્વાબ, અને ત્યારબાદ મોહન કુમારની ફિલ્મ આસ કા પંછીમાં તેમણે વૈજયંતી માલા સાથે કામ કર્યું, જેનું ગીત હમણાં જ આપે સાંભળ્યું લતા મંગેશકર અને સુબીર સેનના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત હતું અને શૈલેન્દ્રની ગીતરચના. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો વિસરાતા સુર કાર્યક્રમ સમાપ્ત થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સવારના 11:30 થઈ છે. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત અલગા યાજ્ઞિક અને અભિજીતે ગાયેલા આ ગીતથી.

ભૂપિંદર અને મિતાલી સિંહના સ્વરમાં હમણાં જ આપે આ ગીત સાંભળ્યું. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરનનો સ્વર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ મુખ્ય સમાચારો.
4: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે. જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન ઇપીએફઓએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી, જે પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. ભાવનગર શહેરમાં સરદારનગર વિસ્તારમાં આવેલા રંગભુવન ખાતે કેમ્પમાં આયુષ્માન કાર્ડ, વયવંદના કાર્ડ તેમજ આભા કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. ચોમાસાની ઋતુના આગમનને સંગીતમય શૈલીમાં આવકારવા માટે ધોરણ 5-9ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ સરદારનગર ખાતે વર્ષા ગાયન સ્પર્ધાનું આયોજન કરાયું. મોરબી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 1 ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત. 1 ટ્રક ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 24.64% વરસાદ વરસ્યો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.70% અને સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 1.92% વરસાદ. ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ તથા ભુજ

રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલ આ ગીતથી.

આશિષ દેસાઈ અને હેમા દેસાઈના કંઠે હમણાં જ આપે ગીત સાંભળ્યું. ગેરફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ફરી સાંભળીએ જગજીતસિંહને.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમમાં હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવેને.

0: માલિની નાયકના કંઠે ગવાયેલા ગીત સાથે જ આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ. અત્યારે બપોરના 12:30 થઈ છે. રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

0: શબદ સાધના લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત લોયણની વાણી, ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: મહાપંથના સંત કવયત્રી એવા સતી લોયણ કે જેમનો જન્મ લુહાર જ્ઞાતિમાં થયેલો, આટકોટનો રાજા લાખો સ્વભાવે લંપટ અને વિલાસી હતો. લોયણના સ્વરૂપ પાછળ અંધ બહેનો અને લોયણને સ્પર્શ કરવા જતા કોઢિયો થયો. લોયણના ગુરુ શેલરસિંહની કૃપાથી પશ્ચાતાપના અગ્નિમાં બળતા લાખાને સારું થયું અને એ વખતે લોયણે 84 જેટલા ભજનો લાખાને સંભળાવ્યા છે. લાખો અને એની રાણીને ઉદ્દેશીને ઊંચી કોટીનું તત્વજ્ઞાન અને મહાપંથના સાધના સિદ્ધાંતો જેની અંદર છે એવા ભજનો અને એમાં ઉત્તરોત્તર ક્રમશઃ સાધનાનું આલેખન થયું છે. કેવી રીતે નિજિયા પંથ, નિજાર પંથ, મહાપંથ, બીજ માર્ગ એની ઓળખ આપે, ગુરુ કોણ છે, ગુરુગમ શું છે, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની 12 ક્રિયાઓ, આવું બધું જ આપણને લાખા લોયણના ભજનોમાં મળે છે. અને જાગરણ, ઉપદેશ, તત્વ, સાધના, પરિચય, એવી રીતે ગૂઢ એવી રહસ્યવાણી આપણને મળે છે. લોયણ ગાય છે, એ જે

અનેક જાતની સાધનાની કેડીઓ જ્યારે લોયણ બતાવતા હોય, પણ લોયણ સૌથી પહેલા તો કરે છે ગુરુ મહિમાનું ગાન. જ્યાં સુધી ગુરુ ન મળે ને, અને ગુરુજી આવે તો તાળા ઉઘડે. કૂંચી મારા મેરમ ગુરુજીને હાથ, લાખા ગુરુજી આવે તો તાળા ઉઘડે. જ્યારે લાખો લોયણના શરણમાં જાય છે અને કહે છે કે મને મારો રોગ મટાડો, મને ભક્તિના પંથે ચડાવો, ત્યારે લોયણ ગુરુનો

લાખાલોયણની વાણી આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા ઉપનિષદોનું જે તત્વજ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, કેવી રીતે બ્રહ્મની સાધના કરવી, કેવી રીતે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી અને કેવી રીતે આપણા આત્માની ઓળખ કરવી, એ ઓળખ બતાવતા એવા આ 84 ભજનો લોયણના નામે આપણને ગુજરાતી સાહિત્યમાં મળે છે. અને એમાં લોયણ ગાય છે, હે જીરે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો અને મનના પ્રપંચને મેળો. મનના પ્રપંચને જ્યારે છોડો, ફળની ઈચ્છાને ત્યાગો અને આ તરણા બરોબર એવી જગતની માયા છે ને એને મનથી જો તમે જૂઠી જાણી લેશો

કાળને ઝપાટે તો સૌ ઝડપાઈ જવાના છે, અને જીવડો જ્યારે ઉડી જશે ને ત્યારે આ બધું પડ્યું રહેવાનું છે. અને એટલે હે લાખા, બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો જીવ માત્ર પ્રત્યે, પછી માત્ર પ્રકૃતિના તમામ તત્વો, એ જીવ જંતુ, પશુઓ, પક્ષીઓ, પ્રાણી અને વૃક્ષો બધાના ઉપર તમે હેત વધારો, એવો જ્ઞાન

0: संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना, लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट की प्रस्तुति।
1: वाह मित्रों, अपना आ अमूल्य ज्ञानरूपी वारसाने अपने जो जीवन में उतारीए तो खरेखर जीवन धन्य बनी जाए। आजना विचार विमर्श में पण अपने एवी ज वात करवाना छीए। विषय छे धैर्य रूपी धन। संत कबीर कहे छे, धीरे धीरे हे मना धीरे सब कुछ होय, माली सींचे सो घड़ा ऋतु आवे फल होय। अर्थात हे जीव, जरा धीरज राख, धीरज थी ज बधा काम सिद्ध थाय छे। फळाव वृक्ष ने कोई माळी एक साथे सो घड़ा पाणी पाय तो पण फळो तो ऋतु आवे त्यारे ज पाके छे। धीरज कार्य सिद्धिनो पायानो गुण छे अने जेम कार्य मोटू तेम धीरज वधु जोईए। अधीरा थवाथी कई न वळे। मोटा भागे तो अधीराई थी काम बगड़तु होय छे। कोईए साचुं ज कह्युं छे, धैर्य एटले राह जोवानी क्षमता नहीं पण राह जोती वक्ते स्वभावने काबूमां राखवानी क्षमता। अने एटले ज आपणा अनुभवी वडीलो पासेथी आपणे वारंवार सांभळीए छीए के धीरजना फळ मीठा। एक प्रसंग याद आवे छे। एक वार एक गुरु तेमना शिष्योने एक ખેતર બતાવવા લઈ ગયા। શિષ્યોને આશ્ચર્ય થયું કે ગુરુ ખેતરમાં શું શીખવાડવા માંગતા હશે। ખેતર વિશાળ હતું પણ ઠેક ઠેકાણે ઊંડા અને મોટા ખાડા કરેલા હતા। ફળદ્રુપ જણાતા ખેતરની દશા બગડી ગઈ હતી। ગુરુએ વિસ્મિત શિષ્યોને પૂછ્યું, તમને કંઈ સમજાય છે? શિષ્યોએ કહ્યું, ના ગુરુદેવ। ગુરુએ જણાવ્યું, આ ખેતરનો માલિક અધીરો છે। તેને જમીન હરિયાળી બનાવવા ખેતરમાં કૂવો કરવો હતો। એક ખાડો ખોદે, 10-15 ફૂટ માટી હટાવે, પથ્થર આવે, કામ પડતું મૂકે, પછી બીજો ખાડો ખોદે, પાણી ન આવે, ધીરજ ગુમાવી ત્રીજો ખાડો ખોદે। આમ તેણે આખા ખેતરમાં 10-10 ફૂટ ઊંડા 10 ખાડા ખોદી ખેતર ધમરોળી નાખ્યું પણ પાણી ન આવ્યું। તેના બદલે ધીરજથી તેણે એક જ સ્થળે જો 100 ફૂટ ઊંડો કૂવો ગાળ્યો હોત, સહનશક્તિ અને શ્રમથી શિલાઓ તોડી હોત તો પાતાળમાંથી પાણીનો અખૂટ ભંડાર મળત। ધરતીના પેટાળમાં જલધારા તો વહે જ છે, ધીરજથી ત્યાં સુધી પહોંચવું જોઈએ। એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે, ધૈર્ય ધનાહા મહાત્માનઃ, એટલે કે મહામાનવો હંમેશા ધૈર્યરૂપી ધનના માલિક હોય છે। ધૈર્ય ધારણ કરવાની ક્ષમતા સૌ કોઈને પ્રાપ્ત નથી હોતી, પરંતુ ધીરે ધીરે કેળવી અવશ્ય શકાય છે। એટલે જ સંકટ સમયે ધૈર્યનો ત્યાગ ન કરવો જોઈએ। સંભવ છે કે ધૈર્યથી સ્થિતિમાં સુધારો થઈ જાય। તો આપણે પણ આવા ધૈર્યરૂપી સદગુણને આપણા વિકટ સંજોગોમાંથી માર્ગ બતાવવાની ચાવી બનાવીએ।

વાહ, આ સરસ મજાના ગીત બાદ હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, પણ તે પહેલા આપને જણાવીએ કે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો. અમારું ઇમેઇલ આઈડી છે rajkotsahir@gmail.com, એટલે કે rajkotsahir@gmail.com. પત્ર લખવાનું સરનામું પણ નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, પંડિત સીતારામ માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360001. તો આ સાથે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

શ્રોતા મિત્રો, અમી પરીખના સ્વરમાં ગવાયેલ પ્રેમાનંદ સ્વામીની આ ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે સાંભળીશું રાષ્ટ્રીય સમાચાર.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા. અમદાવાદ ખાતે સામૂહિક વૃક્ષારોપણના કાર્યક્રમનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% કરવાનો લક્ષ્યાંક. પુણેના મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે 7 મૃતદેહ મળતા મૃત્યુઆંક વધીને 9 થયો. 22 વાવાઝોડું પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે નોર્વેને અને આર્જેન્ટિનાએ સ્વિટ્ઝરલેન્ડને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ્સ અને મહિલા ડબલ્સની રમાનારી ફાઇનલ મેચ દ્વારા વિમ્બલ્ડનના 2 ટાઇટલનો નિર્ણય થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની સફળ મુલાકાત પૂર્ણ કરીને નવી દિલ્હી પરત ફર્યા છે. ત્રણેય દેશોના તેમના પ્રવાસના પ્રથમ તબક્કામાં શ્રી મોદીએ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આ મહિનાની 6-8 તારીખ સુધી ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની યાત્રા કરી હતી. શ્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે 3જા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં તેમણે બંને દેશોના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. તેમની ત્રણ દેશોની મુલાકાતના 3જા અને છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર 10-11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડની મુલાકાત લીધી હતી. ન્યૂઝીલેન્ડની આ મુલાકાત 40 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત હતી. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં હરિયાળી વધારીને 20% પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મળીને આપણે 11.6%, 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029 ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે.
0: મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: ગ્રીન મોબિલિટી અંતર્ગત BRTSના કાફલામાં 80 નવી વાતાનુકૂલિત ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો કરવામાં આવ્યો, જ્યારે MTSમાં પણ 75 નવી AC બસોનો સમાવેશ કરવામાં આવ્યો. આ ઉપરાંત 60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરતાં શ્રી શાહે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ સોલાર રૂફટોપ ધરાવતા વિસ્તારોમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. પર્યાવરણની જાળવણીની લોકોને અપીલ કરતાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ કરી. મહારાષ્ટ્રમાં પુણે જિલ્લામાં મોસી ડમ્પિંગ સાઇટ દુર્ઘટનામાં આજે બચાવ કામગીરીના ચોથા દિવસે વધુ 7 પીડિતોના મૃતદેહ મળ્યા બાદ મૃત્યુઆંક વધીને 9 થયો છે. એક વ્યક્તિ કચરાના ઢગલા નીચે ફસાયેલી છે અને શોધખોળ ચાલી રહી છે. આ અકસ્માત 8 જુલાઈના રોજ પુણે જિલ્લાના મોસી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટના વહીવટી મકાન પર કચરાનો મોટો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં 23 લોકો ફસાઈ ગયા હતા અને 5 લોકો બચી ગયા હતા, જ્યારે 9 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય સેના, NDRF, પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન, PMRDA ફાયર બ્રિગેડ અને પોલીસ બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. અદ્યતન ડિમોલિશન સાધનોનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ આજે 7 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીના ગુમ થયેલા વ્યક્તિની શોધ હજુ પણ ચાલી રહી છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન EPFOએ એમનેસ્ટી સ્કીમ 2026 રજૂ કરી છે, જે મુક્તિપ્રાપ્ત ભવિષ્યનિધિ ચલાવતી સંસ્થાઓને તેમની સ્થિતિ નિયમિત કરવાની એક વખતની તક પૂરી પાડે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે આ યોજના 6 મહિનાના સમયગાળા માટે ખુલ્લી રહેશે. આ યોજના એવી સંસ્થાઓને લાગુ પડે છે જે આવકવેરા કાયદા 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડેન્ટ ફંડ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે 2017ની સૂચના પાછી ખેંચી લીધી છે, જેમાં યમનની મુસાફરી કરતા ભારતીય નાગરિકો પર કેટલીક શરતો લાદવામાં આવી હતી. યમનમાં ગૃહયુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષને કારણે તંગદિલી બાદ આ સૂચના અપાઈ હતી, જેને કારણે ભારતે તેના નાગરિકો દ્વારા દેશમાં મુસાફરીને નિયંત્રિત કરવી પડી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પ્લેબેક ગાયિકા એસ જાનકી અમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે એસ જાનકી અમ્માના નિધનથી સંગીત અને સંસ્કૃતિની દુનિયાને મોટી ખોટ પડી છે. શ્રી મોદીએ આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર, અસંખ્ય પ્રશંસકો અને સમગ્ર સંગીત સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કતારના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 74 વર્ષની વયે અવસાન થયું છે, જેમણે ગલ્ફ રાષ્ટ્રને રાજદ્વારી, મીડિયા અને રોકાણમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી બનાવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ કતાર વૈશ્વિક ઉર્જા પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું, તેના આંતરરાષ્ટ્રીય રોકાણોનો વિસ્તાર કર્યો અને 2022 ફિફા વર્લ્ડ કપનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું. બાવી વાવાઝોડું ગઈકાલે મોડી રાત્રે પૂર્વી ચીનના દરિયાકાંઠાના શહેર તાઇઝોમાં ત્રાટક્યું હતું, જ્યાં લગભગ 2 મિલિયન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર બાવીમાં લગભગ 144 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ હતી. તે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:20 લેન્ડફોલ થયું હતું. સાંભળીએ એક અહેવાલ.
2: सरकारी मीडिया के अनुसार झेजियांग प्रांत से

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું, જેમાં આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 1,25,00,000થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું. સભાને સંબોધતા શ્રી શાહે 2029ની ચૂંટણી સુધીમાં મતવિસ્તારના હરિતાવરણને 20% સુધી વધારવા માટે લાંબા ગાળાના પર્યાવરણીય રોડમેપ પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને સોલાર રૂફટોપ અપનાવવા અનુરોધ કર્યો.
1: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મલિન. આપણે 11.23% ગ્રીનરી વધારી છે. હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ.
0: મંત્રીએ ભાર મૂક્યો કે વડ, પીપળો, જાંબુ અને અર્જુન જેવી સ્વદેશી પ્રજાતિઓનું વાવેતર, શહેરના તાપમાનમાં 5% ઘટાડો કરવામાં, ઓઝોન સ્તરને મજબૂત બનાવવામાં, વાતાવરણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા હેરિટેજ પાર્ક તેમજ 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે આજે અમદાવાદ મહાનગરપાલિકાએ વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેનું ભગીરથ કાર્ય કર્યું છે.
1: ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા, આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છે. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું.
0: પર્યાવરણીય પ્રોત્સાહનના ભાગરૂપે શ્રી શાહે 101 નવા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું અને તેમની વિગતોનું મેપિંગ કરતી સમર્પિત ઇ બુક બહાર પાડવામાં આવી. જાહેર પરિવહનને મોટો પ્રોત્સાહન આપતા એમટીએસ અને બીઆરટીએસ કાફલામાં 333 નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી અમદાવાદ બીઆરટીએસ 100% ઇલેક્ટ્રિક શૂન્ય પ્રદૂષણ કાફલાનું સંચાલન કરનાર દેશનો પ્રથમ શહેર બન્યું. આવતીકાલે ગૃહમંત્રી ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મીટિંગ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા ગુના સ્પર્ધાનું ઉદઘાટન કરવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલે જણાવ્યું કે ભારતની વૈદિક જ્ઞાન પરંપરા, ઋષિમુનિઓનું સંશોધન અને પ્રાચીન શાસ્ત્રો માનવજાતના સર્વાંગી વિકાસ માટેનો અમૂલ્ય વારસો છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો સમન્વય કરીને સંશોધન કરવામાં આવે તો સમગ્ર વિશ્વને નવી દિશા મળી શકે તેમ છે. મહેસાણાના પ્રખ્યાત ઊંઝા

0: ના જીરૂને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઊંઝા માટે આ ઐતિહાસિક ગૌરવ છે કે ભારત સરકારની જીઆઈ નોંધણી સંસ્થા દ્વારા ઊંઝાના જીરૂને સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરાયો છે. ઊંઝાના ખેડૂતો, વેપારીઓ અને કૃષિ ક્ષેત્ર માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે, જેનાથી હવે વિશ્વભરમાં ઊંઝાનું જીરું ઊંઝા જીરા નામથી આગવી ઓળખ મેળવશે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાઈ ગયો. કેમ્પમાં 323 લાભાર્થીઓને આશરે 48 લાખથી વધુ કિંમતના વિવિધ સાધનો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉર્જામંત્રીએ જણાવ્યું કે સાધન સહાય વિતરણ કેમ્પ જેવા કાર્યક્રમ થકી પ્રજાના ટેક્સનો પૈસો ખરા અર્થમાં ગરીબ, વંચિત અને છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. મોરબી માળિયા હાઈવે પર વીર વિદરકા પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ડ્રાઈવરને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ડાંગ જિલ્લામાં તેરા પર્વ ઉજવાઈ રહ્યો છે. અખાત્રીજના 2 મહિના પછી આવતો તેરા પર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ માટેનો પ્રિય તહેવાર ગણવામાં આવે છે. આની વિશેષતા એ છે કે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે અને પાંદડા ઉપર આવતા તેને તોડી લેવામાં આવે છે. આ પાનને નૈવેદ્ય માનવામાં આવે છે. આળુના પાનનું શાક બનાવી પોતાના ઇષ્ટદેવને ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત મયુર સોલંકી.
2: ગુજરાત સરકારે રાજ્યને દેશનું અગ્રણી ડિજિટલ અને એઆઈ હબ બનાવવા માટે તાજેતરમાં જ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરી છે. આ નીતિ હેઠળ આગામી સમયમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવા અને 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પણ શ્રોતા મિત્રો, સૌ પ્રથમ તો એ સમજીએ કે ડેટા સેન્ટર એટલે શું. સરળ શબ્દોમાં કહીએ તો ડેટા સેન્ટર એટલે મોટું અને સુરક્ષિત કમ્પ્યુટર ઘર, જ્યાં હજારો કમ્પ્યુટર સર્વર 24 કલાક ચાલુ રહે છે અને લોકોનો ડેટા સાચવે છે. થોડું વિગતે સમજીએ. તમે વોટ્સએપ પર ફોટો મોકલો છો તો તે તમારા મિત્રના ફોનમાં જ નથી રહેતો, તે ડેટા સેન્ટરમાં પણ સંગ્રહિત થાય છે. યુટ્યુબ પર વિડીયો જુઓ છો તો તે વિડીયો પણ ડેટા સેન્ટરમાંથી તમારા ફોન સુધી આવે છે. જીમેલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ ડ્રાઈવ જેવી સેવાઓ પણ ડેટા સેન્ટરનો ઉપયોગ કરે છે. બસ ત્યારે આ ડેટા સેન્ટરની સ્થાપનાને પ્રોત્સાહન આપવા જ આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી લાવવામાં આવી છે. તેના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
3: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને.
2: હવે આપણે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસીની મુખ્ય જોગવાઈઓ પર નજર કરીએ. આ પોલિસીમાં હરિત ઉર્જા પર ખાસ ભાર મુકાયો છે. ડેટા સેન્ટરોએ પોતાની કુલ જરૂરિયાતના ઓછામાં ઓછા 51% વીજળી રિન્યુએબલ એટલે કે સૌર કે પવન ઉર્જામાંથી મેળવવી પડશે. ડેટા સેન્ટર ઓપરેટરોને 20 વર્ષ સુધી 1 રૂપિયા પ્રતિ યુનિટ પાવર ટેરિફ સબસિડી મળશે. ઉપરાંત 20 વર્ષ માટે 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી રિએમ્બર્સમેન્ટ કરી આપવામાં આવશે. ડેટા સેન્ટરો માટે મોટા પ્રમાણમાં પાણીની પણ જરૂર પડે છે, ત્યારે ખેડૂતો કે સ્થાનિક ઉદ્યોગોના પાણીનો વપરાશ અટકાવવા માટે દરિયાના પાણીને મીઠું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર દ્વારા 20% સુધીની આર્થિક સહાય અથવા 2 કરોડ રૂપિયા પ્રતિ MLD સુધીની મદદ અપાશે. વૈશ્વિક ડેટા સેન્ટર ઓપરેટરો માટે

0: 20 વર્ષનો ટેક્સ હોલિડે જાહેર કરાયો છે. પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ પર 100% સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ અને નિયત સમયગાળા માટે સ્ટેટ જીએસટી પરત મળશે. વ્યાજ સહાયની વાત કરવામાં આવે તો વાર્ષિક 25 કરોડની મર્યાદામાં 10 વર્ષ સુધી 4% સુધીની વ્યાજ સબસિડી મળશે. રાજ્યની આધુનિક ઓળખ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનને વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર સિટી બનાવવા માટે અહીં રોકાણ કરનાર પ્રોજેક્ટ્સને વધારાની 2.5% કેપિટલ સબસિડી આપવામાં આવશે. આઈટી લોડની મર્યાદા ઓછામાં ઓછી 150 મેગાવોટ નક્કી કરાઈ છે. બિલ્ડિંગ રેગ્યુલેશનમાં છૂટછાટ અને વધારાનો ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ આપવામાં આવશે. જ્યારે સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ પોલિસીની જોગવાઈઓ અંગે શું કહ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, આવો સાંભળીએ.
1: હમને હમારી પોલિસી મેં યે એનર્જી યા પાણી યે દોનો મેં સસ્ટેનેબિલિટી કા બહોત હી બડા ખ્યાલ રખા હૈ. કેવલ પાણી દે લેંગે, કોઈ ઓર ઇન્ડસ્ટ્રીઝ કા કિસાનો કા પાણી હમ નહીં દેને વાલે હૈ ભાઈ. એનર્જી તો કમ્પલસરી 51% એનર્જી ડેટા સેન્ટર મેં જો યુઝ હો રહી હૈ ઉસકો ગ્રીન એનર્જી કા ઉપયોગ હી કરના પડેગા.
0: આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ડેટા સેન્ટર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ માટે રોકાણકારોને અનુરોધ કર્યો હતો. આ નીતિના વ્યૂહાત્મક મહત્વને વિશે જાણીએ તો આ નીતિ ગુજરાતને એઆઈ સક્ષમ હાઇપર સ્કેલ ડેટા સેન્ટરનું રાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે. તેનાથી વૈશ્વિક ક્લાઉડ અને ટેકનોલોજી કંપનીઓના મોટા પાયે રોકાણને પ્રોત્સાહન મળશે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, ફિનટેક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે. ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા, ડેટા સેન્ટર ઓપરેશન્સ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીનું સર્જન થશે. આ પોલિસી અંતર્ગત ડેટા સેન્ટર સેવાઓને આવશ્યક સેવાનો દરવાજો આપવામાં આવે છે, જેથી કામગીરીમાં અવિરતતા જળવાઈ રહેશે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ સંઘ ગાન શિક્ષણ. આજે શીખીશું ઓડિયા ભાષાનું ગીત. ગીતકાર છે કેસી પાણીગ્રહી.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘ ગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે કેસી પાણીગ્રહી. બાળ દોસ્તો, આપની પાસે કાગળ અને પેન તૈયાર છે ને? તો ચાલો સૌપ્રથમ ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત લખી લઈશું.
5: બચ્ચો, આજ મેં તુમ્હે એક ઓડિયા ગાના સિખાઉંગા. સીખોગે ના? યે ગાના એક ભજન હૈ જિસે શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી ને લિખા હૈ. કિસને લિખા હૈ? શ્રી કાલિંદીચરણ પાણીગ્રહી ને. અબ ઇસે લિખ લો.
6: કેઉં નામ ધરી ડાકીબી તુમકુ, તુમે જે સર્વનામ, કેઉં નામ ધરી ડાકીબી તુમકુ, તુમે જે સર્વનામ.
5: યહ હુઆ ધ્રુપદ. અબ પહેલા અંતરા લિખ લો.
6: આલોક તુમકુ, નપારે દેખાઈ, તુમે જે દેખાઓ તાહારે. આલોક તુમકુ, નપારે દેખાઈ, તુમે જે દેખાઓ તાહારે. તુમે જે બેઢી ચ, કોટી વિશ્વર સબુરી ભીતરે બહારે. તુમે જે બેઢી ચ, કોટી વિશ્વર સબુરી ભીતરે બહારે.

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: હમણાં જ આપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા. કેસી પાણીગ્રહી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે, મેં ઉનસે ખેલુંગી.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
3: .656.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના બરાબર 3 થયા છે. આજની પ્રથમ પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. સાંજે 5 વાગે બીજી સભાના આરંભે 5 મીટર્સ પર આપને ફરીથી મળીશું. આપ DTH પર અમારા કાર્યક્રમો અવિરતપણે સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર એએમ બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી આજની બીજી સભાનું પ્રસારણ અહીં શરૂ થાય છે. શ્રોતા મિત્રો, સભાના પ્રારંભે બરાબર 5 વાગ્યે આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 12 જુલાઈ 2026 રવિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હાર્દિક અભિવાદન છે. શ્રોતા મિત્રો, આપને જણાવીએ અમારા હવે પછી આ સાંધ્ય સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત માવજીભાઈ પરમારના સ્વરમાં પ્રાચીન ભજનો અને દુર્ગાબેન ગજ્જરના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 વાગ્યાનો સમય રહેશે સુરીલા ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમનો. 7:22 રજૂ કરીશું ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8 વાગ્યાનો સમય રહેશે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાતનો. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 9:15 સ્પોટલાઇટ, આ કાર્યક્રમ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. 9:30 સમય રહેશે કાર્યક્રમ આજ કે ફનકારનો. અને રાત્રે સભાના સમાપનમાં 10 વાગ્યે રવિવાસરીય સંગીત સભા અંતર્ગત આપ કુમાર મરદૂરનું ગાયન સાંભળી શકશો. તો આ હતી અમારા હવે પછી આ સાંધ્ય સભામાં પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે રજૂ કરીએ છીએ પોલીસ જાહેરાત અંતર્ગત કેટલાક ખોવાયેલી વ્યક્તિઓની વિગતો. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાની તારીખ 23 જૂન 2026ની મળતી એક યાદી અનુસાર રમીલાબેન અર્જુનભાઈ રાઠોડ તારીખ 19 જૂન 2026ના રાત્રિના 8 કલાકથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. જેમની ઉંમર વર્ષ 19, ઊંચાઈ 5 ફૂટ, શરીરે મધ્યમ બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે, અને જેમણે શરીરે લાલ કલરનો ડિઝાઇનવાળો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને જેઓ ગુજરાતી તથા હિન્દી ભાષાના જાણકાર છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાલનપુર બનાસકાંઠાની તારીખ 23 જૂન 2026ની મળતી યાદી અનુસાર કિરણજી અમરતજી ઠાકોર તારીખ 20 જૂન 2026ના રોજ સવારના 8 કલાકથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 19, ઊંચાઈ આશરે 5 ફૂટ, શરીરે મધ્યમ બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે, જેમણે શરીરે શર્ટ તથા પેન્ટ પહેરેલ છે અને જેઓ ગુજરાતી તથા હિન્દી ભાષાના જાણકાર છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરની તારીખ 23 જૂન 2026ની મળતી એક યાદી અનુસાર મુસીરાબાનુ આરિશભાઈ કુરેશી તારીખ 22 જૂન 2026ના સાંજના 7:30 કલાકથી ગુમ થયેલ છે, જેમનું વર્ણન આ પ્રમાણે છે. શરીરે મજબૂત બાંધાના તથા રંગે ઘઉંવર્ણા છે, જેમની ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ છે, વાળ કાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે અને જેમણે શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને જેઓની ઉંમર 19 વર્ષ છે. જે કોઈને પણ આ વ્યક્તિઓ વિશે માહિતી મળે તેમણે નજીકના પોલીસ મથકે જણાવવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પોલીસ જાહેરાત અંતર્ગત કેટલાક ખોવાયેલી વ્યક્તિઓની વિગતો, તેમજ અમારા હવે પછી સાંજે સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

કાર્યક્રમનો પ્રારંભ કરીશું વિજયપથ ફિલ્મના આ ગીત સાથે, જેમાં સ્વર છે સાધના સરગમ અને સાથીઓનો, સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દો લખ્યા છે ફૈઝ અનવરે.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં જાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આનંદ મિલિંદનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાધના સરગમ અને કુમાર સાનુના યુગલ સ્વરોમાં આદમી ખિલોના હૈ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે અને શબ્દો હતા સમીરના. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરોમાં તાકત ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે આનંદ મિલિંદનું અને શબ્દો છે સમીરના.

ગુલમહોર કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ કુમાર સાનુ અને સાધના સરગમના યુગલ સ્વરૂમાં ફિલ્મ દામિનીનું, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે 5:45. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ માવજીભાઈ પરમારના સ્વર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માવજીભાઈ પરમારના સ્વરમાં કબીર સાહેબનું આ પ્રાચીન ભજન. લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ દુર્ગાબેન ગજ્જરના કંઠે કેટલાક લોકગીતો.

આ સાથે જ લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: કે પાન બનાવ રસવાલા, ઓ ખુલ જાય બંધ અકલ કા તાલા.
2: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું હે? આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
1: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
2: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા, ધરતી માતા. લો આ પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
2: હવે કરીને શાણપણની વાત.
3: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.
4: चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે સાંજના 6:30. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 66, પ્રસારણ તારીખ 12 જુલાઈ 2024.

0: ભોજન માં અન્નની સાથે માત્ર ફળો ખાઈને જ બીમારીઓને દૂર રાખવાના ઉપાયો સાંભળવા બેઠેલા અમારા તમામ વિવિધતા પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, શ્રી સૂક્તમાં લક્ષ્મીજીના પૂજન વખતે એક શ્લોક ગવાય છે. આદિત્ય વર્ણે તપસોધિ જાતો વનસ્પતિ સ્તવ વૃક્ષોશ બિલ્વ તસ્ય ફલાની તપસાનું દંતુ યા અંતરે યાશ્ચ બાહ્યા અલક્ષ્મી. એટલે કે બિલીનું ફળ બિલું પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરનારું ફળ છે.
0: અને કોઈ પણ પૂજા વખતે વિવિધ ફળો ભગવાનને ધરાવવાની પરંપરા છે.
1: બિલકુલ, એટલે સુધી કે સુપારીને તો ખુદ રિદ્ધિ સિદ્ધિનું સ્વરૂપ માનવામાં આવે છે.
0: આમ ફળોને ઈશ્વરનું જ પ્રતીક માનવામાં આવે છે. એ જ બતાવે છે કે ફળોનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે.
1: જો કે કયું ફળ ક્યારે ખાવું, કઈ રીતે ખાવું અને કઈ વસ્તુ સાથે કે કઈ ઋતુમાં ખાવું એ પણ જાણવું એટલું જ જરૂરી છે.
0: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયે તેમની સાથેની ચર્ચાના સમાપનમાં આ બધી ખૂબ કામની વાતો કરી છે.
1: બિલકુલ, તો લઈ લો નોટ પેન અને શરૂ કરી દો રેકોર્ડર, એટલે મહત્વની વાતો જ્યારે ઈચ્છો ત્યારે ફરી તાજી કરી શકાય.
0: હા, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
1: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે. કારણ કે આપણે ગયા એપિસોડમાં તમારા કયા રોગમાં તમે કયા ફળો નો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ. તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
1: ઉનાળામાં જે બીજા કેટલાક ફળો છે સિઝનમાં જ આવે, દાખલા તરીકે ખારેક છે કે ખજૂર છે, તો એવા એવા ઓછા સમય માટે આવી જતા ફળો છે એને કઈ રીતે આપણે?
2: એટલે ખજૂર છે, ફાલસા છે, આ બધા ફળો છે. એ ખજૂરને તો કાયમ બારે માસ લોકો બજારમાંથી લાઈને ખાતા હોય છે, અને ફાલસા અમુક સિઝનમાં જ આવે, તો એને પણ સુકવણી કરી અને બારે માસ સાચવીને એને ખાવાના વપરાશમાં લઈ શકાય.
0: બરાબર.
2: ખજૂરની ઉપયોગીતા એ રીતની છે કે કોઈને ઘા વાગેલો હોય એને જલ્દીથી રૂઝવવો હોય તો ખજૂર ઘી સાથે એને ખવડાવવાનું શરૂ કરી દેવું.
0: બરાબર.
2: તો ઘા જલ્દી રૂઝાશે. કોઈને પોષણના અભાવને કારણે પાતળા રહ્યા હોય તો એમાં પણ ખજૂર ફાયદો કરશે.
0: બરાબર.
2: ખજૂર ઠંડુ છે અને તર્પણ છે.
0: બરાબર.
2: લોહીને પણ ઠંડુ રાખે છે, પૌષ્ટિક અને શરીરમાં બળને વધારી આપે.
0: બરાબર.
2: રોજાના ઉપવાસ જયારે તોડવાના હોય તો એની શરૂઆત એ લોકો ખજૂર ખાઈને કરે.
1: એટલે ખાસ મુસ્લિમ સમુદાયમાં,
2: મુસ્લિમ સમુદાયમાં રોજો તોડ્યો ત્યારે પહેલું ખજૂર ખાય છે.
0: અચ્છા.
2: એનું કારણ જ આ છે કે ખજૂર જે શરીરની અંદર આખો દિવસ ઉપવાસ કર્યાથી અશક્તિ રહી છે એને
0: સ્ટેમિના
2: આવી જાય, કોપ અપ કરી આપશે.
1: એટલે એમાં તો ડોક્ટર ઋષિકેશભાઈ, ઘણા તો વૈદ્યો એવું પણ કે છે કે રોજ રાત્રે 2 કે 3 કે 5 ખજૂર તમે પલાળી નાખો અને સવારે કઈ નહીં તો દૂધમાં ચોળીને ખાઈ જાઓ, અથવા તો 1 લાખ ખજૂર ખાઈ જાઓ અને ઉપર થોડું દૂધ પીવો તો પણ એમ કે તમારા સાંધા મજબૂત રહે, તો એ સાચી વાત?
2: એ સાચી વાત છે. શરીરને મજબૂત બનાવ

0: આવશે
1: બરાબર.
0: અને એ પોષણની જે ચેનલ છે એને સારી રાખે છે. એક ખરજુરાદી મંથ નામની ફોર્મ્યુલેશન જે બધા ફળોમાંથી બને છે,
1: એનું નામ જ ખરજુરાદી છે.
0: ખરજુરાદી મંથ, મંથ એટલે મથીને બનાવવાનું.
1: અચ્છા અચ્છા.
0: તો ખજૂર અને એની સાથે એના જેવા બીજા ફળો, તો એની અંદરના ફળો હું તમને ગણાવી દઉં. ખજૂર, દ્રાક્ષ, આમળા, દાડમ, આમલી, ફાલસા, કોકમ, આ બધું ભેગું કરી અને એક લીટર પાણીમાં એના પ્રમાણ અનુસાર પલળવા દેવાનું. અને પછી જ્યારે પલળીને પોચું થઈ જશે ત્યારે એને મથી દેવાનું.
1: અચ્છા અચ્છા. એટલે જે છાશ ફેરતા એમ ફેરી નાખવાનું.
0: હા,
2: વલોણાથી
0: મથી દેવાનું. હવે આ કર્યા બાદ એને શરબત તરીકે પીવા કામ લાગે. એનો ફાયદો શું શું છે કે તાવ મટી ગયા પછી માણસોને જે અશક્તિ લાગે છે એને આ ખરજુરાદી મંથ પીવડાવશો તો એ અશક્તિ જતી રહેશે. કીમો અને રેડિયોથેરાપીથી જે નુકસાન થયું છે શરીરને એમાં જલ્દી રિકવરી લેવા માટે પણ
1: ખરજુરાદી, કેન્સરના દર્દીઓને,
0: કેન્સરના દર્દીઓ જ્યારે કીમો અને રેડિયોથેરાપી ને કારણે એમના વાળ ખરી જાય છે,
1: અશક્તિ ખૂબ આવી જાય,
0: અશક્તિ આવી જાય છે, શરીરમાં ગરમી ગરમી લાગ્યા કરે છે અને પાતળા થઈ ગયા હોય, આવી પરિસ્થિતિમાં ખરજુરાદી મંથ પીવાથી જલ્દીથી રિકવરી આવશે.
2: બરાબર.
0: ઉપરાંત મદાત્યય, જેમ કે ગુજરાતમાં તો ચલણ નથી પણ ગુજરાતની બહાર જે લોકો વધારે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, દારૂનો ઉપયોગ કરે છે, તો એ દારૂના નશાને કારણે સવારમાં તકલીફ થતી હોય એમાં આવું ખરજુરાદી મંથ પીવે, દ્રાક્ષ ખાય તો એ નશાની અસર ઓછી થઈ જાય.
1: એટલે પેટ આરામથી સાફ થાય, ટૂંકમાં
0: પેટ આરામથી સાફ થાય અને હેંગઓવર.
1: અચ્છા, એટલે નશાની જે સ્થિતિ છે હજી એમને રહી હોય આખી રાત,
0: નશાની પરિસ્થિતિ રહી હોય ને એ નશાની પરિસ્થિતિ હેંગઓવરને મટાડે છે.
2: અચ્છા.
1: તો હવે આ બધી આપણે ફળોની વાત તો કરી, એમાં છેક તરબૂચના સકરટેટીથી લઈને બધા જ ફળોમાં ચર્ચા કરી.
0: હવે ખજૂર જેવું બીજું એક ફળ જે અંજીર, એ પણ સૂકા બજારમાંથી મળે છે અને સૂકા મેવા તરીકે વપરાય છે. આમ જનરલી કહેવા જઈએ તો ખજૂર પુરુષો માટે અને અંજીર સ્ત્રીઓ માટે કામનું છે.
2: અચ્છા.
0: ભારે અને લાંબા સમયે પચનારું અંજીર પોષક તત્વો યુક્ત ફળ છે. અંજીરની અંદર ફાઇટો ઇસ્ટ્રોજન,
2: બરાબર,
0: એટલે કે જે ફાઇટો કેમિકલ પ્લાન્ટની અંદર જળપાનની અંદર જે ઇસ્ટ્રોજન રહેલું છે એનું સૌથી વધારે કોન્સન્ટ્રેશન અંજીરમાં જોવા મળે છે. એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. દરેક ઉંમરની સ્ત્રીઓને એ લાભકારી છે.
1: અચ્છા, એટલે મહિલાઓને ટૂંકમાં વધારે ચેતનવંતુ શરીર રાખવા માટે આ જોઈએ.
0: બિલકુલ. હા, કે ઇસ્ટ્રોજન એની અંદર છે
1: એટલે એનું શરીર છે કાયમ માટે, એટલે એને જે થાક કે એવું ના લાગે.
0: નાની ઉંમરની સ્ત્રીઓમાં જનનાંગોના વિકાસ માટે, મધ્યમ ઉંમરની સ્ત્રીઓમાં હોર્મોનના બેલેન્સ માટે, અને મોટી ઉંમરના મેનોપોઝ થઈ ગયો છે માસિક નો સ્રાવ હવે નથી આવતો,
2: બરાબર,
0: એવી સ્ત્રીઓમાં કેવી તકલીફ થાય કે હાડકા નબળા પડવા માંડે,
1: ઓસ્ટિયોપોરોસિસ જેને કહીએ છીએ.
0: જી. અને એના સિવાય બીજી બધી તકલીફો જે શરીર ચેતનવંતુ નથી રહેતું, નબળાઈ લાગ્યા કરે
1: છે, બરાબર છે.
0: આવી પરિસ્થિતિઓમાં સુધાર લાવવો હોય તો અંજીરનો ઉપયોગ દરરોજ કરવો,
2: બરાબર,
0: તો જે ઇસ્ટ્રોજનના લેવલ છે એમાં સુધારવા મળશે,
2: બરાબર,
0: અને હાડકા બી એનાથી મજબૂત થાય.
2: હવે તરબૂચ અને સક્કરટેટી,
0: તરબૂચ અને સક્કરટેટી

0: એ ભારતીય થઈ ગયા છે પણ એ ખરેખર ભારતીય મૂળના નથી.
1: એવું છે, એટલે ભારતીય ફળો છે નહીં.
0: તરબૂચ 7મી શતાબ્દીમાં ભારતમાં લાવવામાં
2: આવ્યા,
0: જે પહેલા વિદેશોથી આપણને ખબર છે કે ભારત છે એ મોટું બજાર હતું. અલગ અલગ દેશોના વેપારીઓ આપણે ત્યાં આવે અને પછી ભારતની અંદર અલગ અલગ વેપાર થાય અને પોતપોતાના દેશમાં પાછા જાય. તો વ્યાપારી ગતિવિધિઓ પછી 7મી શતાબ્દીમાં તરબૂચ ભારતમાં આવ્યું.
1: એટલે ખરેખર આવ્યું ક્યાંથી? મૂળ એનું મૂળ વતન,
0: એનું મૂળ વતન જોવા જઈએ તો આફ્રિકા.
1: અચ્છા,
0: આફ્રિકામાંથી જે ગરમીઓ વાળો ઇજિપ્ત ને બધો જે એરિયા છે ત્યાંથી થઈ અને ભારતમાં આવ્યું છે.
1: એટલે ધીરે ધીરે પછી તો આખા એશિયામાં ફેલાઈ ગયું એવું કહેવાય ને. આમ તો હવે આખી દુનિયામાં કહેવાય, અત્યારે તો અમેરિકામાં એ તરબૂચ મળે જ છે.
0: મળે છે. તો જે રણ પ્રદેશ જેવો વિસ્તાર હતો એ બધા એના મૂળ છે,
2: મુખ્ય સ્ત્રોત છે.
1: એટલે એ વાત સાચી છે કે અત્યારે ગુજરાતમાં પણ તું જો ને એને તો તરબૂચ મોટે ભાગે નદીના પટમાં વાવવામાં આવે, તરબૂચ ને ટેટી. કારણ કે એ ખેડૂતો છે એ પોતાના ખેતરમાં વાવવાને બદલે નદીના પટમાં
0: રેતીમાં જ ઉગે છે.
1: બરાબર છે.
0: અને તરબૂચની અંદર 90 થી 92%
1: પાણીનો જ ભાગ છે. અચ્છા,
0: હવે 7મી શતાબ્દીમાં ભારતમાં આવ્યું છે એટલા માટે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય આ ત્રણેય જે મુખ્ય ગ્રંથ કહેવાય છે એની અંદર એનો ઉલ્લેખ નથી. અને ભાવ પ્રકાશ નિઘંટુ જે પછીથી 16મી શતાબ્દીમાં લખાયું એની અંદર એના વિશે કહેલું છે. તો કાચું તરબૂચ એ ઠંડુ છે, ભારે છે પચવામાં, આંખ શુક્ર ધાતુ અને પિત્ત ને નુકસાન કરશે.
2: અચ્છા.
0: અને પાકું તરબૂચ એ તાસીરે ગરમ છે, ખારા સ્વાદ
1: ગરમ છે તાસીરે,
0: અને પિત્તને શરીરમાં વધારશે.
1: અચ્છા.
0: હવે તરબૂચનો ફાયદો આપણે કેવી રીતે લઈ શકીએ અને કોણે ખાવું જોઈએ? ભારે કસરત કર્યા પછી શરીરમાં પાણીનું પ્રમાણ પરસેવા થકી ઘટી જાય છે.
1: ઘટી જાય
0: તો 90% પાણીના ભાગ વાળું તરબૂચ શરીરની અંદર પાણીના પ્રમાણને જાળવી રાખશે, લાંબા સમય સુધી પેટને ભરેલું રાખશે. એના ઉપરાંત તરબૂચની અંદર લાઇકોપેન નામનું તત્વ છે.
2: બરાબર.
0: એ કસરત કર્યા બાદ જે માઉસના સોજા છે એને ઘટાડશે. તો જીમ જતા જાડા લોકો ની માટે તરબૂચ કામનું.
2: બરાબર.
1: અચ્છા.
0: એ જ રીતે શક્કરટીટી, શક્કરટીટીને ખરબૂજ કહેવાય,
2: ખરબૂજા
1: બોલે ખરબૂજા.
0: અને એનો બહુ જૂનો ગુજરાતી શબ્દ તળિયું ચીભડું.
1: અચ્છા.
0: એ આફ્રિકાથી ફારસ થઈ અફઘાનિસ્તાન અને ભારતમાં આવ્યું.
2: બરાબર છે.
0: તરબૂચ કરતા ખરબૂજ સારું.
2: બરાબર.
1: અચ્છા. હા, એટલે ટેટી સારી,
0: ટેટી વધારે સારી.
1: અચ્છા.
0: તો યુરિનની ક્વોન્ટિટીને વધારી અને મૂત્રલ કામ આપશે, શરીરને બળ આપે છે.
2: બરાબર.
0: પેટને સાફ રાખવામાં પણ એ કામ કરે છે, કોષ્ઠ શુદ્ધિ. અને એ ભરે છે, ખૂબ જ મીઠાશ વાળું.
2: બરાબર.
0: અને ઠંડક આપનારું છે, શરીરને તાકાત અને તર્પણ તૃપ્તિ આપશે, પાચન શક્તિને સુધારે છે. અને એનો કેસરી રંગનો ગર બીટા કેરોટીન વાળો હોય છે.
1: અચ્છા.
0: બીટા કેરોટીન એ આંખનું તેજને જાળવી રાખવાનું કામ કરે.
1: એ પણ ઘણી ટેટીઓ તો એટલે જેને હવે નીલમ કહે છે, લીલી અંદરથી નીકળે છે, તો એ એમાં ને આમાં કઈ ગુણોમાં ફરક ખરો? પીળા અને લીલામાં
0: ગુણોમાં ફરક ખરો? જે પાછળથી ડેવલપ થયેલી છે, જે બાયોલોજીકલી બદલેલી ટેટીઓ છે.
1: બરાબર છે. એમાં કઈક ફેરફાર કરવામાં આવ્યો છે.
0: હા, તો એ બધી

0: શરીર માટે એટલી બધી લાભદાયી નહીં કે જે ઓરિજિનલ વસ્તુ હોય.
1: બસ લગભગ બધા જ ફ્રૂટની વાત થઈ ગઈ છે. હવે ખાસ અંતમાં પ્રોગ્રામના આપણને સમાપન મેં કહો કે કેવા ફળો કોઈએ ન ખાવા જોઈએ.
2: એટલે ખાસ કરીને રોગીઓ બધા કયા કયા ફળ ન ખાવા
1: જોઈએ,
2: એટલે કેવા ફળ ન ખાવા જોઈએ એમ.
0: એક શ્લોક આપેલો છે, વ્યાધિત કૃમિજુષ્ટ પાકાતીત અકાલજમ વર્જનિયમ ફલમ સર્વમ અપરિયાગતમ એવચ. વ્યાધિત એટલે રોગ વાળું ફળ,
2: ફળ રોગ વાળું. વ્યક્તિ રોગી નહીં, ફળ રોગ વાળું.
0: રોગ વાળા ફળની અંદર હું હાઇબ્રિડ ફ્રૂટને પણ ગણું છું.
2: અચ્છા,
0: જેની અંદર બિયા નથી, જે ટેટીની વાત થઈ, પીળાને બદલે લીલી છે.
2: અચ્છા,
0: એના ઉપરાંત રોગ લાગ્યો જંતુનાશક દવાઓ છાંટી અને પછીથી એ બજારમાં આવ્યું તો આવા ફળોનો વપરાશ કરવો નહીં,
1: ના જોઈએ.
0: કૃમિજુષ્ટ એટલે જેની અંદર કીડા લાગેલા છે તો એવા ફળને ફેંકી જ દેવા. પાકવાનો સમય થઈ ગયો છે પણ હજી પાક્યું નથી તો આવા ફળને પણ નહીં ખાવું. એનો ઉત્પન્ન થવાનો સમય, જેમ કે અષાઢ મહિનામાં જાંબુ થાય છે, પણ અષાઢ સિવાય બીજા કોઈ સિઝનમાં જો જાંબુ આવ્યા છે, ઝાડ ઉપર લાગ્યા છે, તો એને ખાવું ખાવાનું ટાળવું.
2: અચ્છા,
0: અકાલજમ અને અપરિયાગત એટલે હજુ એ પરિપક્વ એટલે પાકા થયા નથી આવા બધા ફળો,
2: એટલે કાચા ફળ ટૂંકમાં પ્રમાણમાં ન જ ખાવા જોઈએ.
0: હા, કાચા ફળો ન જ ખાવા,
1: અને મોસમી ફળો જ ખાવાના. જે સિઝનમાં જે ફળ મળે,
0: જે સિઝનમાં જે ફળ આવે એ ખાવાનું
1: બસ.
0: અને આપણા શ્રોતા મિત્રોને બીજી થોડી માહિતી આપવા માટે થઈને, જે હાલમાં પ્રચલિત નથી પરંતુ લાભદાયી છે અને ભારતીય મૂળના ફળો છે એના નામ કહી દઉં. અંબાળા, પછી કરમદા, ચારોળી. ચારોળીનું પણ ફળ હોય છે, જે બજારમાં મળે છે એ ચારોળીની બીજની મજ્જા છે,
1: મોટું હોય છે ફળ,
0: એનું ફળ મોટું હોય છે, દ્રાક્ષ જેવું દેખાય,
1: દ્રાક્ષ જેવું, એમાંથી ચારોળી નીકળે.
0: હા, તો એ ફળ પણ બહુ જ પૌષ્ટિક અને ખાવા લાયક.
1: બરાબર છે.
0: પછી ઓટનું ફળ, એને ભવ્ય કહેવાય.
1: અચ્છા,
0: ડિલેનિયા ઇન્ડિકા, કદમના ફળો.
1: બરાબર,
0: કદમનું ઝાડ છે એના પર ગોળ ગોળ
1: સરસ આવે. હા, મીઠા.
0: પછી કોકમ અને આમલી, આ પણ પાચન સુધારે છે અને વાયુની ગતિને સુધારશે.
1: બરાબર.
0: કોકમ અને આમલી, આમલીની તો ચટણી બધા ખાતા હશે, પણ કોકમ નું પાણી બનાવી,
1: કોકમના જ્યુસ મળતા હોય, સરબત મળતો હોય છે,
0: એ પણ કોકણ પ્રદેશ છે અને વેસ્ટર્ન ઘાટનો એરિયા છે, ત્યાં વધારે વપરાતું એક ફોર્મ્યુલેશન છે. તો એ કેવી રીતે બનાવવું, તો ગરમ પાણીમાં કોકમ પલાળી દેવા, એની અંદર ગોળ, મીઠું, જીરું અને સંચળ
1: નાખી રાખવાનું
0: અને હિંગથી થોડો વઘાર કરી દેવો અને જમવાની સાથે એક વાડકી
1: પીવાનું,
0: પીવાથી શરીરમાં પોષણ
1: સારું મળે,
0: સારું મળે. ટીમરું, બકુલનું ફળ એટલે બોલસરી,
2: બોરસલી.
0: હા, ધાવડા ના ફળો, ગંગેટી નું ફળ, આસુંદરો.
2: આ ગંગેટી આપે કહ્યું એ મને થર્ક થયું કે ગંગેટી છે એ બહુ ઓછી પ્રચલિત છે.
1: કોઈ ગંજેટી બોલતા હતા પણ ખરેખર
2: ગંગેટી,
1: ગંગેટી છે.
2: એ ખૂબ નાના ફળ હોય ને, ચીકાશવાળા,
0: ચીકાશવાળા અને ગળ્યા બી હોય, એ ગળ્યા તુરા અને ઠંડક આપશે. પછી ધોલી, એને સંસ્કૃતમાં બિંબી કહેવાય. સાગના ફળ બી ખવાય, સીવણનું ફળ પણ ખવાય.
2: એમ તો મવડા નહીં એટલે દોડીઓ છે, એ મવડાનું ફળ નથી.
0: મવડાનું ફળ બહુ જ પૌષ્ટિક હોય છે અને એ શરીરની અંદર વાયુ અને પિત્તને શાંત કરે છે. જેમ મવડો, મવડાનું નામ જે રીતે બગડી ગયું છે, પણ ખરેખર જો એનો દારૂ બનાવવામાં ઉપયોગ ના થાય અને એના ફળ ખાવામાં આવે તો એ શરીરને ખૂબ પોષણ આપે છે.
2: જેમ આપણે દરિયાકાંઠે તાડના ફળોમાંથી તાડી એટલે નીરો કાઢે છે, એ નીરો તાજો પીએ

0: તો ગુણકારી છે,
1: ગુણકારી છે,
0: પણ એને અમે હાથો આવવા દઈએ અને જો એ દારૂ બનવા દઈએ તો એ
1: મદકારક છે.
2: એટલે આપણા ત્યાં તો લગભગ મવડાના બિસ્કીટો પણ મળતા થઈ ગયા છે હવે, મવડાનો આઈસ્ક્રીમ પણ મળે છે હવે, એટલે લોકો એ બાજુ જાગૃતિ તરફ વળ્યા છે.
1: પછી હરફા રેવડી, એટલે ખાટી આમળી કહીએ.
0: અચ્છા,
1: એ પણ ખાવા લાયક હોય છે. ઇંગોળિયું,
2: ઇંગોરિયું
1: એ બી સરસ ખાવા લાયક ફળ છે. કેરડા, પીલુળી, કેવડાના ફળ બી ખવાય.
0: એટલે કેરડા તો અમે સાંધાના દુખાવા માટે, કમરનો દુખાવા માટે તો સારામાં સારું કેરડાનો થાય છે.
2: બરાબર.
1: અને પેટમાંથી કરમિયા મારવા હોય તો લીંબોળી.
2: બરાબર.
1: લીંબોળીની અંદર લીંબોળીનું બીજ, એટલે બીજ ફેંકી,
2: પણ એ કડવી ના હોય,
0: એટલે લીંબોળીનું મીંજ તો કડવું જોવાનું.
1: લીંબોળી, લીંબોળીની મીંજ કડવી હોય છે, અને એની ઉપર જે પીળું લેયર છે,
0: કડ કવર છે,
1: અને એનો ગર એ થોડોક મીઠાશ વાળો હશે.
2: એટલે
1: લીંબોળી જયારે ખાઈએ તો, એટલે આમ તો જનરલી કોઈ ખાતું નથી, પણ એની ઉપરનું જે એનો ગર છે એ ગળપણ સાથે કડવો છે.
2: અચ્છા.
1: અને એ 10-12 કોઈ ખાઈ લે તો પેટના કરમિયાને મારી નાખે.
2: અચ્છા, એટલે ઉપયોગી છે.
0: એટલે અમે બધા મજબૂત હતા એનું કારણ એ હતું, અમે લીંબોળી બહુ ખાતા હતા.
2: બરાબર, બરાબર છે.
1: અને ખીજડાના ફળ ખાઈએ તો એ વાળને નુકસાન કરશે, એટલે ખીજડાનું ફળ ખાવું નહીં.
0: અચ્છા, સાંગરી જે કહીએ છે, પણ એટલે એનું શાક તો બનાવે છે રાજસ્થાનમાં, તો ખૂબ બને છે
1: એનું શાક બને છે, પરંતુ ગ્રંથોની અંદર એને કેશનો નાશ કરનારું કહ્યું છે.
0: અચ્છા,
1: વાળને નુકસાન કરે છે.
2: બરાબર.
1: અને લકુચ, એટલે નાના ફણસ, આ પણ નહીં ખાવા.
0: એટલે આટલા ફળો ટૂંકમાં તાજ્ય છે એમ કહીએ કે તજવાના, ખાવામાંથી નહીં, ઉપયોગમાં નહીં કરવા.
1: લકુચ એટલે કે નાના ફણસ અને ખીજડાના ફળ એને નહીં ખાવાના.
0: એટલે ખીજડાના ફળમાં તો જોકે બંને વસ્તુનું અત્યારે યાદ કરી કે સૂકા ને લીલા બંને હોય છે. સૂકા હોય ત્યારે તો રીતસર બિસ્કીટ જેવો જ સ્વાદ હોય છે.
2: ખરેખર 3 એપિસોડથી આપણે ફળોના ઉપરની ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને લગભગ બધા જ ફળ વિશેની માહિતી મળી ગઈ. ખૂબ ખૂબ આભાર ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ આપનો. નમસ્કાર,
0: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
1: હું શ્રોતા મિત્રો સાથે એવી આશા રાખું કે હવે જયારે પણ કોઈ બીમાર પડે તો સમજી વિચારીને ફળો એમની માટે લઈ જશે.
0: અને દવા તો બીજી દવા ખાવાને બદલે એના કરતા ફળથી જો મટાડે રોગ તો વધારે સારું.
1: તો ખૂબ સારું.
0: સાચી વાત છે. ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, ખુશ ખબર,
3: ફરી આવી રહ્યો છે તમારો માનીતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
2: આપણને ખૂબ ઉપયોગી વનસ્પતિઓ, જીવોની સૃષ્ટિનો પરિચય આપતો કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
3: હવે વળી પૂરો અડધો કલાક જૈવ વિવિધતાને જાણો અને તેનું જતન કરો, અને સાથે ભેટ તથા ઇનામો.
2: દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પર સાંભળો જૈવિક વિવિધતાનું જતન. મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ એટલે તો ગામે ગામ બીએમસી ના માધ્યમથી સ્થાનિક વનસ્પતિઓ, જીવો અને પરંપરા સુદ્ધાનું જતન કરવાનો આગ્રહ કરે છે, અપીલ કરે છે.
3: હા મિત્રો, તમારા વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે બીએમસીની પ્રવૃત્તિઓમાં તમે પણ જોડાઓ. હવે તો વરસાદ પણ સારો થઈ ગયો છે, એટલે આપોઆપ ઉગી નીકળેલી વનસ્પતિઓને ઓળખો, એના ગુણો વિશે જાણો.
2: એથી આગળ આ વનસ્પતિઓ જીવોની એક અલગ યાદી બનાવી બીએમસીના સભ્યો સાથે, ટીએસજીના નિષ્ણાતો સાથે ચર્ચા કરો અને તેના જતન સંવર્ધન માટે યોજના તૈયાર કરો.
3: બિલકુલ સાચી વાત. જેમ કે લોહ તત્વના ભંડારરૂપ થોરના ફળ એટલે કે ફિંડલા માટે હવે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત મિત્રો શેઢાપાળે આથલિયા થોર, અને બીજા પાકની સાથે કુદરતી મીઠાશ ધરાવતી સ્ટીવિયા જેવી વનસ્પતિઓની ખેતી કરવી.

0: કરવા લાગ્યા છે.
1: તમારા ધ્યાનમાં પણ આવી કોઈ વનસ્પતિ કે વિશિષ્ટ જીવજંતુ આવે તો તેનો ફોટો ખેંચી જ લેજો અને અમારા સુધી પહોંચતો કરજો.
0: બિલકુલ,
1: અમે તમારા નામ સાથે બીજા બધા મિત્રોને તે જણાવીશું.
0: એ માટે વાત કરવા કે માહિતી આપવા ફોન નંબર તો જાણો છો,
1: 94-276-0-65-96. સાથે કાલે પત્ર લખવા સરનામું પણ નોંધી લો.
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: મિત્રો, આપણા રાજ્યની જૈવ વિવિધતા જેટલી ભરપૂર છે એટલા જ એના ગુણો કે ઉપયોગો પણ અગણિત છે.
1: બસ આપણે બધાએ તેના જતન માટે સક્રિય થવાનું છે અને દર રવિવારે સાંજે 6:30 વાગે આકાશવાણી પરથી આ જૈવ વિવિધતા વિશે સાંભળીને તેનો અમલ કરવાનો છે.
0: આવતા રવિવારે પણ આવી જ અગત્યની ચર્ચામાં ફરી જોડાઈશું.
1: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: 6 વાગે આકાશવાણી પરથી આ જૈવ વિવિધતા વિશે સાંભળીને તેનો અમલ કરવાનો છે.
1: આવતા રવિવારે પણ આવી જ અગત્યની ચર્ચામાં ફરી જોડાઈશું.
0: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થઈ રહ્યો છે સાંજના 7 વાગ્યાનો. રજૂ કરીએ છીએ સુરીલા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ વૈભવ રાવલના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે નિતેશ તિવારીએ અને શબ્દો લખ્યા છે નિખિલ રિતેશએ.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ જુબિન નોટિયાલ અને જયા કિશોરીના સ્વરમાં રાજ આશુના સંગીતથી સજાવેલી સિપ્પી ઝાની આ શબ્દરચના.

0: આ ગીત સાથે જ સુરીલા ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: દાદા, આ કયો પ્લાન્ટ છે?
2: ટેન્જેરીન. બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક. હમણાં કરું છું.
1: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
2: કેમ?
1: આ SMS સ્કેમ છે. ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
2: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
1: RBI કહે છે, સ્માર્ટ બનો. બોલ રહે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 25 કરોડ છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર 2 શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં

0: ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ લાગે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશના પ્રતિનિધિ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ એઆઈ સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદઘાટન કરશે. આ ઉપરાંત શ્રી શાહ દહેગામ એપીએમસી ખાતે શાક માર્કેટનું લોકાર્પણ તેમજ અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં આજે યુવા સંવાદ યોજાયો, જેમાં રાષ્ટ્રનિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં ડોક્ટર માંડવિયાએ યુવા મંડળના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો અને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ અંતર્ગત યુવાનોએ દેશની પ્રગતિમાં પોતાની ભૂમિકા અને સ્થાનીય પ્રશ્નો અંગે તેમની સમક્ષ રજૂઆતો કરી હતી, ત્યારે મંત્રીએ પણ યુવાનોના વિચારોને આવકારી આગામી સમયમાં રમતગમત અને યુવા કલ્યાણ ક્ષેત્રે લેવાનારા પગલાંઓની માહિતી આપી હતી. આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે રમતગમત કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાઉદેપુરમાં પૂર્વ મંત્રી સ્વર્ગીય મોહનસિંહ રાઠવાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. આ પ્રસંગે તેમણે સ્વર્ગીય રાઠવા દ્વારા જાહેર જીવનમાં આપેલી સેવાઓને યાદ કરી હતી. તેમણે શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી અને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વિવિધ રાજકીય આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા સર્વેની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કુલ 65 નવી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં 338 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત ઉધના અને મજુરા વિસ્તારમાં સર્વેની કામગીરી કરશે. ભાવનગર જિલ્લામાં શેરબજારમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.

0: યાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ લોકોને શેરબજારમાં 20% વળતરની લાલચ આપી હતી, જેમાં 1,29,00,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસે 1,09,000 રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ મામલે એક મહિલાની ધરપકડ કરીને એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ગોરગામના અરવાડા મંદિર ફળિયામાં આવેલી આંબાવાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક મહિલા પાસેથી કુલ 2,190 ગ્રામના માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા સામે અગાઉ પણ પ્રોહિબિશન અને એનડીપીએસ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળે વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: वो नॉर्मल से थोड़े से ज्यादा बने हुए हैं. जो पिछले 24 घंटे में हमारा भावनगर में रिकॉर्ड किया गया था 37.6 डिग्री सेल्सियस. और अगर कोस्टल की बात करें तो कोस्टल में क्योंकि स्टीप प्रेशर ग्रेडियंट है उसकी वजह से स्ट्रॉन्ग विंड्स हैं. तो हमने कोस्टल में जो डायरेक्शन है साउथ वेस्टर्ली डायरेक्शन रहेंगी और जो नॉर्थ गुजरात कोस्ट है उसमें 25 से 30 और गस्टिंग 35 नॉट और साउथ में 20 से 25 गस्टिंग 30 नॉट मतलब स्ट्रॉन्ग विंड्स हैं.
0: સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ નજીક જળાશયમાં નહાવા પડતા બે યુવક ડૂબી ગયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મોડાસાના ટીટોઈ ગામના બે યુવકો જળાશયમાં નહાવા ઉતર્યા હતા, જ્યાં પાણીના જોખમી પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, જ્યારે ડૂબી ગયેલા અન્ય યુવકની શોધખોળ ચાલી રહી છે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં ઊંડા કરેલા તળાવોમાં નવા નીરની આવક થતાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ આજે નવા નીરના વધામણા કરીને જળસંચયનો સંદેશો પાઠવ્યો. અમરેલી અને કુંકાવા વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાડા બાવીશી, સણોસરા, જાળિયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વલસાડના રોલા ખાતે નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં 2,700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું. આ પ્રસંગે 100થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. દરમિયાન રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 1,25,000,000 છોડનું વાવેતર કરાયું. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સુરતમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે રાજ્ય વેરા વિભાગના 13 અધિકારીઓના માર્ગદર્શનમાં 65 નવી ટીમોની રચના. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર બે શખ્સની ભાવનગરમાંથી ધરપકડ. અને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે? શું થયું?
3: ફીઝ નું ટેન્શન.
4: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
5: RBI કહે છે,
6: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
7: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં બરાબર 7:22 આપ સાંભળશો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો છોરો.

0: ગામના ચોરે ભેગા થયેલા સૌ મિત્રોને ઝાઝા કરીને રામ રામ. આજે સાંભળીએ લોકવાર્તા ઘોડી અને અસવાર પૂંજાવાળા પાસેથી.
1: બાબરાની ઉગમણી દેશ ઉપર નાની નાની નાની નાની કુંવારિકાઓ હોય એવી એક સાલેમાલ નામના ડુંગરની ધારમાળા છે, અને એમાં બરોબર જેઠ મહિનાનો વરસાદ, પેલવાટનો વરસાદ તો દુનિયામાં ક્યાંય નથી, જેને ગળાહંધ કહેવામાં આવે છે. ઉનાળો ઉતરતો હોય અને ચોમાસું બેસતું હોય એને ગળાહંધ કહી છે. પણ ગળાહંધના દિવસોમાં હામળા રંગની વાદળીઓ જેમ આઠ આઠ મહિનાના વિયોગે કુંવારિકાઓ હામ હામી મળી ગઈ હોય ઓછી તાની, પછી બધું ભરી ભરી મળતી હોય ને એવી વાદળીઓ એ હાલેમાલની ડુંગર માળાની માથે માંડ્યું મળવા, અને મેઘે ધારાળા મૂક્યા. એક એ હાલેમાલના ડુંગરની તળેટીમાં નાનું એવું ગામડું, પણ કોઈ નવઠાના ચોટલા માલિપા ઊનના દોરાથી ગૂંથેલું ફૂમકું પાડ્યું હોય એવું રૂડું ગામ હો. અને એ ગામની માલિપા એક યુવાન કાઠી, કાઠીએ આ વરસાદ જોયો અને એનું દિલ હલબેલું. કારણ હતું આઠક મહિનાનો પોતાની પત્નીનો વિયોગ હતો. શ્રીમદનું મુહૂર્ત ખોળો ભરીને બાઈને માવતરે તેડી ગયેલા, અને અહીંયા આપો હું તો ધાદલ આઠ આઠ મહિનાથી પોતાના સ્ત્રીનું મોઢું નથી જોયું. એમાં વર્ષા આવી અને પહેલવાડની વર્ષા, સાંજનો સમય બરોબર જેઠની બીજ, અને જ્યાં બીજ હામું જોયું ને ત્યાં કાઠીને એમ લાગ્યું કે આ તો ચંદ્રય જાણે કે એની પ્રિયતમાના વિયોગમાં દુબળો પડી ગયો છે. અને બરોબર એવે વખતે કાઠિયાણી યાદ આવી, હામી માણકી ઘોડી બાંધેલી, ચારે પગ ધોયેલા, મોઢે અંજવાળી, અને માણકી હામી બાંધી બાંધી ખડતા લે કે રાતની રાત વિતાવી નાખને હવારે મારા વાહા ઉપર આવી જા, સવાર થઈ જા, તો બીજા દિવસની સાંજની થાય એ વખતે તો હું તારા સાસરાને ગામ તને પહોંચાડી દઉં, બે બદલ પહોંચાડી દઉં. કાઠીને લાગ્યું હવારમાં માણકીને પલાણું, રાતે માંડ માંડ તડફડી તડફડી અને વિતાવી. સામા ઉભય પાત્રોમાં એટલે કે સામા પણ એમના પત્નીને આ જ વાત હશે મનમાં, એને રાત માંડ માંડ ગઈ છે. આઠ આઠ મહિનાની વાત હતી. સવારના પહોરમાં કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા તેનો રતન સંસાર. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સંસારની માલિપા કોઈક ઘોડું, કોઈક પ્રખડું એટલે માણસને ઓળખવા વાળો પ્રખડો, માણસની પરખ કરવા વાળી વ્યક્તિ, અને કોઈ સચંગી નાર, કોઈ સારી એવી સ્ત્રી. આ તો સંસારમાં સર્જન હારે ત્રણ રતન સર્જ્યા છે. વાર્તાએ બાપા ત્રણેય રતન ભેગા સુંદર મજારા થાય એવી છે હો, સાંભળો. અને આની કોઈ ઘોડી પલાણી પણ જે ઘાસિયો કાઢ્યો ને મખમલનો, માલિપા ઢેલ ને મોર ને એ કટારી ભરત કરેલું કાઠિયાણીના હાથથી ગોરા બાવડાથી, નાનો એક ભૈલો હુંથા દાદલનો નાનો ભાઈ, સમજી ગયો કે આજ મોટો ભાઈ નક્કી મારા ભાભીને મળવા જતા હોય અને તેડવા જતા હોય એવું બને ખરું, આ ઘાસિયો નકર નીકળે નહીં. એ ઘાસિયો નીકળ્યો, સામાન નખાણો માણકી ઉપર તંગ તાણ્યો, કાઠી સવાર થયા અને ઉપડ્યા પણ ભો ભીની, ઘોડા ભલા ડાબા ઉપડ્યા, કા મરઘા નેણીને માણવા અને કા ખગ વાવા ખડિયા, ભો ભીની અને ઘોડા ભલા તો ડાબા ઉપડ્યા. ધરતી ભીની થઈ ગયેલી છે, ઘોડા ભલા છે, એમાં ડાબા ઉપડ્યા છે. જોજો મજા દોહાની આપ. અમસ્તો અમસ્તો કોઈ યુવાન નીકળ્યો હોય તો આપણે એમ ન કહી શકીએ કે આ જ કામ માટે જઈ રહ્યો છે, પણ આવા સુંદર ઘોડા હોય, એની માથે એની સવારી હોય, એની આંખડી દેખાય ત્યાં ખબર પડે દોહો કહે છે કે ભો ભીની ઘોડા ભલા અને પછી એના ડાબા ઉપડ્યા, તો સવાર શું શું કામ માટે જતો હોય કે કા મરઘા નેણીને માણવા અને કા ખગ વાવા ખડિયા, કા મરઘા નેણીને માણવા જઈ રહ્યો હોય અને કા નક્કી તરવાર કાઢી અને પોતાનો ખડિયો ભરી લેવા જઈ રહ્યો હોય, આ બે જ કાર્ય હોઈ શકે. આમ એ ઘોડી ઉપડી પણ ઝટપટ ઝટપટ ઝટપટ ડાબા

ಮೈಂಡ್ ಅಥವಾ ಕೊಡಿನ ಹವಾರನ ಉಪ್ಪಡೆಲ್ಲ ಸವಾರ್ ಕೋಕೋ ಕೋಕೋ ಠಮ್ ಠಮ್ ಠಮ್ ಠಮ್ ವರ್ಸಾದ ಆವೆ ಕೋಕೋ ಕೋಳಿ ಉಘಾಡ થઈ જાય અને સાંજનો સમય દા થયો નો થયો દિવે વાટુ ચડી આરતીના ઝણકારા બોલ્યા ન બોલ્યા તા તો આપા હુંથા ધાદલના હાહરાનું ગામ મેકડું દેખાવા માંડ્યું ઘોડીને સવારને અને અહીંયા બરોબર ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને કામદેવની સ્ત્રી રતી ને જરા ખીજવા હારું કામે એક હારામાં હારું પૂતળું બનાવી દીધું હોય અને એવી સુંદર સ્ત્રીનું પૂતળું બન્યું હોય કે રતિથી એ સુંદર હોય ને પછી કામને એવી ઈચ્છા થઈ આવે કે આ જીવંત બની હોય તો અને બ્રહ્માને વિનંતી કરી હોય કે આને જરાક અંજલી છાંટીને જીવતી કરો ને તો મારી રતિએ આની પાસે લાજે એવી કાઠિયાણી આમ ટેકો દઈ અને કોરે ઉભેલી બરોબર ઈતરિયા ગામની કોઈ નજર નાખે એના માર્ગ હામું જોવે કે કદાચ નહીં આ વરસાદ પહેલવાડની ઋતુ નવજળ ભર્યા મગડા સજન ધડુક્યો મેહ એની રતે આવશે જદ માનુકી નેહ અરે નવજર ભર્યા મગડા અને સજન ધડુક્યો મેહ આ ભીંજી પાઘ અને પછી આવશે જદ માનુકી નેહ તમારી પાકડી ભીની થઈ ગઈ હોય અને નવા દળે માર્ગ ભરાઈ ગયા હોય અને આવી ઋતુમાં તમે આવો તો માનુક તમારો નેહ તમારી પ્રીતિ એ મારી ઉપર સાચી છે અને એમાં બરોબર રસ્તો ઊંડો વાડ ઊંચી વાહેલા ફળિયાની બાય રાહ જોઈ રહી છે પણ ઘોડી ન કરાણી અસવાર ન દેખાણો પાઘડીનું છોગું દેખાણું પણ ઘોડીની જ્યાં રેવાળ હાલ જોવે ને અને પાઘડીના છોકાનું જ્યાં હલવું જોયું ને તા બાઈ અનુમાન કરી લીધું ઊંડો કેળો એટલે ઘોડી નહીં સવાર નહીં ખાલી લાલ પાઘડી અને એનું છોગું જ્યાં હલતું તું એ રેવાળ હાલની માલિપા ઘોડીની તા બાઈએ માની લીધું કે ઓહો આ તો માળું આપણી માણકીની રેવાળ હોય અને પોતે જ આવ્યા હોય નક્કી એમની જ બાંધણીનું છોકલું હલી રહ્યું છે ત્યાંથી એકદમ વાહો વાળી લીધો અને પોતાના બાપ આવી ગયા માં આજ રોટલી લાય હું તને કરાવવા લાગુ પોતે રોટલી કરાવવા બેસી ગયા કાઠિયાણી અને આની કોરથી ઘોડી પાદર આંટો વાળીને ડેલીએ આવી પહાટક વરહનો હાહરો પણ કાઠીમાં તો મામો કહેવાય મામા માળા ફેરવે એમાં ઘોડા માથે ચડેલો પોતાનો ભાણેજ એને જમાઈ ન કે કાઠીમાં ભાણેજ કે એટલે ભાણેજ જ્યાં જોયો ઓ હો હો હો મારો બાપલો આવ્યો મારો ભૈલો આવ્યો મારો હૈયાનો કટકો આવ્યો વાય વાય વાય વાય કરીને ઊભા થઈ ગયા બધું ભરીને મળ્યા આ મળવાની જે રીતુ હતી પ્રેમ દેવાની જે વાત હતી છાતિયું બિહીન મળવાની વાત ભૈલાની આંખમાં ભાણિયાની આંખમાં દોરા ફૂટી ગયા મામાનું હેત જોઈને હામો બેહાર્યો પણ વરસાદ કીએ મારું કામ ધુરવા ધરા ધસાને એ તો બેલી બન લપટાને સુરરાજ ચાંપતાને એક ધારો વરસાદ શરૂ થઈ ગયેલો રાતનો તે દિવસ તો કાંઈ બોલાણું નહીં મેઘાણીભાઈ લખે છે સૌરાષ્ટ્રની રસધારમાં કે એ જમાનામાં અને કંઈક આજે પણ જમાએ પોતાના હાહરાને અહીંયા પોતાની પત્નીના પગની પાની તો ઠીક પણ એના હાડલાનો છેડો જોવા પામતો નહોતો ત્યાં કાંઈ એ આવીને હામી ઊભી ન રહી જાય કે એમને કડક મીઠી ચા ફાવે છે ને આ હાથમાં આલ્યું આવી બનાવી દઉં છું એ ન બનતું એક દિવસ વરસાદે ધાર ન ખેંચી બીજો દિવસ કાંઈક વરસાદ ધીમો પડ્યો ભાણિયાએ વાત માંડી મામા અમારે વાવણી છે અને વાવણીને ઘી તાવણી અમે હવે જાઈ હું તેડવા આવ્યો છું બધાને અરે બાપ ખુશીથી તેડી જા પણ આ વરસાદ હામે ગાવે જ છેટી શેતરુંજી મેકડાથી ગાવ છેટી શેતરુંજી નદી છે એમાં પૂર કેટલું હોય ભાઈ બે દિવસ રોકાઈ જા ના મામાઓ બહુમાં બહુ તો આજ નદી રોકાઈશ નહીતર તમારા ગોળાનું પાણી હરામ કરીશ અમારે તેડી જ જવા છે હઠ લીધી ગામના ખેડૂએ આવીને મનાવ્યા હુંથા દાદલ એમ હઠ કરોમાં એમાં રીંગાઈ કરોમાં અને એક વધારે દિવસ તો કે ના હો કાલ તો અમારે જવું જ છે થોડોક વરસાદ મોળો પડ્યો ગરુડના ઈંડા હોય એવા ચાર ધોળા બળદ જોડી હવારના પોરમાં પટેલ હાજર થઈ ગયો ગાડું તૈયાર થયું બાઈક માથા બોલ નાય ધોઈ અને ધૂપ દીધેલા કપડાં પહેરી અને તૈયાર થઈ કેહુડાનું ફૂલ હોય એવો બાળકો એને તેડી અને ઉમરા સુધી આવ્યા માએ વલામણા દીધા માથે હાથ મૂક્યો બેટા હાંચવજો એમ કીધું અને ગાડામાં બેહવાની તૈયારી બાઈની આની કોઈથી દરબારને ખબર આપ્યા બાપુ મળવા આવ્યા 65 વર્ષની ઉંમર
હાથમાં માળા ફરે પણ પાંચ પાંચ પારા એક હારે માંડ્યા ફરવા.

પોતાનું ફળિયું, પણ આંખમાં આંસુ બાજી ગયેલા એટલે એ ફળિયામાં પોતાના પગ હરખા થીર પડતા નથી. અને વાત સાચી છે ને, જ્યાં વીહવી વરહ પચી પચી વરહની થઈ હોય એ બેંડળીને બીજા જ સંસારમાં બીજી જ જગ્યાએ મોકલી દેવાની વાત. અને એમાંય પાછું આ આણું તો એવા પ્રકારનું, હવે તો દીકરો થઈ ગયા પછીની વાત. એક બાપ દીકરીને અહીંયા મળવા ગયો ને, તો પોતાના દીકરાને દીકરી તેડી તેડીને રમાડે, અને બાપ બરોબર વાહેલા ભાગે પછી તે આવ્યો તો મારો ભૈલો, મારો બાપ, મારો બેટો. દીકરી બોલે તો બાપને પાછું વળી જવાની ઈચ્છા થઈ કે એને બાપ મળી ગયો છે, એનો ભાઈ મળી ગયો છે, એને દીકરો મળ્યો, એમાં બધું મળી ગયું છે. અને આ એ રીતનું આણું, ગોરી ગા તાજી વીણેલી અને એનું વાસડું પેલા માને હેત કરે ને પછી દોનારીને હેત કરે. પણ નાની હતી ને ત્યારની કાઠિયાણી ગોરી ગાને દોવે હાથના ને પગના એ આંગળા માંડેલું વાસડું ચાટવા, બાપ હામી નજર કાઠિયાણીની. અને કાઠિયાણી એટલું જાણે નજરથી કીધું કા ગા, અને બાપે માથે હાથ મૂકીને કીધું બેટા એ ગાને મોકલી દેશું, જરાક વાસડું મોટું થાય ને એટલે એ ગા તને આપી જોજો મજા. એ પ્રેમ મુકાતો નથી, કારણ કે શકુંતલા તો વનનું વનની કન્યા હતી, કર્ણ જેવો ત્યાગી માણસ હતો, છતાં એ વખતનું જ્યારે જવાનું થયું દીકરીને પાળેલી પાલક પુત્રીને, ત્યારે એવો ત્યાગી મહાન માણસ એની આંખમાં આંસુ હતા. ઓલે હરણકાના બચ્ચા આડા ફરી ફરીને કહેવા માંડ્યું હતું કે હવે આ તને નહીં જવા દો. અને ઋષિ સમજાવ્યું હતું બેટા તે એને પાડ્યું છે, પોછ્યું છે. એ જ વાત અહીંયા લાગુ પડે. ઓલું વાસણું જેને કે કહેવા માંડ્યું હતું કે હું નહીં જવા દઉં મારી માને દોનારીને, રજા મળી. ફક્ત એક શબ્દ, એક વાક્ય, બેટા સાચવજો એની એ વાત. સાચવવામાં તો ઘણું કહેવાય જાય ભાઈ, સાચવજો. કેવું એટલે જિંદગી આખીને ચાળવજો. આવો અકોણો માણસ છે જમાય, આને સાચવી લેજે એ વાત આવે ને. ગાડા ખેડો એક ડસકારો કર્યો, ઢાઢા ઉપડ્યા, હાલતું થયું ગાડું. કોક વાર વરસાદ આવે ઠમ ઠમ ઠમ, કોક વાર રહી જાય થાતા થાતા થાતા થાતા ગાડું બરોબર એ શેત્રુંજીના કાંઠાને નજીક આવવાની તૈયારી થઈ. પણ કાળી ઘટાધર જાત ઢરી ઢરી ફેર મુરાર ભરી ભરી આવે, બીજ પરી પરી સીવી ચઢે જો ડરી ડરી દોર કહા લપટાવે, નાચત કુંજ ગરી ગરી મોર ઘરી ઘરી ચાતક બોલ સુનાવે, હાય હરી બિન ભૂમિ હરી હરી અને હેરી કે આંખ ઝરી ઝરી જાવે. આમ વરસાદ કોકવાર ધારેથી વરહી જાય અને કોકવાર ધીમો પડી જાય, પણ બંધ નહીં રહેલો. ઘોડી ઉપર હુંથો દાદલ ભીંજાઈ ગયા થોડા થોડા, અને બાય એને બાળકને તેડી અને માથે માફો કરેલો હોય પણ માફો ચૂવવા માંડી ગયેલો, લાલ રંગનો માફો એ જરા જરા પાણીથી ટપક ટપક ચૂવે. મને તો લાગે છે કે ઘોડી માથે બેઠેલો અહવાર તો એમ માને કે માલિપા બેઠેલીનું હૃદય પ્રેમથી ચૂવે છે, માફો નથી ચૂતો. અને એમ એમ શેત્રુંજીને કાંઠાય 150 માણસ શેત્રુંજીના કાંઠે આ બાજુ, 150 માણસ શેત્રુંજીને કાંઠે ઓલી બાજુ, બે કાંઠામાં કોગળા છટ નદી હાલી જાય, ભરપૂર પાણી. કણબીએ કીધું લ્યો આપા હવે આ શેતલ ઉતરાય, હવે પાછા વળો અને બે એક દિવસ રોકાઈ જાઓ, બીજો કોઈ ઉપાય નથી. આપા હુંથા થતા વિચારે ચડી ગયા. ત્રાપાવાળા બેઠેલા, એક દળવાની ખાટલી ચાર પાયાની અને ચાર એને તુંબડા લગાવે, બે નાડા બાંધે, એક એક જણો, એક બે જણા થાય એમાં એક નાડું એકને કાંધે બીજાને બીજે કાંધે, એમ બે કાંધે નાડા એ તરતા જાય આગળ ને વાહે ખાટલી તરતી જાય. એ રીતે ત્રાપો કહેવામાં આવે, એ ત્રાપાથી માણસોની આવન જાવન થાય, પણ કાંઈક પાણી સ્થિર થયા હોય તોય આટલા જોરથી પૂરમાં નહીં. એટલે ત્રાપાવાળા બેઠા બેઠા ઉભડી ચલમું પીવે અને આની કોરથી ઘોડી માણકી, સાચો સાફો બે કાંડાની માલિપા હોનાની પહોંચ્યું, શટ હોનાની પહેરેલી લીલા રંગની એ બંડી મખમલની માલિપા ડોક્યા કરે લોનની બંડીની અંદરથી, અને હોનાનો ત્રોડો પગમાં સુરવાલ ચમચમતી મોજડી અને એ મૂછડીયું જુવાનની. ત્રાપાવાળા ઓલી ઉભડી ચલમું પીતા પીતા જોઈ રહેલા કે માળું આ કળ પૈસાવાળું છે. અને આની કોરથી ત્રાપાવાળા સામી નજર આપા હુંથા દાદલને, ભાઈઓ એક કામ કરશો. બોલો ભાઈ શું વાત છે? કે એક જ બાય અને એક જ બાળક આ તમારા ત્રાપામાં બેસી જાય, ગોઠવાઈ જાય, અને જો બને તો સામે કાંઠે પહોંચાડી દો. તમને તમે કયો એટલા પૈસા આપવા તૈયાર છો? ત્રાપાવાળા કે આપા થોડુંક પૂર ઉતરવા દો.

દોઢસો માણા અનિકોર હતા, એને કીધું આપા આમ ન હોય સાહસ થાય છે અને આમાં કારણ વિનાનું થઈ જાય છે આ બધું, કે ભાઈ હું તમારે કોઈને દોઢ ડાપણ કઈ ડોળવાનું નહીં અમારી વાતમાં, બોલો ત્રાપા વાળા ને કે લેવા જ પૈસા માંગી લ્યો. ત્રાપા વાળા ને થયું બનતા સુધી એક જ બાઈ છે, વધુ ભાર નથી, વળી ધાર્યો આપણને ભાડું મળે છે, લાવન કઈ જોઈ 16 રૂપિયા. 16 રૂપિયા વાહળી છોડી કડ્યાથી અને ખડીંગ ખડીંગ ખડીંગ ન્યા ન્યા ગણી દીધા અપાઈએ. પણ જાણે કે ઈતરિયાના ઓરડાની માલિપાના ઘડિયાળના ટકોરા વાગતા હોય એમ બે માણસને લાગ્યું 16 રૂપિયા ગણાતા જ તઈ હો. અને આ એક કીધું કે ગાડેથી હેઠા ઉતરો તો જરાક ત્રાપામ ગોઠવાવ. બાએ એમ ન કીધું શું કામ, આ પૂરની માલિપા સાહસ શા માટે, અને ઘડીક ખમી જાય બે દી પછી તો વાંધો, હું એક શબ્દ મોઢામાંથી બોલીની કાઠિયાણી. 150 માણસ આ કાંઠાનું હતું, એની 300 આંખ્યું કાઠિયાણી ઉપર લાગી ગઈ. પણ સુંદર સુરંગ નાયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલકે બારન કે ભાર સુકુમારી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલકે કહે પદ્માકર બિલોકી જન રીજે જાહી અંબર ગમલકે સકલ જલ થલકે કોમલ કમલકે ગુલાબ કે દલકે સુજાત ગાડી પાયલ બિછોના મખમલકે. શું એનું સુંદર રૂપ હતું, હાલેતા કંકુન ઢગલિયું પડતી જાતી હતી. કોઈએ કીધું કે કંકુની ઢગલિયું હાલેતા ન પડે, અરે ભાઈ ઉપમાની વાત છે, ગુલાબી પાણી એવા પ્રકારની હતી કે જ્યાં પાણી ઉપડે ત્યાં કંકુન ઢગલિયું પડતી જાતી હોય એવો દેખાવ થાય. સુંદર સુરંગ નાયન ગોપત અનંગ રંગ અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે પુષ્પની સુગંધ અંગે અંગની માલિપાથી ફેલાતી હતી. અંગ અંગ ફેલત તરંગ પરિમલ કે બારન કે ભાર સુકુમારી કી લચત લંક વાળના ભારથી એ સુકુમારીની કડ જરાક લચકાતી હતી. બારન કે ભાર સુકુમારી કી લચત લંક રાજે પર જંક પર ભીતર મહલ કે. આવી સ્ત્રી પદ્માકર કવિ ચિત્ર દોરે છે કે પરજંક એટલે પલંગ ઉપર એક મહેલના ભીતરની માલિપા શોભતી હતી. રાજે પરજંક પર ભીતર મહલ કે કહે પદ્માકર બિલોકી જન રીજે જાહી અંબર ગમલ કે સકલ જલ થલકે કોમલ કમલ કે. આઈના તો નહીં અંબર નામ આકાશના અને પાતાળના માણસોને આ સ્ત્રીને જોઈને રીઝાઈ જવું પડે એવી એ સુંદર હતી. અને પછી એની કોમળતા કહે છે કે કોમલ કમલ કે ગુલાબ અનકે દલકે પાયલ સુજાતી ગાયલ. અરે ગુલાબની પત્તી જેવા પગની માલિપા પહેરેલી સોનાની જાંજરી અને પાથરેલું બિછાનું જે મખમલનું હતું એની ઘડ પડી જતી હતી, એવા તો એના પગ હતા કોમળ. આવી એ કાઠિયાણી બાળકાને દબાવી ઘઉંનો બાંધેલો પિંડલો હોય એવો ધોળ મજાનો બાળક્યો 4-5 મહિનાનો થઈ ગયેલો ઘૂઘવાટા કરે માના દબાવેલા બે ગોરા હાથની વચ્ચે લાજ છાતી હમાણી ખેંચી અને ધીમે ધીમે પગલે ત્રાપામ ગોઠવાણી. ત્રાપાવાળાએ ત્રાપો ઉપાડ્યો, બે ત્રાપાવાળા આગળ નાડા લીધા ખંભે અને ત્રાપો માંડ્યો ધીમે ધીમે ધીમે ધીમે થતો પાણીમાં ઉપડવા. આયા માણકી નાચ માંડી કરવા, નાટારામ શરૂ કર્યો માણકી, મને મૂકી દે મને મૂકી દે, મને પાણીમાં નાખ મને પાણીમાં નાખ, હમણાં હું મોર હમણાં આ ત્રાપાની આગળ. પણ કાઠીએ લગામ ખેંચી રાખેલી, બરોબર અધ વચ્ચે ત્રાપો આવ્યો. ત્રાપો અધ વચ્ચે આવતા કોણ જાણે ક્યાંથી થાવા કાળે અકળાઈને એક નાગ એ બરોબર ત્રાપા ઉપર. પણ ત્રાપા ઉપર નાગ આવતા ફેણ ચડાવીને બાય માથે પેલા મંડાણો અને પછી હંકેલાઈ નાડે ચડ્યો. એ નાડે ચડતા આની કોઈના નોની કોઈના 150-150-300 માણસના મોઢામાંથી અવાજ છૂટી ગયો, કીક ક્યારે છૂટી ગઈ, ભારે કરી આ હા હા ગજબ કર્યો ભૂંડી કરી. ઓલા ત્રાપા વાળાને એમ થયું હું ભૂંડું થયું આમાં, વાહે જ્યાં પાછું વાળીને જોવે છે તા નાગના મોઢાને પોતાના ખંભાને 4 આંગળનું છેટું ઓય બાપળિયા કરીને નાડાનો ઘા કરી દીધો. ત્રાપો છૂટો થઈ ગયો, ઢબ ઢબ ઢબાંગ ઢબાંગ ઢબાંગ કરતા ઓલા તરીને સામે કાંઠે નાયા ત્રાપ કરર કરર કરર પાણીની માલિપા સકરી લીધી. આપા આપા ગજબ પીરો માણસો કે ગઈ કાઠિયાણી. અને એક ક્ષણને માટે માણકીની માથે બેઠો બેઠો અસવાર, ડુંગર ઉપર દવ બળે ખન ખન જલે ગંગાર, ઝાંકી હેડી હલ ગઈ તાકા વાંકા બુરા અહવાલ, પત્ની વિનાનો સંસાર કલ્પે છે. ડુંગર ઉપર દવ જળે અને ખન ખન જલે અંગાર, ડુંગર ઉપર દવ જળી રહ્યો છે, અંગારા જાણે બળી રહ્યા છે. ઝાંકી હેડી હલ ગઈ તાકા વાંકા બુરા અહવાલ, જેની હેડી હાલી જાય એના અહેવાલ એ ખરાબ થઈ જાય છે. અરે કંથા પેલા કામની સાયા મ માર, રાવણ સીતાને લે ગયો વેદિન તો સંભાર. કંથા પેલા કામની અને સાયા મ માર.

હે છાયા, તો સ્ત્રીને પુરુષ પેલા મારતો નહીં, કારણ કે રાવણ સીતા લે ગયો વેદીને તો સંભાળ્યો, જેથી સીતાનું હરણ થયું તું હે છાયા. હે રામ, એ દિવસો તું યાદ કર, તારો વિયોગ કેવો હતો. આપણે એક બે ક્ષણ માટે આંખો વીંચી લીધી, પણ માણકી એક આધાર હતો. માણકી ની ડોકે હાથ ગયો હુંથા દાદલ નો, બેટા માણકી, બાપ માણકી, તાર જે હો હવે તારા હાથમાં છે. વાત એક હતી કે ત્રાપો પૂરમાં તણાને જતો હતો અને આની કોઈ નદીના કાંઠે જો માણકી દોડી અને તરાતા જતા ત્રાપામાં તણાતા જતા ત્રાપાની મોર વહી જાય અને પછી પાણીમાં આડી ફરી જાય તો ઓલો નાગ હતો ને એ તો દોડ હારે ચોંટ્યો હતો. માણકી રવાના થઈ પણ કરહી કરહી જબ તીર છૂટ્યો, હરિયન પરજો નાવિક કો સાથ પાથ કો ચલો અંક નર જો વિષ્ણુ કો ચકર વજર સુર પતિક કો કહી છે દિગ્ધ નાલી ગગન ઉડગન કહી છે કર કોપ ગતુલ ભુજબલ કશો બેગ ઝપટ જો બાજ કો સુલતાન પ્રાણ નિક્ષા સમય હોતો કાળ તીર પ્રહુરાજ કો. એક એક મણના ગારાના પીંડા માંડ્યા ઉડવા, જાણે કે ચંચલ નારીના નયન નો જડાફો થઈ જાય, જાણે કે ગલાલ ની મુઠી છૂટી ગઈ હોય, જાણે કે વીજળીની વાહેનો કડાકો થઈ ગયો એમ માણકી ઉપડ્યો. પણ લાંબી નાળીમાંથી ગોળો હમમ છૂટે, આકાશમાંથી તારો છૂટ્યો હોય, માણકી ગઈ જેમ શાહબુદ્દીન ઘોરીને મારવા હારું પૃથ્વીરાજ ચૌહાણ નું બાણ છણ કરતું છૂટ્યો એમ ગઈ માણકી. લોકો જોઈ રહ્યા કે આ હા હા, આજની ઘોડીનું દોડવું કઈક બીજી પ્રકારનું છે. આંબી ગઈ ત્રાપાને, પણ તાપો નદીમાં હતો, માણકી કાંઠે દોડતી હતી, જરાક લગામને મરડી અને માણકી પાણીની માલિપા હેલારો મારી ગઈ, આડી ફરી ગઈ. પણ એ દરમિયાન તો સાપ પાણીમાંથી મૂંઝાય અને બાઈના હામો મંડાઈ ગયેલો. ફેણ એ સાપે ચડાવેલી, બાઈના હામો મંડાયેલો, બાપા, બાઈએ જો લાજ ન કાઢી હોત ને તો નાકે બટકું ભરી લેત એને હેરું, પણ લાજ કાઢે એને હેરું, નાકે બટકું નથી ભરતા હોતા. આપાએ પોતાની તરવારની પીછીથી આસ્તેક લઈ અને નાગને પાણીમાં નાખી દીધો. ધાધલ કોઈ દિવસ, ધાધલ શાકના કાઠી કોઈ દિવસ નાગને મારતા નથી, એટલે નાગની આમન્યા જાળવવા હારું એને પાણીમાં નાખી દીધો. ઓલા જે નાડા લબડતા હતા એ કાંઠે બાંધી દીધા, માણકીના સામાનને કાઠું કહેવામાં આવે છે, કાંઠાની દોરીએ બાંધી દીધા. ત્રાપાવાળાનું કામ માણકીએ શરૂ કર્યું. તરતી તરતી તરતી તરતી બરોબર એક ભેખડે આવી ગઈ. માણકી ઉભી રહી ને એટલી જગ્યા મળી. આમ તો બીજા ઊંચા ભેખડા હતા, સામે જો એક માથોડું માણકી કૂદી જાય તો ત્રાપો પાણીમાં હતો એ હાથી જમીનમાં આવી જાય, બાય બચી જાય, બાળક બચી જાય અને આપા પણ બચી જાય. પણ જો માણકી ન કૂદી હકે તો ફેલ ખલાસ હતો. માણકીને લગામનો ઈશારો થયો, જરાક ઈશારો બસ હતો, કૂદી બાગત જમ. પણ અફસોસ, પલ્લેલો હતો તે કાંઠો, એક ગાડાવા ધૂળ થાતે માણકી પાછી પસડાણી. બાળકો અને બાઈ પાણીમાં જરાક પાણીમાં અંદર જરાક વધુ ત્રાપો આમ ખેંચાણો. બીજી વખત એની એ ક્રિયા માણકી બચાવજે કરીને માણકી કૂદી, પણ પાછી માણકી પડી તે રૂપાની ઘંટડી હોય એવા અવાજે બાઈએ કીધું, કાઠી હવે દોરડું છોડી નાખો ને એવડું નાડું છોડી નાખો, અમને તમે પાણી તરતા મૂકી દો તો કદાચ તમે બચી જાઓ, અમારા હોતી માણકી તમને બહાર નહીં લઈ જઈ શકે. હવે બોલમાં બોલમાં ગાર દેમાં, આજ તો એ ગાંઠું બાંધ્યા પછી છૂટતી હોય છે ભલા, આજ તો કાંઈ ઈતરિયાના ઓરડે હશું અને કાં આ શેત્રુંજીના પાતાળની માલી પાસું, બીજું બોલતી નહીં હવેથી કાંઈ. અને ત્યાં બીજી વારનો પછડાટ ખાધો ને ત્યાં પાંચક મહિનાનો બાળક્યો હતો એનો હાવેજના બચ્ચાના પંજા જેવો હાથી ઘૂંઘટાને બહાર નીકળી ગયેલો. અને ઈ હાથ જાણે કે બાળકાનો કહેતો હતો, ભાઈડો મોટો નહીં, નકર માણકી આમ ન રહી, હો બાપુ માણકી નીકળી ગઈ હોય. અને ત્રીજી વખત માણકીને કીધું, બેટા, પણ બેટા કહેતા માણકી સમજી ગઈ બ્રહ્માની કલમ હોય એવી કાનહોરી બે, ઠરડી ગઈ, ઠરડાઈ ગઈ, પોતાને રોજ રોજ ઘીવાળી રોટલીઓ ખવડાવનારી કાઠિયાણી અને કાઠીને જો બચાવી જતો હોય તો પોતાના પ્રાણને અર્પણ કરવા સારું પશુ સૌરાષ્ટ્રનું તૈયાર થયું. અને ત્રીજી ઠેક માણકીની એવા પ્રકારની હતી કે ત્રાપાન બહાર કાઢી નાખ્યો, પોતાએ ચિત્ત થઈ ગઈ, પડી ગઈ, ઘોડેસવાર કૂદકો મારીને ઉતરી ગયો. માણકી સામે જ નજર કરે તા છેલ્લા માણકીના શ્વાસ ચાલતા હતા. પોતાનો 150 રૂપિયાનો એ વખત માથેનો રેંટો જે બાંધેલો ગુલખારનો લાલ રંગનો એ ઉતાર્યો, ઉતારી અને માણકીના પૂછેથી લઈ અને ઠેઠ કાનસોરી સુધી ઓઢાડી દીધો. સંતોષ ફરી છેલ્લી નજર માણકીની હતી.

0: આપા તરફ કે કાર્ય સિદ્ધ થયું છે, મારા પ્રાણની કોઈ મને જાણે કે ખેવના નથી. આપાએ એ જ શેતરજનનું પાણી હાથમાં લીધું, પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા મૂકી કે આજથી કોઈ દિવસ હું જિંદગી પર ઘોડે નહીં ચડું. બાય ની આંખના આંસુ જે 150 માણસ જોતા હતા એને એમ લાગ્યું કે જેણે એક દીકરો ખોળાની માલિપા ખેલી રહ્યો છે ઈ, અને બીજી દીકરી જે હશે દીકરીના પાડની હશે ઈ માણકી, નકર આવું આ કાઠિયાણીનું રૂંગું હોઈ શકે નહીં. એમ ઈ બાય રોતી હતી. કહે છે કે પોતાના મામાને અહીંયા 70-70 ઘોડા બાંધ્યા હતા, આપો 65-70 વર્ષની ઉંમરની કોરે મોરે ગયા હતા, પણ ક્યારેય કોઈ દિવસ ત્યાર પછી ઘોડે ચડ્યા નહોતા. કોઈ ઘોડો, કોઈ પ્રખડો, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જિયા, ઓ તો તેનું રતન સંસાર.
1: મિત્રો, આપણે સૌ સાથે મળીને સાંભળી રહ્યા હતા ઘોડી અને અસવારી લોકવાર્તા પૂંજાવાળા પાસેથી. નવે ચોરાનો સમય પૂરો થયો છે તો સૌને જાજા કરીને રામ રામ રામ રામ.

0: આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો જોરો, કાર્યક્રમ પ્રદાન આકાશવાણી રાજકોટ, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: થોડી જ વારમાં ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું.

ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઇરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, એક જ દિવસમાં 125,000 છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 349 રને 9 વિકેટ ગુમાવી. ભારતે આજે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ જીએફએસ ગેલેક્સી પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10 ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય

0: નોંધ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક વાણિજ્યિક જહાજ પર હુમલો કર્યા પછી આ હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં આશરે 140 ઈરાની લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બદલામાં ઈરાને બહેરીન, કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને નિશાન બનાવતા હુમલા કર્યા હતા. દરમિયાન ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડે આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો આદેશ આપતા ચેતવણી આપી હતી કે જો અમેરિકન હુમલા ચાલુ રહેશે તો બદલો લેવા માટે ઈરાન તૈયાર છે. આજે દેશભરમાં એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે વિશાળ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે 35 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરથી રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં વૃક્ષમિત્ર અને પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં બોલતા ચૌહાણે કહ્યું કે સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન અંગે ચિંતિત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં અંદાજે 25 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું. આ પ્રસંગે તેમણે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વર્ષ 2029 સુધીમાં હરિત આવરણ 20% સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી.
1: અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે.
0: શ્રી શાહે આજે અમદાવાદ મહાનગરપાલિકાના 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષો વાવવા પણ અપીલ કરી હતી.
1: હમણાં સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે, મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય, અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે.
0: અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક તથા 155 એસી ઇલેક્ટ્રિક બીઆરટીએસ એએમટીએસ બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના ઉદ્દેશ્યથી આઈટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ અને શીતલ ઇન્ફાસ્ટ્રક્ચર ઇફકો તેમજ ગુડા સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત 3 વર્ષ સુધી તેના જતન માટેના સમજૂતી કરાર કરવામાં આવ્યા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું છે કે ભારત હિન્દ મહાસાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં એક મજબૂત અને વિશ્વસનીય શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તાજેતરની મુલાકાતોએ ભારતના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
2: इंडियन नेवी और न्यूजीलैंड के डिफेंस फोर्स एक साथ मिलकर काम करेंगे. जो समुद्र है उसमें हम सब मिलकर कैसे कोऑपरेट करें, ये मैरिटाइम कोऑपरेशन का अरेंजमेंट एक

0: કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વિવાદિત પાણીમાં પ્રાદેશિક સ્થિરતા અને જોખમમાં મુકતી અસ્થિર ક્રિયાઓને નકારે છે. દરમિયાન 27 દેશોના યુરોપિયન સંઘે એક અલગ નિવેદન જાહેર કરીને આ નિર્ણયને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણમાં એક સીમાચિહ્નરૂપ નિર્ણય ગણાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એસ જાનકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે દેશે એક મહાન ગાયિકા ગુમાવી છે. જાનકી અમ્માની ગાયકીએ પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જાનકી અમ્માની 6 દાયકાથી વધુની શાનદાર કારકિર્દી રહી છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં યુક્રેનિયન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 3 ઘાયલ થયા છે. રશિયાના સમારા ક્ષેત્રના ગવર્નર ફેડોર રિશેવે જણાવ્યું હતું કે હુમલામાં ઇમારતો તેમજ એક અજાણ્યા ઔદ્યોગિક સંકુલને નુકસાન થયું છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું હતું કે તેણે ઓડિસા અને ચોર્નોમોસ્કના યુક્રેનિયન બંદરો પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી આ દાવાઓ ઉપર કોઈ ટિપ્પણી કરી નથી. લંડનના લોર્ડ્સ ખાતે યજમાન ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે ત્રીજા દિવસે છેલ્લા મળેલા અહેવાલ મુજબ તેમના બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી હતી. ગઈકાલે ઇંગ્લેન્ડ તેના પ્રથમ દાવમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પાછલા અઠવાડિયામાં બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 44 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરથી આશરે 2,67,000 પરિવારો પ્રભાવિત થયા છે. રાતોરાત ભારે વરસાદથી રાજધાની ઢાકાના કેટલાક ભાગો ડૂબી ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સેના, નૌકાદળ અને વાયુસેના સ્થાનિક એજન્સીઓ સાથે મળીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે કહ્યું કે દેશના સમાજ સુધારકોના મહાન વારસાનું સન્માન કરવું અને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. શ્રી રાધાકૃષ્ણને નવી દિલ્હીના દ્વારકામાં મન્નમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની મન્નત પદ્મનાભનની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલા હુમલાની ટીકા કરી. અમેરિકાએ આજે સવારે ઈરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ, 1 જ દિવસમાં 1.25 કરોડ છોડનું વાવેતર કરાયું. અમેરિકા, બ્રિટન અને 12 અન્ય પશ્ચિમી અને એશિયન દેશોએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વ્યાપક દાવાઓને ગેરકાયદેસર જાહેર કર્યા. અને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટ મેચમાં ભારતે બીજા દાવમાં 347 રને 7 વિકેટ ગુમાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.
2: હરિયાળું ગુજરાત કાર્યક્રમ નંબર 902, પ્રસારણ તારીખ 12 જુલાઈ 2026.

0: મેઘરાજાની મહેર થતા જ સરકારી નર્સરીઓમાંથી વિવિધ રોપા વાવવાના કામમાં લાગી ગયેલા સૌ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
0: નમસ્કાર.
1: મિત્રો, ચોમાસાની ઋતુ એટલે જેમ વનસ્પતિઓ ઉગી નીકળે છે તેમ જમીનમાં મહિનાઓથી સુષુપ્ત પડેલા દેડકા અને સાપ જેવા જીવો પણ જાગીને બહાર આવે છે.
0: આ જીવોનું પણ એટલું જ મહત્વ છે. ગીર ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશભાઈ ત્રિવેદી તો ગામે ગામ શાળાની ઇકો ક્લબોમાં જઈને એ જ સમજાવે છે કે જો સાપ નહીં હોય તો ઉંદરો આપણું લાખો ટન અનાજ ખાઈ જશે.
1: એથી આગળ પૃથ્વી પર પગ મૂકવાની જગ્યા નહીં રહે એટલા ઉંદર થઈ જશે.
0: આપણને આ બાબતોથી સાવચેત કરવા જ આજે માણસના મિત્ર એવા સાપ વિશે જાણકારી આપી છે. નમસ્કાર ભાવેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ભાવેશભાઈ.
2: નમસ્કાર. નમસ્કાર
1: શ્રોતા મિત્રો, આમ તો એના ઘણા બધા મિત્રોને અવાજ પણ

0: પરિચિત હશે.
1: જી જી,
0: કારણ કે આપણે કેટલીય વખત ભાવેશભાઈને આપણા હરિયાળું ગુજરાત કાર્યક્રમમાં બોલાવી ચૂક્યા છીએ.
1: બરાબર.
0: અને અત્યારે ફરી આપને યાદ કરાવું મિત્રો કે ગીર ફાઉન્ડેશનમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે છે, એટલે મદદનીશ કાર્યક્રમ સંયોજક.
1: બરાબર.
0: જો ગુજરાતી કરીએ તો, અને સૌરાષ્ટ્રની 6 જિલ્લાની ઇકો ક્લબોનું સંયોજનનું કામ અત્યારે ભાવેશભાઈ સંભાળે છે.
1: ભાવેશભાઈ, હું અને તરુભાઈ બંને અત્યારે આવ્યા, સવારનો સમય હતો, પછી એમ થયું કે થોડોક આંટો મારતા આવીએ. એ પહેલા જ ઇન્દ્રોડામાં જેવી એન્ટ્રી કરીને ત્યાં અમારી ગાડીની આગળ જ એટલો મોટો સાપ નીકળ્યો અને મેં જે ચીસ પાડી છે. અને પાછું તરુભાઈ મને રસ્તામાં કહ્યું ખરું કે 16 તારીખે તો વિશ્વ સાપ દિવસ આવે પણ છે, તો અને તમને જોયા.
0: અને ચોમાસામાં પાછા વધારે નીકળવાના છે, એ તો નક્કી છે, કારણ કે એના નીચે જમીનમાં બફારો થાય, પાણી ભરાય એના દરમાં.
1: તો મેં કીધું ભાવેશભાઈ જોડે થોડીક ચર્ચા આની કરીએ આજે સાપ ઉપર જ. આ 16 તારીખે આપણે વિશ્વ સાપ દિવસ ઉજવીશું, પણ આ સાપ ચોમાસામાં જ કેમ બહાર આવે છે?
2: સાપ છે એ શિયાળામાં હાઇબરનેશનમાં હોય છે, સુસુપ્તાવસ્થામાં.
0: બરાબર.
2: એ 3-4 મહિના બહુ ઓછો બહાર નીકળતો જ નથી, ન છૂટકે ત્યાં કોઈ ખોદકામ થાય એને ડિસ્ટર્બ થાય તો નીકળે, બાકી તે હાઇબરનેશનમાં હોય છે. અને ઉનાળામાં ગરમીને લીધે નીકળે છે, અને ચોમાસામાં જે અંદર દરમાં રહેતા હોય તો એમાં પાણી ભરાય એના માટે થઈને એ બહાર આવતા હોય છે.
0: હાઇબરનેશન એટલે ખાધા પીધા વિના બિલકુલ સુઈ જાય.
2: હા. અને ચોમાસામાં સારી રીતે એને ખોરાક લઈ લીધો હોય, પછી શિયાળો આવે એટલે એ પોતે, જેમ આપણે ડેટકા વિશે સાંભળવું હશે કે ડેટકા છે એ પાતાળમાં વ્યા જાય સુસુપ્તાવસ્થામાં, એવી જ રીતે સાપમાં પણ એવું છે, હાઇબરનેશનમાં એ વ્યા જાય છે.
0: તો આ સરિસૃપ એટલે શું? મૂળ સરિસૃપના વર્ગમાં ગણવામાં આવે છે સાપને, તો સરિસૃપ એટલે શું એમ?
2: હાજી, સરિસૃપ એટલે સામાન્ય વ્યાખ્યામાં કહીએ તો પેટે સરકીને ચાલતા જીવ છે એ સરિસૃપ.
0: બરાબર.
2: સરિસૃપ આપણે દુનિયામાં 5 જાતના છે, એમાંથી એક છે ટુઆટારા, જે ભારતમાં નથી.
0: બીજા,
2: હા, એટલે એના સિવાયના બીજા 4 છે એ ભારતમાં છે. એની વાત કરી તો આપણે મગર છે તો એ પણ સરિસૃપમાં આવે છે. આપણે 3 જાતની મગર ભારતની અંદર જોવા મળે છે, મીઠા પાણીની મગર, ખારા પાણીની મગર અને ઘડિયાલ. ખારા પાણીની મગર છે એ પાછી મધદરિયે ન હોય, એ જ્યાં મીઠું પાણી દરિયામાં ભેગું થતું હોય એવો વચલો એ જે ભાગ હોય એવા વિસ્તારમાં વધારે જોવા. અને ઘડિયાળ તમે ગંગા નદીનો એક ભાગ છે, ચંબલ નદી, અહીંયા બધે જોવા મળે છે. અને ઝૂમાં બધી જગ્યા મળે, ચાંચ લાંબી હોય, આગળ સેજ ઘડા જેવું હોય એટલે ઘડિયાળ કહેતા હોય. એનો મુખ્ય ખોરાક માછલી હોય છે. પછી બીજી વાત કરી તો કાચબા, તો કાચબા પણ વિવિધ જાતના, કદાચ 26 પણ વધારે જાતના કાચબા આપણે ભારતમાં જોવા મળે છે.
0: 26
2: વધી જાય જાત.
0: આપણે તો સામાન્ય રીતે સુરજ કાચબો, તો લીલી ઢાલના કાચબો જોઈએ છે.
2: એટલે કાચબામાં પણ બહુ અંધશ્રદ્ધા જુદી જુદી છે કે ભાઈ રોડ ઉપર જતો હોય એની ઉપરથી વાહન ચાલે તો કાચબાને કાંઈ ન થાય, પાણીનો કાચબો હોય તો એને થાય જ, એ મરી જાય, બચી ન શકે. જમીનનો કાચબો હોય તો એટલો મજબૂત હોય પણ અંદર એને ઈજા તો થતી જ હોય. લોકો એવું માનતા હોય કે ભાઈ કાચબો રસ્તા ઉપર મળ્યો તો આપણે લઈ આવી ઘરે એને બચાવ માટે, લઈને શું કરી તો કે ટાંકામાં નાખી દે. હવે ખરેખર જમીનનો કાચબો છે.
0: અચ્છા.
2: તો ટાંકામાં 2-3 દિવસમાં એ મરી જશે. ત્યાંથી લઈ આવવા કરતા એ રોડથી થોડુંક અંદરની બાજુ એને મૂકી દેવાય એના જ વિસ્તારમાં.
0: સાચી વાત.
2: એવું કરી શકે, ઘરે લઈ આવવું હિતાવર નથી, એ ઘરે રાખવો કાયદેસર ગુનો બને છે. લોકો એવું માને છે કે ભાઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાચબો રાખો તો પૈસા આવે, મહેનત કરો તો પૈસા આવે, કાચબો રાખો તો પૈસા
0: આવે. સાચી વાત.
2: એટલે કાચબો ન રાખવો સારું. મીઠા પાણીના જે કાચબા છે એ પાણીની અંદર રહેતા હોય છે, દરિયાના કાચબા છે તો એ દરિયામાં રહેતા હોય છે, દરિયાની બહાર કિનારા ઉપર ઈંડા મૂકવા આવે છે. એની પણ વિશિષ્ટતા છે, ઈંડા મૂકવા આવે છે, ઈંડામાં પણ મેલ ફિમેલ છે એ ટેમ્પરેચર પ્રમાણે ખ્યાલ આવે છે. ઈંડા એને મૂક્યા હોય 40-50-60 થી લઈને 100 થી વધારે ઈંડા મૂકે, એમાંથી જે બચ્ચા બહાર નીકળી તરત જ પાણી બાજુ જાય. પણ એ ખાડો કરે, એક નહીં ને એક થી વધારે ખાડા કરે, એમાંથી એક ખાડામાં ઈંડા મૂકે. હજી શિયાળ છે, કૂતરું છે, માણસો પણ એમાંથી ઘણી વાર ઈંડા લઈ જતા હોય છે. બચ્ચા બહાર નીકળે તો પાણી તરફ જતા હોય ત્યારે પેલા શિયાળ છે, પક્ષી છે, કાગડા છે, એ પણ એને મારી નાખે. પાણીની અંદર જાય તો પણ મોટા જીવ છે એને ખાઈ જાય, એટલે બચે બહુ ઓછા એમાંથી. એટલે સરકારે સરસ આયોજન કર્યું છે. અહીંયા કાચબા ઉછેર કેન્દ્ર આપણે અલગ અલગ જગ્યાએ બનાવ્યું છે, દ્વારકા પાસે ઓખામડી છે ત્યાં છે, પોરબંદર પાસે થી આગળ માધવપુર ઘેડ જાય ત્યાં છે, પછી હાથબ પેલા હતું ત્યાં છે, એવી એવી ગુજરાતમાં 5 જગ્યાએ કાચબા ઉછેર,
0: એટલે કાચબા ઉછેર કેન્દ્ર,
2: હા, ત્યાં જ્યાં પણ નેસ્ટ જોવામાં મળે એને જોવામાં આવે એના સ્ટાફને, એટલે અહીંયાથી એને ઈંડા વ્યવસ્થિત રીતે લઈ આવી અને અહીંયા હેચરી બનાવેલી છે ત્યાં એને અંદર દાટવાની પણ સિસ્ટમ છે, એક સરખા બધી જગ્યાએ ન દાટી દે, 60-40 ના રેશિયામાં અમુક ઓછા ઊંડા દાટે, અમુક વધારે ઊંડા અંદર દાટી દે, રેતીની જે દરિયાની રેતી છે એમાં. એટલે એમાં ટેમ્પરેચર પ્રમાણે મેલ ફિમેલ થતા હોય છે.
0: અચ્છા, પછી
2: બીજા એના પછી એક આવે ગરોળી. તો ગરોળી કુળના બધા જીવ છે એની અંદર ઘણા બધા આવે, ગરોળી આવે, ચંદનગો આવે, પછી સાપની માસી કહેતા હોય છે,
0: સ્કિંક, ખૂબ લીસી હોય, ચમકતી,
2: હા, એ બધી છે, એ બધા એમાં, હા, એ બધા છે, એ ગરોળી કુળમાં આવે. ગરોળી પણ એવું જ છે, ગરોળી ઘરમાં હોય તો આપણે એમ માનતા હોય છે કે એની ચિત્રી ચડે ને ઓલું થાય ને, પણ ખરેખર સારી નાના જીવને ખાઈ જાય.
0: અચ્છા,
2: ગરોળી આપણને કોઈ નુકસાન નથી પહોંચાડતી, એ કોઈ પણ જીવડા છે ને એ ખાઈ જતી હોય છે.
0: એટલે આ સામાન્ય લોકો એમ કે કઈ રસોઈ કરતા અંદર પડી
2: જાય, ગરોળીને બદલે કોઈ પણ જીવ પડે ને બે દિવસ પડ્યું રહે તો ફૂડ પોઈઝનિંગ થાય. બાકી ગરોળી કડવાથી એનો બાઇટ કરવાથી કઈ થાય એવું ક્યારેય નથી બન્યું કે એનાથી કોઈ માણસનું મૃત્યુ થયું હોય.
0: એટલે એમાં તો ગરોળીમાં તો છેક આપણે માનો કે થાઈલેન્ડ ને જે કેટલાક બીજા દેશોમાં છે એવી મોટા
2: માનવાના ને એવી બધી જે થતી હોય છે એ પણ એમાં જ આવે.
0: એટલે ગરોળી વર્ગના જ કહેવાય પ્રાણી, કે મોટા ભેંસ કે એવા પ્રાણીઓને કરડે તો પણ એ મરી જાય ને.
2: આપણે અહીંયા ભારતમાં એવા કઈ નથી થતા, એની લાડ એવી હોય છે, આ કોમોડો ડ્રેગન ને એ બધા આવે છે એ બધા, પણ એની લાડ એ પણ ભારતમાં નથી થતા.
0: એટલે કોમોડો ડ્રેગન ને એ તો અહીં તો છે જ
2: નહીં. અને ચોથું એક જે સરીસૃપ છે જેની આપણે વાત કરવાની છે, સાપ.
0: અચ્છા,
2: તો સાપ એક દુનિયામાં 3000 થી વધારે જાતના સાપ છે. ભારતની અંદર 350 થી વધારે જાત,
0: 3000
2: ગુજરાતની અંદર પણ 62 થી વધારે સાપ નોંધાણા જોવા મળેલા છે.
0: એટલે 62 થી વધુ જાતના સાપ છે. તું જે કે ને ક્યાં ઝેરી હશે, હવે એમાં ઝેરી ને બિનઝેરી કેટલા ભાવે છે?
2: એમાં આપણે ઝેરી જે દરિયાની અંદર જેટલા સાપ છે ને એ બધા ઝેરી છે.
0: અચ્છા,
2: પછી જમીન ઉપર જોવા મળતા અને આપણા માણસોના સંપર્કમાં આવતા એવા ઝેરી સાપમાં મુખ્ય ચાર ઝેરી છે. એમાં સૌથી વધારે બધા જે પરિચિત છે જે કોબરા, જેને જરાય ડિસ્ટર્બ થાય એટલે ફેણ ચડાવે,
0: હા,
2: એકદમ ફેણ ચડાવી શકે ખાલી કોબરા જ, કોબરા, કિંગ કોબરા એ બધા સાપ ફેણ ચડાવી શકે. તો એ કોબરા છે, એ નાનું બચ્ચું હોય ત્યારથી મોટો થાય ત્યાં સુધીમાં 6 ફૂટ 6.5 ફૂટ સુધીના જોવા મળે છે. હા, અને એની ઓળખ જ કે એને જરાય છંછેડો કઈ ડિસ્ટર્બ કરવામાં આવે, એને કઈ ખલેલ પહોંચે તો એ ફેણ ચડાવે પોતે ચેતવણી આપે છે કે ભાઈ હું અહીંયા છું, એમ હુફાડો મારીને બટકું ભરતો નથી, બટકું ભરવા માટે નથી કરતો, પોતે પોતાની હાજરી બતાવવા માટે.
0: અને એ ફેણની નીચે જે આંકડા જેવો યુ જેવું દેખાય,
2: એની પાછળની બાજુ ઘણી વાર સ્પેક્ટેકલ કોબરા છે એમાં યુ આકાર હોય. લોકો એવું કે ત્રિશુલ છે, એટલે અમે એમ કે હા ત્રિશુલ છે, શંકર ભગવાનનો સાપ મારે નહીં. પણ ખરેખર એને બધા સાપને અલગ અલગ પેટર્ન હોય, અને પાછળ આમ યુ આકાર હોય છે. પછી બીજો એક આવે કોમન ક્રેટ, જે એશિયાનો ઝેરીમાં ઝેરી સાપ છે, કાળોત્રો. ગુજરાતીમાં એને કોબરા છે, એનું નામ ઇંગ્લિશ કોબરા, ગુજરાતીમાં એને નાગ કે છે, જયારે આ બીજો છે એ ગુજરાતીમાં કાળોત્રો, ઇંગ્લિશમાં એને કોમન ક્રેટ, એશિયાનો ઝેરીમાં ઝેરી સાપ. પણ એ કુદરતે એવી ગોઠવણ કરી, નિશાચર છે, નિશાચર રાતે પોતાનો ખોરાક, મોડી રાતે નીકળે, વહેલી સવારે પોતાના દરમાં આવી જાય, એટલે માણસના સંપર્કમાં ઓછો આવે. એનો પણ મુખ્ય ખોરાક બીજા સાપ છે. એટલે સાપની સંખ્યામાં એ કંટ્રોલ કરવા માટે કુદરતે એવી ગોઠવણ કરી,
0: કાળોત્રો
2: છે તો એ બીજા સાપને જ વધારે ખાય.
0: એટલે નાના જેટલા બીજા સાપ છે, બિનઝેરી
2: સાપ હોય, ઘણા બિનઝેરી ઝેરી પણ બીજા નાના એનાથી નાના હોય એવા સાપનો એ ખોરાક,
1: એના જ કુળના પ્રાણીને ખાઈ લેવું.
2: કાળોત્રાને ખાય એવું ઓછું બને, પણ બીજા બધા નાનું કોબરાનું બચ્ચું હોય તો એને પણ ખાઈ જાય. પણ વધારે રાતના જે નીકળતા હોય ને, વુલ્ફ સ્નેક છે, એનો ખોરાક એ વધારે કરતા હોય છે. પછી એક આવે રસલ સ્વાઈપર, ખડચિતડો.
0: ખડચિતડો
2: સુકાઈ ગયેલા ઘાસમાં હોય તો એ ખડ એના જેવો જ લાગે, ખ્યાલ ન આવે, ઉપર છે ને સાકળ જેવી ડિઝાઇન હોય, અને ચેન વાઈપર પણ કહેતા હોય છે, રસલ સ્વાઈપર. એના જે દાંત છે એ ભારતની અંદર જેટલા ઝેરી સાપ છે, કદાચ દુનિયામાં જેટલા ઝેરી સાપ છે એમાં સૌથી મોટા ફેંગ્સ, એટલે ઝેરી દાંત વાળો સાપ. એટલે બીજા સાપ ભલે ક્રેટ વધારે ઝેરી છે, કોમન ક્રેટ, એના કરતા આ રસલ સ્વાઈપર બાઇટ કરે, બટકું ભરે તો એનું શરીરમાં ઝેર વધારે ઠલવી શકે.
0: અચ્છા,
2: એટલે એનાથી માણસના મૃત્યુ થતા એવા કિસ્સા ભારતની અંદર વધારે જોવામાં આવે છે. અને એ પોતે એને પણ કઈ છંછેડવામાં આવે, એને ડિસ્ટર્બ થાય તો એ કુકરની સીટી વાગતી એવો હિસકારો અવાજ કરે છે, એટલે એનો બહુ મોટો અવાજ કરતો હોય.
0: અને એક જે એની પૂંછડી નો અવાજ થાય ને
2: ખખરે, એના જેવો જ એક, પણ આપણે ભારતમાં નથી, એ એક રેટલ સ્નેક આવે છે, પણ એ આપણે અહીંયા નથી જોવા મળતો. એ પાછળ પૂંછડી અંદર એક રેટલ જેવું હોય, ઘૂઘરી જેવું હોય.
1: અચ્છા,
2: આપણે આ ત્રણ સાપની વાત કરીને પછી જે ચોથો સાપ છે એ સોસ્કેલ વાઇપર. સોસ્કેલ વાઇપર એટલે સાવ એ મોટામાં મોટો હોય ને 1.5 ફૂટનો, અને પોતાનું શરીર ઘસીને અવાજ કરે. પોતાના એના ભીંગડા છે એ કેરોટીન નામના દ્રવ્યના બનેલા હોય છે, જેમ કે આપણા નખ બનેલા હોય છે. એ પોતાના

0: શરીરને ઘસી એટલે સૂકા લાકડા ઉપર કરવત ઘસતા હોય ને એવો અવાજ આવે.
1: અચ્છા,
0: એવી રીતે એ પોતે આખું ફીંડલું વળીને એવા અવાજ કરતું હોય છે, પણ એના પૂંછડીમાં ઘૂઘરી જેવું હોય એવું નથી હોતું. કચ્છ છે, પાછી આપણા સૌરાષ્ટ્રની જે વીડી પ્રકારના જે વિસ્તાર છે, કાંટાળું જંગલ છે, એમાં એ વધારે જોવા મળે છે. ગીચ ફોરેસ્ટ હોય, જે ગીચ જંગલ હોય, એના કરતા આ સૂકા વિસ્તારમાં એ સોસ્કેલ વાઈપર એટલે ગુજરાતીમાં પડકું અથવા ફુરસો કહેતા હોય,
1: ફુરસો
0: વધારે જોવા મળે. પછી એના સિવાય બિનજેરી સાપની વાત કરી તો અજગર છે, એ પણ બિનજેરી સાપ છે. એક રેટ સ્નેક એટલે ધામણ છે, એ બહુ મોટો હોય. રેટ એટલે ઉંદર જેનો પ્રિય ખોરાક છે, તો એ પણ બિનજેરી છે. ટ્રિંકેટ સાપ આવે, એક રૂપસુંદરી ગુજરાતીમાં કહેતા, એ પણ બિનજેરી છે.
1: રૂપસુંદરી તો બહુ નાનો હોય, સરસ મજાનો,
0: એને અડધે સુધી ડિઝાઇન હોય, પછી લાઇનિંગ હોય, પણ ફૂલ સાઇઝ એની તો 3-4 ફૂટ સુધી ઘણી વાર જોવા મળે.
1: હિંગોળગઢ આપણું જે ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અભયારણ્યમાં અમે રૂપસુંદરી
0: ત્યાં હોય છે, ત્યાં બાળકો પેલા જે શિબિરમાં આવતા. પછી બીજા પાણીની અંદર જે જોવા મળે, ચક્કડ કિલબેક ગુજરાતીમાં એને ડેન્ડુ કહે છે, તો
1: ડેન્ડા
0: એ પણ બિનજેરી છે, એ પણ આપણા વિસ્તારમાં જોવા મળે. રાતના નીકળતા હોય એવા વુલ્ફ વરુદંતી છે, વુલ્ફ્સ ને કોમન કુકરી છે, તો એવા પણ સાપ નીકળતા. લીલા કલરના જે જંગલમાં જોવા મળતા હોય, ગ્રીન વાઇન સ્નેક, તો એ પણ આપણા ગુજરાતમાં જોવા મળે છે. તો આ બધા ઝેરી બીંજે. પછી આંધળી ચાકડ જે આપણા વિસ્તારમાં બહુ અંધશ્રદ્ધામાં ફેલાયેલી છે,
1: બાજુ મોઢા હોય,
0: 6 મહિના આમ ચાલે, 6 મહિના આમ ચાલે, એવું આપણને સરસ વધારે લોકો સમજાવતા હોય છે, પણ ખરેખર એની પાસે કોઈ કેલેન્ડર હોતું નથી કે ભાઈ ડિસેમ્બર પૂરો થયો, હવે જાન્યુઆરી શરૂ થયું, તો અમારે આમ
1: ચાલવાનું છે.
0: પણ એને સરખી રીતે જુઓ તો એની મોઢું ને પૂંછડી બે સરખા લાગતા હોય.
1: અચ્છા,
0: પણ ખરેખર એક જ બાજુ ચાલતું હોય છે અને એક જ મોઢું એનું હોય છે. એના જ જેવો બીજો એક અજગરના બચ્ચા જેવો લાગે તો કોમન સેન્ડબોવા, એને ગુજરાતીમાં ખેટલા આપા કહેતા હોય છે, એ પણ આપણા વિસ્તારમાં જોવા મળે છે. અમુક સાપ છે ઈંડા મૂકે, અમુક બચ્ચાને જન્મ દે છે. લોકો એવું માને કે ભાઈ એક કહેવત છે ને, જેને મીંડા તેને ઈંડા, એટલે એવું આ સરિસૃપમાં એ જુદું પડે છે. અમુક સાપ છે તો ઈંડા મૂકે છે, અમુક સીધા બચ્ચાને જન્મ આપે છે. અજગર છે તો એ ઈંડા મૂકે છે, જયારે આ કોમન સેન્ડબોવા ખેટલા આપા છે તો એ સીધા બચ્ચાને જન્મ આપે છે. એટલે બધા એમાં પણ અલગ અલગ છે.
2: તો ભાવેશભાઈ, અત્યારે અમે જે અંદરોડામાં આવ્યા ને ત્યારે ખાસો મોટો સાપ આમ ક્રોસ કર્યો, મારી નજર સામે જ, આમ 1 ફૂટ દૂર હોય,
0: બહુ જ મોટો હોય તો વધારે શક્યતા રેટ સ્નેક ની હોય.
2: ધામણ
0: હોય ને, એ ઘણી વાર 6 ફૂટથી લઈ 6-7-8-9-10 ફૂટ સુધીના પણ હોય છે, અને એ રોડ ક્રોસ કરતા હોય તો આખા રોડ જેવડા લાગે. અને એના જેવું જો આમ ચાલીને જાતો હોય તો, એમને ચાલ્યો જાતો હોય તો કોબરા પણ એના જેવો લાગતો હોય. પણ આ રેડ સ્નેકમાં અલગ અલગ 3 કલર આવતા હોય છે, એક પીળાશ પડતો આવે, એક ગ્રેઈશ જેવો લાગે, એક બ્લેક જેવો, પણ એ કલર ચેન્જ ન કરી શકે, પણ એના પહેલેથી આવે. અને મોઢાની નીચે જોવો તો લાઇનિંગ દેખાતી હોય. આ એમને જોતાવેત ઓળખવા માટેની વાત છે, બાકી એના સ્કેલ કાઉન્ટથી એના કઈ પ્રજાતિ છે એ વધારે સાયન્ટિફિક રીતે ઓળખી શકાય.
2: અને ઇન્દ્રોડામાં અત્યારે આપણે એટલા કઈ ટાઈપના,
0: આપણે ઇન્દ્રોડા પાર્કમાં કોબરા પણ જોવા મળે છે, રસલ્સ વાઇપર પણ છે, અને ક્રેટ પણ છે, સોસ્કેલ વાઇપર ઓછા જોવા મળે છે. પણ આ ચારેય જાતના ઝેરી સાપની અહીં નોંધ થયેલ છે. એના સિવાય બિનઝેરી રસલ્સ વાઇપર પણ છે. બિનઝેરી સાપમાં વાત કરી તો રેટ સ્નેક છે, વુલ્ફ સ્નેક છે, ટ્રિંકેટ પણ જોવા મળી છે, કોમન કુકરી પણ જોવા મળી છે, એવા ઘણા બધા બિનઝેરી સાપ અહીંયા જોવા મળે છે. કારણ કે આખું ભેજવાળું જંગલવાળો અમુક ભાગ છે તો અહીંયા પણ હોય.
2: તો ભાવેશભાઈ, એવું બને ખરું કે સાપ જ્યાં વધારે હોય ત્યાં માણસ કરડવાના ચાન્સીસ વધી જાય
0: એવી જગ્યાએ? એને કેવું છે, સાપ આવીને કરડી જાય એવું ઓછું બને, પણ એને ભૂલથી આપણે એની ઉપર પગ દેવાઈ ગયો તો એ આપણને કરડી શકે.
2: બાકી
0: એમને આપણે બેઠા છીએ ને એટલે સાપ આવીને આપણને કરડી જાય એવું ક્યારેય
2: સાઈડમાંથી પસાર થઈને જતો,
0: હા, એ આપણાથી દૂર રહેવાનું વધારે પસંદ કરે. પણ ન છૂટકે એની ઉપર જો પગ આવ્યો હોય તો એને બચાવ માટે પોતે એટેક કરતા હોય છે.
1: હવે અત્યારે તો ચોમાસું છે સાહેબ, અને ખેતરોમાં ખેડૂત મિત્રો તો આપણા શ્રોતા મિત્રો ઘણા બધા હજારો એ જ છે, તો એ શ્રોતા મિત્રોને કામ કરવું હોય એટલે પાથરા, ખાસ કરીને પાથરેલા, હજી સમય હજી તો બહુ મોટા પાક ના ઉગ્યા હોય, પણ પાક લઈ લીધા પછી ખાસ કરીને મગફળી છે, જુવાર છે, બાજરી છે, એને વાટેલી હોય, તો એની નીચેથી જ્યારે લેતી વખતે સાપ કરડવાના એવા બને છે, તો આ સાપ કરડે ત્યારે શું કરવું? એમ
0: બહુ જરૂરી ઉપયોગી તમારો પ્રશ્ન છે કે સાપ કરડે તો શું કરવું. સાપ કરડે એટલે પહેલી વાત આપણે એ કરી, લોકો શું કરતા હોય છે?
1: સાચી વાત.
0: લોકો શું કરે સૌથી પહેલા તો સાપ કરડે ને એટલે પેલા એ પોતાની રીતે અખ

0: યાત્રા કરે, એને જ્યાં સાપ કેડો ત્યાંથી એને કાપો મૂકવાની ટ્રાય કરે.
1: સાચી વાત.
0: તો ખેતરમાં ઘાસ કાપતા હોય તો ઘાસ તો દાંતેડાથી જ કાપતા હોય, સાપ કરડે તો એ જ્યાં સાપ કરડ્યો ત્યાં કાપો મૂકવાનો હોય, શેનાથી મૂકે? દાંતેડાથી મૂકે.
1: દાંતેડા,
0: દાંતેડું વર્ષો જૂનું કાટ વાળું હોય તો ધનુર થઈને માણસ મૃત્યુ થઈ જાય. અને જેમ આપણે ઝેરી સાપની વાત કરી ને, રસલ સ્વાઈપર અને સોસ્કેલ વાઈપર, એનું ઝેર હિમોટોક્સિક હોય, જયારે કોબરા અને ક્રેટનું ઝેર છે એ ન્યુરોટોક્સિક હોય. તો ન્યુરોટોક્સિક છે એ ચેતાતંત્ર ઉપર અસર કરે. જયારે સોસ્કેલ વાઈપર કે રસલ સ્વાઈપર નું બાઇટ થયું હોય તો એનું ઝેર હિમોટોક્સિક છે, તો એ લોહી ગંઠાવાની ક્રિયાનો નાશ કરે. તો એ સાપ કરડો હોય અને જો તમે ચીરો પાડો તો લોહી વહી જવાથી માણસનું મૃત્યુ થાય. એટલે ક્યારેય એવું કરવું નહીં, ક્યારેય એને કાપો મૂકવો નહીં,
1: ક્યારેય
0: નહીં. કોઈ એના કરતા એ જે પાણીનો ભાગ જે કોઈ પણ જે જગ્યાએ કરડો હોય, સાપ મોટે ભાગે કરડે ક્યાં? કા પગમાં કા હાથમાં.
1: બરાબર.
0: બહુ ઓછા બનાવ બીજી જગ્યાએ કરડે, મોટે ભાગે પગમાં કરડતા હોય છે કે હાથમાં. તો એ જગ્યાએ પાણી નળ ફૂલ ફાસ રાખી એની નીચે રાખો, એને ઘસવાની જરૂર નહીં, ખાલી એની નીચે રાખો તો એટલો ભાગમાંથી બેક્ટેરિયા ઓછા થઈ જાય. પણ કામ તો એ જ કરવાનું, પેલા હોસ્પિટલે જવાનું. બીજું, લોકો શું કરતા હોય છે કે કોઈને સાપ કરડે તો ચૂસે, એ પણ ક્યારેય નહીં કરવાનું. કારણ કે ચૂસવાથી સાપનું ઝેર છે એ કેવું છે કે લોહી સાથે ભળે તો અસર કરે. તો અત્યારે 100 માંથી 95 લોકોના પેટમાં તકલીફ હોય, પેટમાં અલ્સર હોય, મોઢામાં ચાંદા પડ્યા હોય, પેઢામાંથી લોહી નીકળતા હોય. કારણ કે આપણો ખોરાક તીખું તળેલું પાન તમાકા એવું થઈ ગયું, એટલે ક્યારેય ચૂસવું નહીં, અંદર ચૂસવા વાળાને પણ હોસ્પિટલ લઈ જવા પડે.
1: ઓહો, એટલે ભ્રામક માન્યતાઓ કાઢી નાખવાની જરૂર છે.
0: બીજું હજી એક, એની અંદર લોકો દોરીથી બાંધે, જ્યાં સાપ કરડો એ જગ્યા એના હાથ ઉપર સાપ કરડો હોય તો આગળની બાજુ દોરી બાંધે. તો એવી ટાઈટ દોરી ક્યારેય નહીં બાંધવાની. ટાઈટ બાંધો તો સાપનું જે ઝેર છે એનું સર્ક્યુલેશન બંધ નથી કરવાનું, ધીમું પાડવાનું છે. તો દોરીને ટાઈટ બાંધવાની બદલે દોરીને આખા હાથમાં, જો હાથમાં સાપ કરડ્યો તો આખા હાથમાં એક પટ્ટો બાંધી શકાય, પાટો કે ઓઢણી આખી આખી વચ્ચે એક લાકડી રાખીને, બોલપેન કે લાકડી રાખીને, જેથી કરીને લોહીનું સર્ક્યુલેશન ધીમું પડે, ઓછું ન થાય, સાવ બંધ ન થઈ જાય. એટલે એવી ટાઈટ દોરી ક્યારેય ન બાંધે,
1: કારણ કે બંધ થઈ જાય તો
0: એટલા જ ભાગમાં ઝેર ફરે ને ગેંગ્રીન થઈ જાય, સડો થઈ જાય, હાથ કપાવો પડે, એવું પણ થઈ શકે. અને એનાથી પછી એક બધા વધારે માં વધારે કરતા હોય છે, એને ઉતારવા વાળા પાસે લઈ જાય.
1: એ
0: જિંદગીમાં ક્યારેય નહીં લઈ જવાના. ઉતારવા વાળા પાસે લઈ જવામાં જેમ સાપ કરડે, તમે જેટલા વહેલા હોસ્પિટલે પહોંચો એટલું આપણા શરીરમાં ઓછું ડેમેજ થાય. એવું નથી, ઘણા પૂછતા હોય કે સાપ કેડો ને કેટલી વારમાં હોસ્પિટલ પહોંચવાનું, તમે કલાકની બદલે 1.5 કલાકમાં પહોંચતા હોય તો વધારે સારું. જેમ ટાઈમ જાય એમ શરીરના ભાગ બધા ડેમેજ થતા જાય, આખા શરીરમાં ઝેર.
1: જેમ હૃદયરોગના હુમલામાં પહેલો કલાક મહત્વનો છે,
0: એટલે ઉતારવા વાળા પાસે જાવ તો એ તો અખતરા જ કરશે.
1: સાચી વાત.
0: એમાં પણ એ લોકો ફાવી જતા હોય, ઘણી વાર 10 જણા ત્યાં ગયા એમાંથી 9 બચી જાય, 1 મરી જાય. એટલે લોકોને એમ થાય કે વાહ, અમને 9 જણાને બચાવ્યા, પણ ખરેખર 9 જણાને બિનઝેરી સાપ કરડાવે.
1: એટલે મૂળ મુદ્દો એ છે, બિનઝેરી છે. તો બિનઝેરી સાપ કરડે ત્યારે સામાન્ય રીતે શું થાય?
0: સામાન્ય રીતે એક તો જો બિનઝેરી કરડે ને, એટલે એ ઝેરી કે બિનઝેરી કરડો હોય ને તો નાનકડો સોય લગાડી હોય એવું લાગે, પણ એના કરતા ધ્રાસકો પડે. જેમ હિનાબેને કીધું ને કે આવતા હવે તેને સાપ જોયું ચીસ પાડી, તો બિનઝેરી સાપ કરડે ને મૃત્યુ થયું એવા પણ ઘણા દાખલા છે. હવે રેડ સ્નેક છે એ 6-7-8 ફૂટ નો હોય, હવે એ બાઇટ કરીને જતો હોય, બટકું ભરીને જાય તો એમને હૃદય બેસી જાય. એટલે હૃદય બેસી જવાથી મૃત્યુ થાય બીકને લીધે.
1: એટલે બીકને લીધે હૃદય બેસી જાય.
0: આપણે નાનપણથી એવું જ શીખા છીએ, સાપ એટલે ખતરનાક, એમ સાપનું નામ પડે ગરોળી એટલે વાંદો અને ગરોળીની ચિતરી ચડે આપણને. એ રીતે સાપ વિશે વાત એવી છે, એટલે બિનઝેરી કરડા હોય તો પણ આવું થતું હોય છે.
1: બરાબર. એટલે બીજી અસરોમાં સામાન્ય સોજો ચડે,
0: એટલે એમાં બે માં અલગ અલગ છે. રસલ સ્વાઈપર ને સોસ્કેલ વાઈપર જો કરડે તો હાથમાં કે પગમાં કરડો હોય તો 3 ગણો હાથ થઈ જાય, સોજો આવી જાય અને લોહી ગંઠાવાની ક્રિયાનો નાશ થાય. આપણે કેમ ક્યાંય છોલાણું હોય તો બીજે દિવસે અહીંયા પોપડી જામી જાય, તો એનું એ નથી થતું એમાંથી. પછી કોબરા કે ક્રેટ કર્યો હોય તો ચેતાતંત્ર ઉપર અસર કરે, ડોકી ટટ્ટાર નો રે, ઘેન ચડે, જીભમાં લથડિયા વળવા માંડે, સ્વાદ નો આવે, એવું બધું થવા માંડે. તો આવો સાપ કર્યો હોય તો એને સુવા નહીં દેવાના, એને તરત જ હોસ્પિટલે લઈ જવાના. હોસ્પિટલ લઈ જવામાં દોડીને નહીં લઈ જવાના, એને તેડીને સ્ટ્રેચર ઉપર અથવા ખુરશીમાં બેસાડીને, ખુરશી ઉપાડીને એને વધારે હલનચલન નહીં કરવા. જેવું વધારે હલનચલન કરશે તો એમાં એને લોહીનું સર્ક્યુલેશન વધશે,
1: એટલે લોહીનું પરિભ્રમણ વધે, એટલે ઝેર ઝડપથી આખા શરીરમાં ફેલાય.
0: એને સ્વાદ ગ્રંથિ વહી જાય, એમાં ઉતારવા વાળા ઘણીવાર ફાવી જાય. ઘણીવાર ઉતારવા વાળા પાસે જાય ને એટલે એ લીમડો ખવડાવે, તો એના હાવભાવ ઉપરથી એને ખ્યાલ આવી જાય કે ભાઈ લીમડો ખાય છે તો મોઢામાં એનો હાવભાવ ફરે છે, તો એમ કે સ્વાદ ગ્રંથિ ગઈ નથી, તો એ દાણા નાખે ને ખતરા કરે. એટલે ખરેખર બિન

0: કેરીકેડ હોય.
1: અચ્છા,
0: પણ કડવો લાગતો ન હોય, મોઢામાં કઈ ફેર ન પડતા હોય તો ખ્યાલ આવે કે આની સ્વાદગ્રંથિ વહી ગઈ છે. તો એ સારા ઓલા હોય તો એમ કહી શકે ભાઈ અહીંયાથી કઈ નહીં થાય, હોસ્પિટલ લઈ જાઓ. પણ આવું કઈ કરવા કરતા એક સ્વાઠ હવે સારામાં સારી છે,
1: એને
0: જાણ કરીને ત્યાં જ પૂછવું જોઈએ.
1: એટલે એવી જ એક ભ્રામક માન્યતા એ પણ છે કે ખાસ કરીને ડેન્ડુ કે સાપ કરડ્યા એને એમ કે વાદળ ચડે એટલે માથું ચડવા મળે દર વર્ષે.
0: હા, એવું સોસ્કેલ વાઇપરમાં પણ કહેતા હોય છે ને ડેંડામાં પણ કહેતા. ડેન્ડુ ખરેખર બિંજેરી સાપ છે, પણ એ કરડે ને એટલે એના દાંત એકદમ નબળા હોય, દાંત આપણા શરીરમાં રહી જાય.
1: અચ્છા,
0: એ રહી જાય એટલે સડો થાય. ડેંડામાં એવી માન્યતા કે સડો થઈને માણસ મળે, તો એમાં ડોક્ટર પાસે જાવ તો એ પાટો બાંધીએ ડ્રેસિંગ કરીને, પણ અંદર જે દાંત રહી ગયો હોય એને કાઢી નાખો, પછી ડ્રેસિંગ કરે તો વાંધો ન આવે.
1: અચ્છા,
2: બરાબર છે. તો એનો દાંત આવી ગયા હોય તો પછી એ દાંત વગરનું થઈ જાય કે એને?
0: હા, એને પાછા આવી જાય. હા,
2: ફરી આવી જાય.
0: ફરી આવી જાય. એના દાંત એવા જ હોય, બટકું ભરે એટલે દાંત એના નીકળી જતા હોય, એવું થતું હોય ઘણી વખત.
1: કારણ કે અમે સુરેન્દ્રનગર જે સંસ્થામાં ભણતા ને એ ભવિષ્યભાઈ બિલકુલ ડેમ ને કાંઠે, હવે નાવા જઈએ ને તો ઘણા વિદ્યાર્થીઓને ડેંડા કરડેલા.
0: ડેંડું એવું છે કે તરત જ એને પકડવાની ટ્રાય કરો. પૂંછડીથી લોકો પકડતા હોય જે સ્નેક કેચર છે, તો પૂંછડીથી પકડવા જાય તો પૂંછડી તૂટી જાય. વચ્ચેથી પકડો તો એક ને બે ત્રણ બટકા ભરલીએ એવી થાય. એના શરીરમાંથી એવી વાસ થોડીક છોડતા હોય. એ તો જોકે ઘણા બધા સાપ એવું કરતા હોય, એક પ્રકારનો વાસ એવી છોડે કે જેથી કરીને આપણને એમ થાય કે આને મૂકી દે. સાબુથી બે ત્રણ વાર હાથ ધોય તો પણ એનો વાસ ન જાય એવી વાસ ઓલી કરતા હોય.
1: એટલે અને ઘણા કેટલીક દસ્તાવેજી ફિલ્મો પણ બતાવે છે કે ઝેરની પિચકારી મારે એને આંખમાં આમ તો પડે.
0: એક છે ને એ સ્પેક્ટેકલ કોબ્રા આવે છે, એ પણ આપણે ભારતમાં નથી જોવા મળતો.
1: અચ્છા,
0: એ 3-4 ફૂટ સુધી એની વધારે પણ ઘણી વખત
1: પિચકારી
0: ઓલી કરતો હોય છે. એ આંખમાં જાય તો આંખને પણ નુકસાન થઈ શકે, હાથમાં તમને ક્યાંય લાગ્યું હોય, ગુમડું થયું હોય, છોલાણું હોય, એમાં એની પિચકારી એને ઉડે તો પણ એ મૂળ એનું કારણ એ છે. ઉંદર હોય દૂર તો ઉંદરની ઉપર એ સ્પ્રે કરે એટલે એની આંખમાં જાય એટલે ઉંદર ભાગી ન શકે, પછી એને પકડી લે. એના ખોરાકની એક ટ્રેપ પદ્ધતિ છે આખી. પણ એ આપણે ભારતમાં સ્પિટિંગ કોબરા નથી જોવા મળતા.
1: હવે એવી રીતે સાપને જયારે કરડે છે ત્યારે એટલે ચાવવાના કે એવા તો દાંત તો હોતા નથી, તો એ પોતાના ખોરાકને પચાવવા ઘણી વખત એમાં આવું બધું ફિલ્મોમાં લોકો માન્યતાઓ બતાવે કે ઝાડ ફરતું વીંટડા એને કરે ને આવું તો એ સાચી વાત.
0: એની બેસવાની રીત છે, કોઈ પણ જગ્યાએ સાપ કરડે, સાપ જયારે કોઈ ખોરાક લે છે એટલે એને પચાવવા માટે એને સમય લાગે છે. એટલે એને મોટો ખોરાક લીધો હોય તો એ ઘણી વાર એકને એક જગ્યાએ વધારે રહે છે. કઈ પણ વસ્તુ એને વીંટડાવાની એને ટેવ, પણ વીંટડાઈને એને મારવું એવું નથી. એને એને ઉંદરને પકડો તો ઉંદરને પહેલા માર નાખશે, પછી ખાવાનું શરૂ કરશે. અજગર છે તો એના ખોરાકને પકડીને આખો ભરડો લેશે, ભરડો લઈને માર નાખશે, પછી એને ખોરાક લેવાનું શરૂ કરશે. પછી અંદર પચાવવા માટે એકને એક જગ્યાએ વધારે સમય સુધી બેઠો રહે છે.
2: તો ભાવેશભાઈ હવે આટલી તો સરસ વાત કરી, કરડે તો આપણે શું શું ધ્યાન રાખવાનું, પણ સાપ કરડે જ નહીં એ
1: સૌથી
2: એના માટે શું કરીએ?
0: હા, એના માટે જો સૌથી મેં પહેલા વાત કરી ને કે સૌથી વધારે સાપ કરડે ક્યાં. અમે વચમાં એક વર્ષ બધા ડોક્ટરો પાસે ગયા કે ભાઈ સાપ કરડો હોય એવા કિસ્સા, તો 80% પગમાં સાપ કરડે. તો તમે બૂટ પહેરેલા હોય તો સાપથી તમે બચી શકો. એટલે પગમાં કોઈ પણ ખેડૂત લોકોને પણ મારે એ જ કેવું છે કે તમે ખેતરમાં કામ કરતા હો, એ લોકોનું એમ જ કેવું હોય કે અમારા અહીંયા તો ખૂબ સાપ છે, કોઈ દેખાય ન કરે, ન જ કરે. પણ છતાં પણ ક્યારેક ભૂલથી એની ઉપર પગ આવી જાય તો એ બટકું ભરી શકે, તો એના કરતા બૂટ પહેરવા હિતાવર છે. કોઈ પણ અવાવરું જગ્યાએથી ઘાસ કાપતા હોય, છાણા વીણતા હોય, લાકડા વીણતા હોય, રેતી ઓલું કરતા હોય, એમાં સીધો હાથ નાખવાની બદલે ચેક કરવું જરાક સાપ નથી. રાતના ટાઈમે ક્યાંય પણ નીકળો તો ટોર્ચ અજવાળું કરી, બત્તીથી અજવાળું કરીને જ જવું. પછી જેવો સૂકા પાંદડાના ઢગલાવાળો વિસ્તાર છે એવામાંથી હલવાનું ટાળવું રાતના
1: ટાઈમે.
0: એની નીચેથી એને ચાલવાની ટેવ હોય. અને સૌથી અગત્યનું, ખેડૂત લોકો આખો દિવસ કામ કરીને પછી રાતે સૂવે, એનું જે રહેવાનું હોય અહીંયા જમીન ઉપર પાથરીને સૂતા હોય છે, એ જમીન ઉપર સુવાનું બને ત્યાં સુધી ટાળવું. એના કરતા ખાટલા ઉપર સૂવું. સાપ છે ઝાડ ઉપર ચડી શકે તો ખાટલા ઉપર ચડી જ શકે, પણ એનો સ્વભાવ એવો નથી ખાટલા ઉપર ચડીને કોઈને કડવા આવે.
1: એટલે
0: જમીન ઉપર સૂતા હોય ત્યારે જ આપણે વાત કરીને નિશાચર સાપ છે, ક્રેટ છે, કાળો ધ્રોત, એ ત્યારે જ બરોબર નીકળે. અને આપણા શરીરમાં થોડીક ઊંફ હોય તો આપણી પાસે થોડીક વાર રોકાય ખરા, અને ત્યારે જ જો આપણે પડખું ફરીને દબાય તો એ બાઈટ કરી શકે, એ બટકું ભરે, કરડી જાય. તો એનાથી આપણે વાત થઈ ન્યુરોટોક્સિક છે તો ઘેન પણ ચડે, એટલે સવારે ઘણી વાર ઉઠે જ નહીં વ્યક્તિ, એવું પણ ચડે. એટલે જમીન ઉપર સુવાનું ટાળવું
1: જોઈએ. ટૂંકમાં માણસે સાપનો ખોરાક નથી
0: નથી જ,
1: એટલે એ કઈ સામેથી આવીને કરડીને તમને મારી નાખવાનો નથી.
2: બસ સરસ ચર્ચા રહી. અમારા શ્રોતા મિત્રોને આપ સંદેશ રૂપે શું કહેશો?
0: ખાસ તો સાપ છે.

0: સ્વરૂપ છે એ ખેડૂતનો મિત્ર છે. દુનિયાનું 23-26% અનાજનું નુકસાન છે ઉંદર કરે છે. તો હજી સુધી એક યંત્ર એવું બન્યું નથી કે દરની અંદર જઈને એને પકડી આવે સિવાય કે સાપ. તો સાપ છે એને બચાવવો જોઈએ. સાપ ન હોય તો ઉંદરની સંખ્યા એટલી બધી વધતી હોય છે કે જ્યાં પગ મૂકો ને ત્યાં ઉંદર જ હોય. જો ઘુવડ ન હોય, નોળિયા ન હોય, જંગલી બિલાડી ન હોય, સાપ ન હોય તો ઉંદરની સંખ્યા એટલી બધી વધે કે આપણે કલ્પના જ ન કરી
1: શકીએ.
0: સાપને બચાવવો ખૂબ જરૂરી છે. આપણે સાવચેત રહેવું. અને હવે તો બધી જગ્યાએ ગામોગામ સ્નેક રેસ્ક્યુના ઘણા બધા લોકો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ તમે જાણ કરી શકો કે તમે એને ક્યાંય તમારે સાપ નીકળ્યો હોય તો એને કંઈ અડવા કરતા તમે એનું ધ્યાન રાખો ક્યાં જાય છે, શું કરે છે. એની ઉપર એક કપડું નાખી દો, કોથળો ઓછાડ, એટલે એ 10-15 મિનિટ કદાચ એની અંદર બેઠો રહીએ તો તમે જે પણ સાપ પકડવાવાળાને જાણ કરો તો એ આવે તો એ પકડીને પછી દૂર છોડી દે તો ત્યાં સુધી રહીએ. પણ એને અડવું નહીં, ખબર ન હોય ત્યાં સુધી કોઈ દિવસ સાપને અડવું નહીં. આપણે સાપ કરડો તો એના માટે એક જ વસ્તુ છે, એન્ટી સ્નેક વેનમ, સાપના ઝેરમાંથી બનેલી રસી. એ એક જ ઇલાજ છે,
1: બરાબર.
0: એટલે એનું ભારતમાં બહુ ઓછી જગ્યાએ હતું. હાપકિન ઇન્સ્ટિટ્યૂટ હતી, પુનામાં હતું, એવું બધું. એવું હવે ગુજરાતમાં પણ શરૂ થઈ રહ્યું છે કે અહીંયાથી પણ એન્ટી સ્નેક વેનમ બનશે. એના સિવાય ઘણી જાહેરાતો આવતી હોય છે કે નાજા નાજા ટેબ્લેટ ને આ તે, એવી બધી દવાનો જિંદગીમાં ક્યારેય ઉપયોગ કરવો નથી. નહીં, એ હિતાવર નથી. ડોક્ટર પાસે જ જવું, ડોક્ટરની સૂચના પ્રમાણે સારવાર લેવી હિતાવર છે.
1: અને સાપ કોઈને ચહેરો જોઈને યાદ રાખી શકે એવું બને ખરું?
0: એનામાં કુટુંબ ભાવના હોતી જ નથી. લોકો એમ કે બદલો લેશે. બદલો લેવાની વૃત્તિ ખાલી માણસમાં જ હોય છે. એટલે સાપ એના ઈંડા મૂકે અને ભેજવાળી જગ્યાએ, કોહવાટવાળી જગ્યાએ પછી વયો જાય, ઈંડા સેવાય નથી રહેતા. 60-65 દિવસે ઈંડામાંથી બચ્ચા આવે. એ સમયે એ સાપ ત્યાંથી નીકળો હોય અને એના બચ્ચા હોય અને એ પોતે ભૂખ હોય તો એને ખાઈ જાય છે. તો એનામાં કુટુંબ ભાવના છે જ નહીં તો બદલો લેવાની વાત જ ન આવે.
2: ખુબ સરસ ચર્ચા રહી. ખુબ ખુબ આભાર ભાવેશભાઈ. નમસ્કાર, ધન્યવાદ.
1: ખુબ સરસ માહિતી મળી. શ્રોતા મિત્રો, આપને પણ ખુબ મજા આવી હશે. ભાવેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર.
2: મિત્રો, ગામે ગામ નાગદાદાની દેરી બનાવવાનું પૂરતું નથી, આપણે સાપનું રક્ષણ પણ કરવું
1: પડશે.
2: આપ સૌને ગીર ફાઉન્ડેશનની આ અપીલ છે કે સાપનું રક્ષણ કરો.
1: આ અંગે તમારે પણ કંઈ કહેવું હોય તો અમને અત્યારે જ જણાવો.
2: 94-276-0-65-96
1: આ નંબર પર.
2: સાથે કાલે લંબાણપૂર્વક પત્ર પણ લખી જ નાખજો આ સરનામે.
1: હરિયાળુ ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે પ્રકૃતિની આવી જ કોઈ અજાયબીની વાત લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે સમય છે ગુજરાતી ગીતોના કાર્યક્રમનો. કાર્યક્રમમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ માધવ રામાનુજની આ શબ્દ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં વધુ એક ગીત, જેના રચયિતા છે મુકેશ જોશી.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતમાં હવે આપણે સંભળાવીએ ભાસ્કર વોરાની આ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં સાંભળશો રવિવાસરીય સંગીત સભા.
1: આકાશવાણી હૈ રવિવાસરીય અખિલ ભારતીય સંગીત સભા મે આજ પ્રસ્તુત હૈ શ્રી કુમાર મરડુર કા ગાયન. સંગીત નાટક અકાડેમી કે ઓર સે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર પા ચુકે કુમાર મરડુર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત કે એક પ્રખર ગાયક કે રૂપ મે જાને જાતે હૈ. કિરાના ઓર ગ્વાલિયર ઘરાને કી ગહરી સમજ કે સાથ સાથ અપને પિતા પંડિત સોમનાથ મરડુર સે મિલી તાલીમ ને उनकी गायकी को एक अनोखा अंदाज दिया है. दिग्गज उस्तादों की प्रेरणा से सजी उनकी इस गायकी में जयपुर अतरौली और अन्य घरानों की झलक भी मिलती है. एक बहुमुखी कलाकार और संगीतकार के रूप में कुमार मलडोर ख्याल ठुमरी हिंदी भजन मराठी अभंग कन्नड़ दास साहित्य कन्नड़ वचन साहित्य और कई अन्य संगीत परंपराओं का अन्वेषण करते हैं. आकाशवाणी और दूरदर्शन के ए ग्रेड कलाकार कुमार ने देश भर के कई प्रतिष्ठित संगीत समारोहों में अपनी प्रस्तुति दी है.
2: दिस इज आकाशवाणी. इन टुनाइट्स रविवासरीय अखिल भारतीय संगीत सभा वी ब्रिंग यू अ वोकल रिसाइटल बाय श्री कुमार मरडूर अवार्डेड द उस्ताद बिस्मिल्ला खान युवा पुरस्कार बाय द संगीत नाटक अकेडमी. Kumar Mardur stands out as a gifted Hindustani classical vocalist. His grounding in the Kirana and Gwalior gharanas, along with training under his father, Pandit Somnath Mardur, has led to a unique gaiki that weaves in elements from Jaipur Atrauli and other gharanas, built on deep riyas and inspiration from legendary maestros. A multifaceted performer and composer, Kumar explores khayal, tumri, હિન્દી ભજન્સ, મરાઠી અભંગ્સ, કન્નડા દાસ સાહિત્ય, કન્નડા વચન સાહિત્ય એન્ડ મેની અધર ટ્રેડિશન્સ. એન એ ગ્રેડ આર્ટિસ્ટ ઓફ આકાશવાણી એન્ડ દૂરદર્શન, કુમાર હેઝ પરફોર્મ થ્રુઆઉટ ધ કન્ટ્રી ઇન વેરિયસ પ્રેસ્ટિજિયસ કોન્સર્ટ્સ.
1: આજ કે ઇસ કાર્યક્રમ મે આપકે સાથ તબલે પર પંડિત સાતલિંગપ્પા દેસાઈ કલ્લુર ઔર હાર્મોનિયમ પર શ્રી પંચાક્ષરી હિરેમઠ સાથ દે રહે હૈ. શ્રી કુમાર મરડુર અપને કાર્યક્રમ કા પ્રારંભ राग छायानट से कर रहे हैं. विलंबित झुमरा इनायत हो, द्रुत तीन ताल एरी मालनिया, द्रुत तीन ताल तराना.
2: इन टुनाइट्स प्रोग्राम ही इज अकंपनीड ऑन द तबला बाय पंडित सातलिंगप्पा देसाई कल्लूर एंड ऑन द हारमोनियम बाय श्री पंचाक्षरी हिरेमठ. श्री कुमार मरडूर विल बिगिन हिज वोकल रिसाइटल विद राग छायानट. विलंबित झुमरा इनायत हो, द्रुत तीन ताल एरी मालिनिया, फॉलोड बाय तराना इन द्रुत तीन ताल.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. જણાવીએ આપને અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 13 જુલાઈ 2026 સોમવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું 6:35. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45. 7 વાગ્યાનો સમય રહેશે સદાબહાર ગીતોના કાર્યક્રમનો. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 વાગ્યાનો સમય રહેશે માહિતી સાથે મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતો. 10:02 સાહિત્ય પત્રિકા. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત. 11:02 સમય રહેશે ફિલ્મ સંગીતના કાર્યક્રમનો. 11:30 રજૂ કરીશું ગેર ફિલ્મી ગીતો. 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ. 1:30 ફોજી દોસ્તો માટેનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. અમારી સાંધ્ય પ્રસારણ સભામાં હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરનો સમય રહેશે 5:10. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ગણપતરામ સાધુના સ્વરમાં પ્રાચીન ભજનો અને દશરથભાઈ સોનીના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7 વાગ્યાનો સમય રહેશે ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમનો. 7:22 ગામનો ચોરો. 8 વાગ્યે સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. 9:30 આજ કે ફનકાર. રાત્રે 10 વાગ્યે ગુજરાતી નાટક નવલકથા વેળાવેળાની છાંયડીનું ધારાવાહિક નાટ્ય રૂપાંતરણનો બીજો ભાગ આપ આવતીકાલે સાંભળશો. અને રાત્રે સભાના સમાપનમાં 10:30 શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણી અમદાવાદ વડોદરા પર હવે સાંભળશો હવામાન સમાચાર. હવામાન વિભાગની મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. સાંજે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 71% નોંધાયું હતું, તેમજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ AM બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11:14 થવા જઈ રહી છે. અમારી આજની સાંજે પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે

50 મિનિટે આપને ફરીથી મળીશું, જો કે DTHની ગુજરાતી પ્રસારણ સેવા પર આપ અમારા વૈવિધ્યસભર કાર્યક્રમો નિરંતર સાંભળી શકશો. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર, શુભ રાત્રિ, જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:15 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. મિત્રો, 11:16થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે બરાબર 12 વાગે આપ માણી શકશો ગુજરાતી નાટક સૌનો લડકવાયો. રાત્રે 1 વાગે યુવા જગતના કાર્યક્રમમાં ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વાગે વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 વાગે ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિગીતો. તો આવો મિત્રો, સૌ પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસા વાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે.

0: અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી લીધેલી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરા એક કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા. આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
4: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
4: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
4: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
4: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે, તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજ્યો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો.

अधीराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीटनी ऊंचाई है सियाचिन, दुनिया नू सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बरफ आच्छादित हार माला। भूतकाल मा युद्धों मा केट केटला सैनिकों ए मादरे वतन खातर शहीदी वारी प्राण गुमाया। केटला ए बरफ ना तूफान मा गुम थया, बरफ मा दटाया, -30 डिग्री मा मेडिकल इमरजेंसी नो भोग बन्या, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी मा कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरों ए जानी कुर्बानी आपी छे। भारतीय लश्कर ना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठा छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, ભેળસેળિયા વેપારીઓ, કાળાબજારીઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના। કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય? અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમારાયું છે, કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જ હશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજો, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન, હજાર

0: આવે? આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે, આ શાક રસોડામાં મૂકી દે.
1: બા,
0: ઓહો, ભૈલો આવી ગયો, ભૈલો સુકાઈ ગયો. હા જોને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
1: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
0: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ, આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા હા
1: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ, તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે, તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે, બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ, રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ? હો,
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે, કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને

0: કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો?
1: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
0: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
1: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવો. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
1: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી, ના મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
3: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
3: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
3: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં

0: Donate.
1: હલો, કોણ કુલકર્ણી?
2: શું
1: ટ્રેન મોડી છે?
2: તો
1: બરાબર એક કલાક પછી સ્ટેશને પહોંચીશ.
2: શું?
1: અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશન આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
3: શું થયું? શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે અમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને, એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, 1 દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, 1 જ વાત એ કયા કરે? ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો ને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને. અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે, આજે આટલા

વર્ષે નથી ભૂલાતું, નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો, સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી, મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આલાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તમે આવીતે ડોસીઓ થી જેતજો ભાઈ તો સંખણી નારની એ દાણી માં ડોસી માં આય માં ડોસી માં આય માં ડોસી માં ડોસી જુવાર કે

પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો દ્યો ઉઘાડી, આ તો નીકળી પેલી.

વર્ષા ઋતુનું વર્ણન. જો નરી છણ્યો